નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આજે શુક્રવાર દ્વિતીય જ્યેષ્ઠ સુદ 5મી તિથિ વિક્રમ સંવત 2082 એટલે કે તારીખ 19મી જૂન ઈસવીસન 2026. અત્યારે સવારના 5:58 થવા આવી છે. અમારી આજની આ પ્રસારણ યાત્રામાં આપ સૌનું સ્વાગત છે. પ્રસારણ યાત્રાનો પ્રારંભ કરીએ આ મંગળ સ્વરથી.

શ્રોતા મિત્રો, થોડી જ ક્ષણોમાં એટલે કે બરાબર 6 વાગ્યે આપ સાંભળશો હિન્દી ભાષામાં સમાચાર, જે આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું. બસ થોડી જ પ્રતીક્ષા.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. હવે સાંભળીએ વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન.

0: આ કાર્યક્રમ અંતર્ગત સાંભળશો ગાંધીજીનો અક્ષરદેહ પુસ્તકમાંથી પઠન.
1: એસ અંબુ જમ્માલને પત્ર, દિલ્હી, January 11, 1935. ચિરંજીવી અંબુજમ, તારો કાગળ મળ્યો. તને જે ખોરાક સૌથી વધુ માફક આવતો હોય તે લઈને તારે તારું શરીર તદ્દન સારું બનાવવું જોઈએ. જો તું ખોરાકની પસંદગી સ્વાદની નહીં પણ આરોગ્યની દ્રષ્ટિએ કરતી હોય તો તને શું માફક આવશે એનો નિર્ણય તું જ સૌથી સારી રીતે કરી શકે. તું સ્વાદની દ્રષ્ટિએ પસંદગી કરશે એવું હું ધારતો નથી. અહીં ઘણી જાતની ભાજી થાય છે, વટાણાની, રાઈની, ગાજરની, સુંદર સલગમની, પાલકની. તું માખણ લે છે એ સારું છે. તું પૂરતી કસરત કરે છે? જાન માલ વગર તું આશ્રમ ખોલે તે નહીં ચાલે. આથી જો તે ગામડામાં આવી શકે એમ ન હોય તો તારે તારો આશ્રમ મદ્રાસમાં સ્થાપવો જોઈએ. પણ પિતાજીની ઈચ્છા જુદી હોય તો વાત જુદી. ભલે ને થોડા સમય માટે પણ પિતાજી ગામડામાં જઈને વસે એ વિચાર મને ગમે છે. અમે છાપરાવાળા ખુલ્લા ઓટલા પર સૂઈએ છીએ. અહીં સવારે ઝાકળ પડવાનો ભય રહે છે અને અહીં મારે માટે તદ્દન આકાશ નીચે સૂવાનો પ્રયોગ કરવા જેટલી સગવડ નથી. તું કાકા સાહેબને મળી

અને તેમની સાથે હિન્દી શીખવાની સારામાં સારી પદ્ધતિ વિશે ત્યાં ચર્ચા કરી એ સારું કર્યું. એમના નિકટ સંપર્કમાં જરૂર આવજે, શિક્ષણને લગતી બાબતોમાં એઓ સારું માર્ગદર્શન આપી શકશે. કાગળ અને પરબીડિયાનો આંકડો હું ધારું છું કે રૂપિયા 22 થયો છે. હું એમ માનતો હતો કે એ તને મોકલ્યો છે. હું તપાસ કરીશ. મને પરબીડિયા બિલકુલ મોકલીશ નહીં, મારી પાસે થોડા છે, પણ ચાલે ત્યાં સુધી અમે નકામા કાગળમાંથી બનાવેલા પરબીડિયા ત્યાં સુધી જ હું વાપરું છું. નિર્મળા વર્ધા છે, બીબી અમતુલ મારી સાથે છે. પ્યાર, બાપુ. ઉમાદેવી બજાજને પત્ર, January 11, 1935. ચિરંજીવી ઓમ. તારું આળસ ક્યારે કાઢશે? તારા કાગળમાં મોતીના દાણા જેવા અક્ષર નથી, લાંબા કાગળમાં ખબર તો કંઈ જ નથી આપી. મને હજુ લાગે છે કે કાન મુંબઈ જઈ એકવાર દેખાડી દીધો હોય તો સારું. અહીં ટાઢ ઠીક પડે છે, અમે તો વગડામાં પડ્યા જેવું લાગે છે. સરસ છે, લોકોને મળવાનું બહુ રહે છે, તેથી કામને પહોંચાતું નથી. મદાલસાને કહેજે એ લખે. એનો ખોરાક શું ચાલે છે? વજન શું છે? બાપુના આશીર્વાદ. મિલ મજૂરોને સંદેશો, દિલ્હી, January 13, 1935. મજૂર ભાઈ બહેનો પ્રત્યે, તમારી મજૂરીના દર વિશે જે તકરાર ચાલી રહી હતી તેને વિશે જે સમાધાન થઈ છે તે તમે બધા ખુશી થઈને વધાવી લેશો એવી મારી ઉમેદ છે. તમારી વતી જે ઘટાડો કબૂલ કરવામાં આવ્યો છે તેને ખુશી થઈને માન આપશો, તેમાં તમારું ભલું જ છે અને તમારી પ્રતિષ્ઠા વધશે એમાં મને મુદ્દલ શક નથી. જે નીતિનો સ્વીકાર આપણે વર્ષો થયા ઈચ્છીએ છીએ તેના તત્વનો સ્વીકાર આ સમાધાનીમાં થયો છે એ હું જેવી તેવી વાત સમજતો નથી. તેનો અમલ કરવાની યોજના બનતી તાકીદે ઘડવાની રહી છે. તેના અમલનો આધાર ગણે ભાગે તમારી શુદ્ધ દાનતને વર્તણૂક ઉપર છે, એ તમને સમજાવવાપણું ન હોય. માલિક અને મજૂર બંનેનું હિત મિલનો ઉદ્યોગ જળવાઈ રહેવામાં છે એટલું જે યાદ રાખશે તેને આ સમાધાની સમજવામાં જરાય મુશ્કેલી ન આવવી જોઈએ. હું તો તમને આપણા સંબંધના આરંભથી જ કહેતો આવ્યો છું કે આ ઉદ્યોગ નથી એકલા માલિકનો, નથી એકલા મજૂરનો. માલિકની મૂડી નાણું છે તો તમારી મૂડી તમારી મજૂરી છે. બેઉનો મેળાપ ન હોય ત્યાં લગી બેઉ નકામા છે. આ જો તમારા હૃદયમાં ઉતરી ગયું હોય તો તમે આ સમાધાનીમાં બંનેનું હિત જળવાયું જોશો, ને જે સ્વપ્નું આપણે સેવતા આવ્યા છીએ તે સિદ્ધ થવા તરફ આપણે કેટલોક માર્ગ વધારે કાપ્યો છે ને નજીક આવ્યા છીએ. તેથી મારી ઉમેદ છે કે બધા ભાઈ બહેનો સર્વાનુમતે સમાધાનીનો સ્વીકાર કરશો. મોહનદાસ ગાંધી. એક ચર્ચા, January 14, 1935. ખ્રિસ્તી પાદરીઓનો ભય. તમે શું કહેવા માગો છો તે હું સમજું છું, પણ એથી પાદરીઓ શા સારું ખળભળી ઉઠે છે હું સમજી શકતો નથી. અમે એકબીજાની સાથે હરીફાઈ કરી એકબીજાની ગ્રાહકી છીનવી લેનારા વેપારીઓ નથી. સ્વાર્થ સાધવાની વાત હોય તો હું તેમનું વલણ સમજી શકું, પણ જ્યાં કેવળ બીજાની સેવા કરવાની જ વાત છે ત્યાં કોણ સેવા કરે છે એને વિશે એમને કે મને ફિકર ન હોવી જોઈએ. પણ એક જગ્યાએ પાદરીઓ ઇસ્પિતાલ ચલાવતા હોય ત્યાં જ આપ આપના માણસો મોકલીને ઇસ્પિતાલ કઢાવો છો તો પેલા પાદરીઓને ચિંતા થયા વિના કેમ રહે? અને એ અયોગ્ય છે એમ પણ કેમ કહેવાય? પણ તેમને સમજવું જોઈએ કે અમારું કામ જુદી જાતનું છે. અમે માત્ર એ લોકોને દવા આપવા કે અક્ષર જ્ઞાન આપવા જ જતા નથી. અમારું ત્યાં જવું એ તો અમારા પ્રાયશ્ચિતની નાની સરખી નિશાની છે. અમારે તેમને ખાતરી આપવી છે કે હવે પછી અમે એમને પીડવાના કે ચૂસવાના નથી. જ્યાં ઇસ્પિતાલ હોય તે જ જગ્યાએ નવી ઇસ્પિતાલ કાઢવાનો હું કદી વિચાર ન કરું, પણ જ્યાં પાદરીઓની નિશાળ હોય ત્યાં હરિજન બાળકો માટે નવી નિશાળ ખોલતા મને સંકોચ ન થાય. એટલું જ નહીં, પણ હું હરિજનોને પેલી નિશાળે ન જતા અમારી નિશાળમાં આવવાને સમજાવું. આપણે નિખાલસપણે સ્થિતિ સમજી લઈએ. પાદરીઓનો ઉદ્દેશ જો કેવળ માનવ સેવાનો હોય, જ્યાં કેળવણી જરાય નથી ત્યાં કેળવણી આપવાનો હોય, તો એમને તો એ જોઈને આનંદ થવો જોઈએ કે જે લોકોની
પોતાના જ ધર્મબંધુઓની સંભાળ લેવાની

0: ચોખ્ખી ફરજ હતી તેમને આખરે એ ફરજનું ભાન થયું. પણ મારી મુસીબત એ છે કે પાદરીઓ હંમેશા શુદ્ધ માનવ સેવાના ભાવથી કામ કરતા નથી. એમનો ઉદ્દેશ ખ્રિસ્તીઓની સંખ્યા વધારવાનો હોય છે ને તેથી જ તેઓ હવે ખળભળી ઉઠ્યા છે. હું આટલા વર્ષથી જ જે ફરિયાદ કરતો આવ્યો છું તે તમારા કહેવા પરથી સાચી ઠરે છે. થોડાક દિવસ પર એક વિદ્વાન હિન્દુ પંડિત ખ્રિસ્તી ધર્મમાં દાખલ થયા તેથી એક જગ્યાના પાદરીઓ હરખથી ફૂલાઈ ગયા અને તેથી મેં એમને કહ્યું કે એક માણસ પોતાનો ધર્મ તજે એથી હરખાઈ જવું એ યોગ્ય નથી. આજે વિદ્વાન હિન્દુનો દાખલો છે, કાલે સ્વધર્મના સિદ્ધાંતોનો આંકડો ન જાણનાર કોઈ અજ્ઞાન ગામડિયાનો દાખલો હોય. હરિજનોને પાદરીની નિશાળ કરતાં મારી નિશાળ વધારે ગમે તેની તેમણે ફરિયાદ શા સારું કરવી જોઈએ? એમ બને એ સ્વાભાવિક નથી. પણ આનો અર્થ એ છે ખરો કે કોઈ ખ્રિસ્તી હિન્દુ ધર્મ અંગીકાર કરે તોય આપ આમ જ કહો? હાસ તો મીના બહેનનો જ દાખલો લો ને. હું તો એને કહું છું કે તારે આધ્યાત્મિક આશ્વાસન અને શાંતિ ખ્રિસ્તી ધર્મમાંથી જ મેળવવા જોઈએ. એની મરજી હોય તોય એને હિન્દુ ધર્મમાં લેવાને મને સ્વપ્ને પણ ખ્યાલ ન આવે. આજે એના જેવી પુખ્ત સ્ત્રીનો દાખલો છે, કાલે કોઈ યુરોપિયન મિત્રે મને પોતાનું બાળક સોંપેલું હોય. ખાન સાહેબ અબ્દુલ ગફાર ખાને એમની દીકરી મને સોંપી જ છે ને. એને હું કાળજીપૂર્વક ઇસ્લામનું જ શિક્ષણ આપીશ અને એને કદી પણ ઇસ્લામનો ત્યાગ કરવાનો મોહ થઈ આવે તો હું એને એ મૂર્છામાંથી બચાવવાનો મારાથી બનતો પ્રયત્ન કરીશ. મારે સદભાગ્યે બીજા ધર્મના બાળકો અને પુખ્ત સ્ત્રી પુરુષો મારી સાથે રહ્યા છે અને તેઓ મારા સંસર્ગથી વધારે સારા ખ્રિસ્તી, મુસલમાન, પારસી કે યહૂદી બન્યા છે એથી મને આનંદ જ થયો છે. પણ કોઈ શુદ્ધ અંતરનાદને અનુસરીને ધર્માંતર કરે તો? કોઈના અંતર ઉપર મારો અધિકાર નથી, પણ મને એમ તો જરૂર લાગે છે કે જે સ્ત્રી કે પુરુષો સહેજે એમ કહી દે છે કે અમે જે ધર્મમાં જન્મ્યા તેમાંથી અમને શાંતિ મળતી નથી, તો એ એમની નિર્બળતા સૂચવે છે.
1: હમણાં સાંભળી રહ્યા હતા ગાંધીવનના અંતર્ગત ગાંધીજીનો અક્ષરદે પુસ્તકમાંથી પઠન. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે થોડીક ક્ષણોમાં બરાબર 6:55 દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર સાંભળશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અલ નિનોના સંભવિત પડકારો સામે રાજ્યનું વહીવટીતંત્ર સજ્જ. રાજ્યમાં 1567 કરોડ રૂપિયાના 15 મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટને પ્રોત્સાહન સહાય મંજૂર. પ્રધાનમંત્રીના 12 વર્ષના સુશાસનની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી. ગોંડલની મસાલા ફેક્ટરમાંથી 1.11 કરોડ રૂપિયાથી વધુનો શંકાસ્પદ જથ્થો સીઝ. અને રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદી ઝાપટા. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે આગામી અલ નિનોના સંભવિત પ્રભાવ સામે રાજ્યની સજ્જતાની સમીક્ષા કરવા માટે એક સર્વગ્રાહી અને ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં કૃષિમંત્રી જીતુ વાઘાણી તેમજ કૃષિ, સિંચાઈ, પાણી પુરવઠો, નર્મદા, વન અને મહેસૂલ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે અલ નિનોની સંભવિત પરિસ્થિતિ સામે નાગરિકો, ખેડૂતો અને પશુધનની સુખાકારી માટે રાજ્ય સરકારના તમામ વિભાગો એક થઈને આગોતરા આયોજન સાથે કામ કરી રહ્યા છે. બેઠકમાં નર્મદા પાઇપલાઇનથી 3 કિલોમીટર વિસ્તારના તળાવો ભરવાની મર્યાદાને વધારીને 7 કિલોમીટર કરવાનો નિર્ણય કરાયો છે. પીવાના પાણી માટે રાજ્યના 300 તળાવો અને સૌરાષ્ટ્રના વિવિધ ડેમ તળાવો ભરવામાં આવશે. આ ઉપરાંત કૃષિ વિભાગ સેટેલાઇટ દ્વારા જમીનના ભેજ અને પાકના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે અને એઆઈ ડ્રીવન કૃષિ પ્રગતિના માધ્યમથી 50 લાખથી વધુ ખેડૂતોને સીધા મોબાઇલ પર લાઇવ હવામાન અને કૃષિ સલાહના એસએમએસ મોકલવામાં આવી રહ્યા છે. પશુઓને ઘાસચારાની તંગી ન વર્તાય તે માટે વન વિભાગ અને પશુપાલન વિભાગને પૂરતા પ્રમાણમાં ઘાસચારાની આગોતરી વ્યવસ્થા અને બફર સ્ટોક તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકારે રાજ્યની

0: औद्योगिक नीति 2015 हेठळ इन्सेंटिव टू इंडस्ट्रीज स्कीम अंतर्गत કુલ 1,567.18 કરોડના રોકાણ ધરાવતા 15 મોટા ઉદ્યોગ એકમોને પ્રોત્સાહન સહાય મંજૂર કરી છે. આ રોકાણોની રાજ્યમાં અંદાજે 1,238 રોજગારીની તકોનું સર્જન થવાની અપેક્ષા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ફાઇનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ આપતી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતને ભારત તેમજ વૈશ્વિક સ્તરે સૌથી આકર્ષણ રોકાણ સ્થળોમાં સ્થાન આપવાના હેતુથી રાજ્યની ઔદ્યોગિક નીતિ 2015 હેઠળ ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રી સ્કીમ અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના હેઠળ ગુજરાતમાં સ્થાપના કરતા પાત્ર ઉદ્યોગોને નેટ SGST સહાય આપવામાં આવે છે. રાજ્યભરમાં 14 જૂનથી 20 જૂન સુધી યોગ સપ્તાહની ઉજવણી કરાશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે કરાશે. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંગે વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ વર્ષે યોગા ફોર હેલ્ધી એજિંગ થીમ પર વિશેષ કાર્યક્રમો યોજાશે. આ વર્ષે યોગ દિવસે સમગ્ર રાજ્યમાંથી 1.25 કરોડથી પણ વધુ નાગરિકો યોગ પ્રોટોકોલ તાલીમમાં ભાગ લેશે.
1: આખા રાજ્યની અંદર યોગ દિવસ સુધી 24,000 જેટલા નાના મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શાળાઓ હોય, કોલેજો હોય, કોર્પોરેટ ઓફિસીસ હોય, ઇન્ડસ્ટ્રીઝ હોય, ગાર્ડનો હોય અને જાહેર માર્ગો પર આ તમામ ક્ષેત્રની અંદર યોગ બોર્ડ દ્વારા રાજ્યના સામાજિક સંસ્થાઓ સાથે મળીને આ કાર્યક્રમોનું આયોજન કર્યું છે.
0: દેશભરમાં 21 તારીખે યોજાનારી રાષ્ટ્રીય પાત્રતા સહપ્રવેશ પરીક્ષા નીટ 2026ના વિદ્યાર્થીઓ માટે પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર ઓખા અને ગાંધીનગર કેપિટલ વચ્ચે વિશેષ ટ્રેનો દોડાવાશે. તે મુજબ ઓખા ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ ટ્રેન આવતીકાલે ઓખાથી સવારે 5 વાગે ઉપડશે, જ્યારે ગાંધીનગર કેપિટલ ઓખા સ્પેશિયલ 21 જૂને ગાંધીનગર કેપિટલથી રાત્રે 8:55 ઉપડશે. પ્રધાનમંત્રીના 12 વર્ષના શાસન તેમજ વિકસિત ભારત અંતર્ગત બોટાદ ખાતે બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પાયલ માથોડિયાના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પાયલ માથોડિયાએ વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે અને પોતાની આવક બમણી કરે તેવી અપીલ કરી હતી.
2: પ્રાકૃતિક કૃષિના પ્રોત્સાહન માટે રાજ્ય સરકાર દ્વારા દેશી ગાયની ભાવ ખર્ચ યોજના અમલમાં છે, જેમાં દરેક ખેડૂતને વાર્ષિક 10,800ની સહાય આપવામાં આવે છે. અત્યાર સુધીમાં બોટાદ જિલ્લામાં 1,714 ખેડૂતોને 1.33 કરોડ જેટલી સહાય ચૂકવણી કરવામાં આવેલ છે. આથી બોટાદ જિલ્લાના તમામ ખેડૂતોને રાસાયણિક ખેતીનો ત્યાગ કરી પ્રાકૃતિક કૃષિ અપનાવે તેવો હું અનુરોધ કરું છું.
0: વિકસિત ભારતના સંકલ્પ સાથે જામનગરમાં મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં વિશાળ યોગ શિબિર યોજાઈ હતી. સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 12 વર્ષની વિકાસ યાત્રાને સમર્પિત યોગ શિબિરમાં અધિકારીઓ અને સેનાના જવાનોએ યોગાભ્યાસ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન અનુભવી યોગ ટ્રેનરો દ્વારા મહાનુભાવો અને સેનાના જવાનોને વિવિધ યોગાસનો, પ્રાણાયામ તેમજ ધ્યાનની ક્રિયાઓનું માર્ગદર્શન અને યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. સુશ્રી રીવાબાએ આ યોગ શિબિરમાં સહભાગી થવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.
3: જામનગરમાં દેશના જવાનો સાથે યોગના એક કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત યોગ બોર્ડની તેમજ જિલ્લા વહીવટી પ્રશાસન તેમજ ડિફેન્સ સર્વિસીસની ત્રણેય પાંખો એરફોર્સ, નેવી અને આર્મીના જવાનો સાથે તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટના જવાનો સાથે આજે યોગ કરવાનો અવસર પ્રાપ્ત થયો ત્યારે આ તકે હું યોગ બોર્ડ તેમજ જિલ્લા વહીવટી પ્રશાસન તંત્રનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને મારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. બનાસકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 18 અને 19 જૂન દરમિયાન પ્રગતિ પથયાત્રાનું આયોજન કરાયું છે. જિલ્લા પ્રભારી મંત્રી કમલેશ પટેલની ઉપસ્થિતિમાં અંબાજીથી શરૂ થયેલી યાત્રામાં વિવિધ જગ્યાની મુલાકાત લેવામાં આવી. મંત્રીએ જણાવ્યું કે બનાસકાંઠામાં કૃષિ, પશુપાલન, શિક્ષણ, પર્યાવરણ અને જાહેર સુવિધાઓના ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થયો છે. ભરૂચની અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પણ જનકલ્યાણ શિબિરનું આયોજન કરાયું. રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા શિબિરમાં લાભાર્થીઓને સહાયના ચેકનું વિતરણ, આયુષ્યમાન કાર્ડનું વિતરણ અને સરકારની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું. વલસાડ જિલ્લામાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJAY અંતર્ગત આયુષ્યમાન કાર્ડ બનાવવાની વિશેષ ઝુંબેશને વેગ આપવામાં આવ્યો છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ADHO SP સિંઘે આ અંગે વધુ માહિતી આપતા પાત્ર લાભાર્થીઓને વહેલી તકે આયુષ્યમાન કાર્ડ બનાવી યોજનાનો લાભ લેવા અપીલ કરી છે.
4: વલસાડ જિલ્લામાં પણ

0: આયુષ્યમાન કાર્ડથી આવરી લેવાનું વિશેષ અભિયાન ચાલી રહ્યા છે. અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં 9,34,815 જેવો કાર્ડ બનાવવામાં આવ્યા છે. જ્યારે અમે પીવીટીજી પોપ્યુલેશનની વાત કરીએ તો એમાં 100% કામગીરી ઓલરેડી પૂર્ણ કરવામાં આવેલા છે. અત્યાર સુધી 38,451 જેવો કાર્ડ પીવીટીજી કેટેગરીમાં બનાવવામાં આવ્યા છે.
1: રાજ્યમાં નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થાય તે માટે ખોરાક અને ઔષધ નિયમન દ્વારા રાજ્યવ્યાપી ચકાસણી અને અમલીકરણની કામગીરી સતત કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજકોટ જિલ્લાના ગોંડલની એક મસાલા ફેક્ટરીમાંથી 1.11 કરોડથી વધુનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો. તપાસ દરમિયાન પેઢીમાંથી કુલ 4 શંકાસ્પદ ખાદ્ય પદાર્થો ધાણા પાવડર, કોર્ન પાવડર, મરચુ પાવડર અને હળદર પાવડરનો કુલ 35,527 કિલોગ્રામ શંકાસ્પદ ખાદ્ય પદાર્થનો જથ્થો જપ્ત કરાયો છે. જેની અંદાજિત કિંમત 1,11,04,205 છે. આ અંગે આરોગ્યમંત્રી પ્રફુલ પાંચરિયાએ જણાવ્યું કે ખાદ્ય સુરક્ષા અને જન આરોગ્યના રક્ષણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને ભેળસેળયુક્ત, હલકી ગુણવત્તાવાળા અથવા ગ્રાહકોના આરોગ્યને જોખમમાં મૂકતા ખાદ્ય પદાર્થોના ઉત્પાદન અને વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે વિવિધ જિલ્લામાં ગઈકાલે વરસાદના અહેવાલ છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળે હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, જામનગર, વાદળી, ઘોઘંબા સહિત રાજ્યના 65થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. બોટાદના કરિયાણી સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ભાવનગરમાં વરસાદી ઝાપટાથી લોકોને ગરમીમાં રાહત મળી છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડતા લોકોમાં ખુશી વ્યાપી હતી. આજે કચ્છ, દ્વારકા, પોરબંદર અને પાટણ સિવાય સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી છે. જો કે તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં.
2: અભી જો હમારા અધિકતમ તાપમાન હૈ ઇસમે કોઈ બડા બદલાવ નહીં રહેગા અગલે 7 દિન તક. સબસે જ્યાદા તાપમાન રેકોર્ડ હુઆ હૈ 39.8 ડિગ્રી સેન્ટીગ્રેડ અહેમદાબાદ મેં રેકોર્ડ હુઆ હૈ. ઉસકે આગે 39.4 ડિગ્રી સેન્ટીગ્રેડ ભાવનગર મેં રેકોર્ડ હુઆ હૈ. રાજકોટ મેં રેકોર્ડ હુઆ હૈ 39.3 ડિગ્રી સેન્ટીગ્રેડ કંડલા ફોર્ટ મેં રેકોર્ડ હુઆ હૈ 38.5 ડિગ્રી સેન્ટીગ્રેડ.
1: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મંડોર ગામે ગેરકાયદેસર સિંહ દર્શનનો મામલો સામે આવ્યો છે. ઘટનાની માહિતી મળતા વન વિભાગના અધિકારીઓ તપાસ માટે પહોંચતા યુવકો કાર અને બાઇક મૂકી નાસી છૂટ્યા હતા. આ અંગે વન વિભાગે સ્થાનિક 5 અને મોરબીના 2 યુવકો મળી કુલ 7 લોકો સામે કાર્યવાહી કરી દંડ કર્યો હોવાનું RFO YS કલસારિયાએ જણાવ્યું હતું.
3: અલ્ફત અનવર મલિકે આ લોકોને બર્થડે પાર્ટી હોય આમંત્રણ આપેલું હતું. ત્યારબાદ એ લોકો ઉમરેઠી અને ત્યારબાદ કુકરાજ જઈ પંડવા ગયેલા હતા. તે દર્શનના ઈરાદે પ્રવેશ કરેલા હતા. આરોપીઓ વિરુદ્ધ 4 લાખનો દંડ ફટકારવામાં આવેલ છે.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અલનિનોના સંભવિત પડકારો સામે રાજ્યનું વહીવટીતંત્ર સજ્જ. રાજ્યમાં 1,567 કરોડ રૂપિયાના 15 મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટને પ્રોત્સાહન સહાય મંજૂર. પ્રધાનમંત્રીના 12 વર્ષના સુશાસનની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી. ગોંડલની મસાલા ફેક્ટરીમાંથી 1.11 કરોડ રૂપિયાથી વધુનો શંકાસ્પદ જથ્થો સીઝ કરાયો અને રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
4: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ફિલ્મી ભક્તિ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમના પ્રારંભમાં સાંભળીએ આદિપુરુષ ફિલ્મનું ગીત સચેત ટંડન અને પરંપરા ટંડનના સ્વરમાં.

ફિલ્મી ભક્તિ સંગીતના કાર્યક્રમના અંતમાં સાંભળીએ ધ બર્નિંગ ટ્રેન ફિલ્મનું ગીત સુષ્મા શ્રેષ્ઠ અને સાથીદારોના સ્વરમાં.

સુષ્મા શ્રેષ્ઠ, પદ્મિની કોલ્હાપુરી અને સાથીદારોના સ્વરમાં ગવાયેલા આ ધ બર્નિંગ ટ્રેન ફિલ્મના ગીતની સાથે જ ફિલ્મી ભક્તિ સંગીતનો કાર્યક્રમ અહીં સંપન્ન થયો. પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે હવેલી સંગીતનો કાર્યક્રમ. આજના આ કાર્યક્રમમાં આપ સાંભળશો વિઠ્ઠલદાસ બાપોદરાના સ્વરમાં કેટલાક હવેલી ગીતો. પ્રારંભમાં સાંભળીએ શ્રી ગોવિંદ સ્વામીની આ રચનાને.

શ્રોતા મિત્રો, હવેલી સંગીતના કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો વિઠ્ઠલદાસ બાપોદરાના સ્વરમાં કેટલાક હવેલી ગીતો. હવે આ છે કવિશ્રી સુરદાસ.

શ્રોતા મિત્રો, હવેલી સંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. કાર્યક્રમના અંતમાં સાંભળીએ પરમાનંદ દાસની રચના વિઠ્ઠલદાસ બાપુદ્રાના જ સ્વરમાં.

શ્રોતા મિત્રો, આ હતી પરમાનંદ દાસની રચના. વિઠ્ઠલદાસ બાપુદ્રાના સ્વરમાં હમણાં જ આપ સાંભળ્યા હતા હવેલી સંગીતનો કાર્યક્રમ. આ હવેલી ગીતની સાથે જ હવેલી સંગીતનો કાર્યક્રમ અહીં સંપન્ન થયો. પ્રસારણ આપ સાંભળ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો ગુજરાતી ભાષામાં સમાચાર આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પર.

0: આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના હેઠળ 2400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનોનું વિતરણ કરશે. રાષ્ટ્રપતિ મુર્મુ આજે મધ્યપ્રદેશની મુલાકાતે બાદમાં ઓડિશા ખાતે વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. તમિલનાડુ, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં કઠોળ અને તેલીબિયાની ટેકાના ભાવે ખરીદીની મંજૂરી અપાઈ. અમેરિકાએ ઈરાની હોર્મુઝ બંદરની નાકાબંધી હટાવી. અને હોકીમાં ભારતીય ટીમ FIH મહિલા નેશન્સ કંપની સેમીફાઇનલમાં પહોંચ્યું. આવતીકાલે ચીલી સામે ટકરાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના PMVBRY હેઠળ 2400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનોનું વિતરણ કરશે. શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ગયા વર્ષે ઓગસ્ટથી PMVBRY હેઠળ 63 લાખથી વધુ કર્મચારીઓને ઔપચારિક કાર્યબળમાં લાવવામાં આવ્યા છે, જેમાંથી લગભગ 30% મહિલાઓ છે. તેમણે કહ્યું કે આ યોજના હેઠળ પ્રોત્સાહિત કરાયેલા 80% વધુ સંસ્થાઓ 25થી ઓછા કામદાર ધરાવતા નાના ઉદ્યોગો છે. ડોક્ટર માંડવિયાએ જણાવ્યું હતું કે તેમની પહેલી સરકારી નોકરી મેળવનાર યુવાનોને 2 સપ્તાહમાં 15,000 રૂપિયા સુધીનું પ્રોત્સાહન મળશે. તેમણે જણાવ્યું હતું કે આ પ્રોત્સાહનનો કાર્યક્રમ દરમિયાન 15 લાખથી વધુ લાભાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા મોકલવામાં આવશે. તેમણે રોજગાર સર્જનને પ્રોત્સાહન આપતા નાના અને ઉભરતા ઉદ્યોગોને ટેકો આપવામાં આ યોજનાની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો, જે ભારતના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન બની રહે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત વિશ્વ માટે એક વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે. ગઈકાલે રાત્રે પેરિસમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે દેશો વચ્ચેના સંબંધો ફક્ત વેપાર દ્વારા નક્કી થતા હતા, પરંતુ આજે વેપારની સાથે વિશ્વાસ પણ એટલો જ મહત્વપૂર્ણ બની ગયો છે.
1: हर देश रिलायबल सप्लाई चेन चाहता, हर देश स्टेबल पार्टनरशिप चाहता, हर देश ऐसे साथियों की तलाश में है जिन पर लंबे समय तक भरोसा किया जा सके, और ऐसे समय में भारत विश्व में एक ट्रस्टेड पार्टनर के रूप में उभर रहा है.

0: શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ભારત દેશ એવા ક્ષેત્રોમાં રોકાણ કરી રહ્યો છે જે આવનારી પેઢીઓ માટે વિકાસ, નવીનતા અને તકોને આગળ ધપાવશે. તેમણે કહ્યું કે આ ભારતની યાત્રામાં એક નિર્ણાયક સમયગાળો છે જ્યાં આકાંક્ષાઓ નવી ઊંચાઈઓ સુધી પહોંચી રહી છે.
1: આજ સે 50 યા 100 સાલ બાદ જબ ભારત કે ઇસ કાલખંડ કી સમીક્ષા હોગી તો યે વાત ઉભર કર સામને આયેગી ઇસ કાલખંડ કો ભારત કી એસ્પિરેશન્સ ને ડ્રાઇવ કિયા. આજ કા ભારત ભવિષ્ય કા પૂરા ઇકોસિસ્ટમ બના રહા. ભારત એક સાથ હર ઉસ ક્ષેત્ર મેં નિવેશ કર રહા હૈ જો આને વાલે દશકો કી દિશા તય કરેગા.
0: શ્રી મોદીએ કહ્યું કે એવિયનમાં G7 બેઠકમાં તેમણે વિશ્વાસ પર આધારિત ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે G7 સમિટ માટે ભારતનો સંદેશ સ્પષ્ટ હતો કે વૈશ્વિક શાસન ત્યારે જ અસરકારક રહેશે જ્યારે તે સમાવેશી હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની તેમની બે દેશોની મુલાકાતના ત્રીજા તબક્કામાં પેરિસની સફળ મુલાકાત પૂર્ણ કર્યા પછી નવી દિલ્હી માટે રવાના થયા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે ફ્રાન્સની તેમની મુલાકાત પૂર્ણ થતાં આગામી સમયમાં ભારત ફ્રાન્સ મિત્રતા વધુ મજબૂત બનશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે જોડાણો અને પરિણામોની વાત આવે ત્યારે ફ્રાન્સની આ મુલાકાત વ્યાપક રહી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ફ્રાન્સની તેમની યાત્રા પૂર્ણ કરતી વખતે પ્રધાનમંત્રી મોદી માટે હિન્દીમાં એક ખાસ વિદાય વિડીયો સંદેશ રેકોર્ડ કર્યો હતો.
2: Oui, Abka, Nice, Evian, Paris. Mani se sadve daure ke liye swagat karte. France aur Bharat ki dosti amarai.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં આંતરરાષ્ટ્રીય સિકલ સેલ દિવસ નિમિત્તે યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ ઓડિશાના રેરંગપુર જશે જ્યાં તેઓ અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે. એમાં એઇમ્સ ભુવનેશ્વર દ્વારા આયોજિત તબીબી શિબિર, ખાણકામથી પ્રભાવિત ગામો માટે એક મેગા ગ્રામીણ પાઇપ પાણી પુરવઠા યોજના, બ્રહ્માકુમારીનું માતૃશક્તિ ભવન અને એક ખાસ સર્કિટ હાઉસનો સમાવેશ થાય છે. તેમની મુલાકાતના આગામી તબક્કાના ભાગરૂપે રાષ્ટ્રપતિ મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઓડિશાના મયુરભંજ જિલ્લાના પહાડપુર ગામની મુલાકાત લેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_EVAD ફોલો કરશો. કેન્દ્રીય મંત્રી નિર્મળા સીતારમણ આજથી મેઘાલયની બે દિવસની મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન તેઓ આજે રીભોઈ જિલ્લાના ભોઈ રિમોંગ ખાતે ઉત્તર પૂર્વના સૌથી મોટા ઓર્ગેનિક મસાલા પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદઘાટન કરશે. આ પ્લાન્ટ વાર્ષિક 10,346 મેટ્રિક ટન મસાલાનું ઉત્પાદન કરે છે, જેનો સીધો લાભ સમગ્ર પ્રદેશના 5,500 ઓર્ગેનિક ખેડૂતોને થશે. નાણામંત્રી શિલોંગમાં ઉત્તર પૂર્વીય રાજ્યોમાં લિવરેજિંગ એક્સટર્નલી એઇડેડ પ્રોજેક્ટ EAPS પરિષદના ઉદઘાટન સત્રમાં હાજરી આપશે. તેઓ મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે સગમા સાથે યુસોસોથામ ઓડિટોરિયમ ખાતે એક સમારોહનું અધ્યક્ષપદ સંભાળશે, જેમાં તેઓ મેઘાલયના 1,200 કરોડ રૂપિયાથી વધુના 4 પરિવર્તનશીલ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે 4 રાજ્યો માટે લઘુત્તમ ટેકાના ભાવે કઠોળ અને તેલીબિયાની મોટા પાયે ખરીદીની મંજૂરી આપી છે. મંત્રાલયે જણાવ્યું છે કે તમિલનાડુ, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ઉનાળા 2026 સિઝન માટે મંજૂરીઓ હેઠળ ઉત્તરપ્રદેશ સૌથી મોટો લાભાર્થી દેશ તરીકે ઉભરી આવ્યો છે. ગુજરાતમાં ઉનાળો 2026 સિઝન માટે 18,250 મેટ્રિક ટન મગની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. મંત્રીએ રવિ માર્કેટિંગ સિઝન 2025-26 હેઠળ તમિલનાડુ માટે મગની ખરીદી મર્યાદા 885 મેટ્રિક ટનથી વધારીને 990 મેટ્રિક ટન અને હરિયાણા માટે ઉનાળા 2026 સિઝન દરમિયાન 2,115 મેટ્રિક ટન મગની ખરીદીની મંજૂરી આપી હતી. અમેરિકાએ ઈરાની બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રવેશતા અને બહાર નીકળતા જહાજો પર દરિયાઈ નાકાબંધી હટાવી દીધી છે. સોશિયલ મીડિયા એક્સપર્ટ સેન્ટોકોમે જણાવ્યું હતું કે અમેરિકી દળો હવે ઈરાન સાથે સંકળાયેલા દરિયાઈ ટ્રાફિકને અટકાવી રહ્યા નથી અને નાકાબંધી લાગુ કરવા માટે બનાવેલ નૌકાદળ કામગીરી સમાપ્ત થઈ ગઈ છે. ટ્રમ્પ ઈરાન વચ્ચે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યાના એક દિવસ પછી આ જાહેરાત કરવામાં આવી છે. જોકે નાકાબંધી હટાવી લેવામાં આવી હોવા છતાંય કરારના પાલન પર દેખરેખ રાખવા માટે અમેરિકી નૌકાદળ નજીકમાં જ તૈનાત રહેશે. દરમિયાન

0: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે વ્હાઇટ હાઉસની પ્રેસ બ્રિફિંગમાં જણાવ્યું કે યુદ્ધ સમાપ્ત કરવાના કરારના ભાગરૂપે અમેરિકી નૌકાદળે નેવીની એક ડઝનથી વધુ જહાજોને ઈરાની બંદરોમાંથી પસાર થવાની મંજૂરી આપી છે. હવે હોર્મુઝ સ્ટ્રેટમાંથી વધુ તેલ પસાર થઈ રહ્યું છે. ન્યૂઝીલેન્ડમાં રમાયેલી એફઆઈએચ મહિલા નેશન્સ કપમાં હોકીમાં ભારતીય ટીમે ત્રણેય મેચ જીત સાથે સેમીફાઇનલમાં પહોંચ્યું છે. ભારતીય ટીમ આવતીકાલે ચીલીનો સામનો કરશે. ઉરુગ્વેને 3-2થી હરાવીને સતત ત્રીજી જીત સાથે ભારતે ગ્રુપ એની ટોચનું સ્થાન મેળવ્યું છે. ભારતની તરફથી દીપિકાએ 2 ગોલ કર્યા અને દીપિકા સોરંગે બીજો ગોલ કર્યો. ઉરુગ્વેએ 13મી મિનિટે ચિયારા એપનીનો દ્વારા લીડ મેળવી હતી. તે પહેલા દીપિકાએ 24મી મિનિટે પેનલ્ટી કોર્નર દ્વારા બરાબરી કરી હતી. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી સંસ્કૃતિ ભુંડિયા.
1: આજના તમામ અખબારોમાં અમેરિકા ઈરાન શાંતિ કરાર અંગેના સમાચાર વાંચવા મળી રહ્યા છે. સંદેશ લખે છે કે જંગ ખતમ, યુએસ ઈરાનના સમજૂતી પર હસ્તાક્ષર. દિવ્ય ભાસ્કર લખે છે કે 7500 જીવ, 162 લાખ કરોડ ફૂક્યા ત્યારે શાંતિ. નવગુજરાત સમયે લખ્યું છે કે ભારોભાર અવિશ્વાસ વચ્ચે ટ્રમ્પ ઈરાનના શાંતિ કરાર પર હસ્તાક્ષર. ફુલછાપે લખ્યું છે કે શાંતિકાળ શરૂ, અમેરિકા ઈરાનની અંતે સમજૂતી પર મહોર. અને ગુજરાત સમાચાર લખે છે કે યુક્રેન રશિયાનું યુદ્ધ, ટ્રમ્પનો નવો સનેપાત. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો ઓલ નિનો સામે ગુજરાત સરકારનું મેગા પ્લાનિંગ, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ હાઈ લેવલ બેઠક. અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ, બાલાસિનોરમાં 6.5 ઇંચ વરસાદ જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના હેઠળ 2400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનોનું વિતરણ કરશે. રાષ્ટ્રપતિ મુર્મુ આજે મધ્યપ્રદેશની મુલાકાતે બાદમાં ઓડિશા ખાતે વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. તમિલનાડુ, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં કઠોળ અને તેલીબિયાની ટેકાના ભાવે ખરીદીને મંજૂરી અપાઈ. અમેરિકાએ ઈરાની હોર્મુઝ બંદરની નાકાબંધી હટાવી. અને હોકીમાં ભારતીય ટીમ એફઆઈએચ મહિલા નેશન્સ કપની સેમીફાઇનલમાં પહોંચ્યું, આવતીકાલે ચીલી સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે પર્યાવરણ વિષયક 5 મિનિટ. વિષય છે ધરતીકંપ. રજૂ કરી રહ્યા છે શ્યામલ સોનૈયા.

પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આજે વાત કરીએ ધરતીકંપ વિશે. ધરતીકંપ એટલે શું? પૃથ્વીના પોપડાની નીચે ભૂગર્ભમાં લાવારસ અને પ્રચંડ ગરમી છે. કેટલીકવાર પૃથ્વીની સપાટી નીચે ભૂગર્ભમાં ગરમી અને દબાણમાં ફેરફાર થવાથી પૃથ્વીની અંદરના ખડકોના પળ તૂટવાથી કે પોપડા નીચે વરાળની હલચલ થવાથી પૃથ્વીના પેટાળની અંદર એકબીજા ઉપર આવેલા ખડકના પળ ધ્રુજારી કે કંપન અનુભવે છે. જાનમાલની હાનિ અને પૃથ્વી ઉપર ભયંકર નુકસાન કરનારા કુદરતી બનાવોમાં ધરતીકંપ ઘણો સહારક હોય છે. પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચાલનની અસર ભૂસપાટીના નબળા ભાગો અનુભવે છે. કોઈ અજ્ઞાત કારણથી પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચાલનોને લીધે ભૂસપાટીને અમુક નબળો ભાગ એકાએક વેગથી ધ્રુજી ઉઠે છે ત્યારે તે આકસ્મિક ધ્રુજારીને જ ધરતીકંપ કહે છે. પૃથ્વીના પેટાળમાં કાયમ ઉથલપાતલો થયા જ કરે છે, પરંતુ તેથી પેદા થતા સાધારણ કંપનોનો અનુભવ મનુષ્યને થતો નથી. કેટલીકવાર આકસ્મિક કંપનો જો વેગવાળા હોય તો તેનો અનુભવ મનુષ્યને થાય છે, જે ધરતીકંપ કહેવાય છે. આપણે જેના પર વસવાટ કરીએ છીએ, રહીએ છીએ, ફરીએ છીએ, તે ધરતીની સપાટી જ્યારે ધ્રુજારી અનુભવે, ઊંચી નીચી થાય, નીચે બેસી જાય, ઉપસી આવે કે મોટી ફાટ તિરાડો પડે, આવા લક્ષણો ધરતીકંપ સૂચવે છે. ધરતીકંપ થવાના અમુક કારણો જોઈએ તો કોઈવાર પૃથ્વીની સપાટી નીચે દબાણ અને ગરમીના પ્રમાણમાં ફેરફાર થવાથી પોપડાની અંદરના કેટલાક પદાર્થો અને ખડકો હલચલ પામે છે અને કેટલાક ભાગો તૂટી પડે છે. આવી પ્રક્રિયાથી ધરતીની સપાટી ધ્રુજે છે. બીજું કારણ જોઈએ તો કોઈવાર જ્વાળામુખી ફાટવાની ક્રિયા સાથે પણ ધરતીકંપ થાય છે. મુખ્યત્વે જ્યાં પૃથ્વીની સપાટી કે પોપડો પોચો હોય, સમુદ્ર કિનારો નજીક હોય અને અસ્થિર ગેડ

પર્વતનો ભાગ નજીકમાં આવેલો હોય ત્યાં ધરતીકંપ થવાની શક્યતા વધારે હોય છે. પૃથ્વીની સપાટી ઉપરથી અને સમુદ્રોમાંથી પાણી કેટલેક સ્થળે પૃથ્વીના અંદરના ભૂગર્ભમાં ઉતરે છે. અંદર રહેલી ગરમીથી પાણીની વરાળ થાય છે. તે પાણી કરતા આશરે 1300 ગણી જગ્યા રોકે છે. જ્યારે આ વરાળ બહાર નીકળવા જોર કે દબાણ કરે ત્યારે પૃથ્વીના પેટાળના નબળા ભાગોમાં હલચલ થવાથી ધરતીકંપ થાય છે. અન્ય કારણ, પૃથ્વીના પેટાળમાં રહેલ ભૂરસ ઉપર કોઈ આંતરિક હલચલ કે ફેરફારથી દબાણમાં વધઘટ થાય કે તેની સમતુલામાં ફેરફાર થાય તો પણ ધરતીકંપ આવે છે. નદીઓ પર વિશાળ બંધો બાંધવાથી એકઠું થયેલું પાણી પણ ધરતીકંપની શક્યતા વધારે છે. માનવી દ્વારા ભૂગર્ભમાં કરાતા અણુ ધડાકા પણ કૃત્રિમ ધરતીકંપ તરીકે ગણાવી શકાય. પૃથ્વીના પેટાળમાં મેગ્માનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થવાથી પણ ધરતીકંપ થઈ શકે છે. પૃથ્વીના પેટાળમાં રહેલી તકતીઓ સામસામે આવીને વિરોધ ગતિ કરે ત્યારે ગેળ પડવાની તથા એક તકતીની ધાર તળે બીજી વાર ધસી જવાની ઘટનાથી ધરતીકંપ અનુભવાય છે. પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આજે બસ આટલું જ.

પર્યાવરણ વિશે એક 5 મિનિટમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ધરતીકંપ તે વિશે શ્યામલ સોનૈયાની રજૂઆત. પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. શ્રોતા સાથીઓ, થોડી જ ક્ષણોમાં એટલે કે બરાબર 8 વાગ્યે આપ સાંભળશો દિલ્હી કેન્દ્રથી પ્રસારિત સમાચાર પ્રભાત. બસ થોડી જ પ્રતીક્ષા.

શ્રોતા મિત્રો, આજના કાર્યક્રમમાં હરેશ કુમાર દાફડાના સ્વરમાં કેટલાક ભજનો આપ માણશો. પ્રારંભમાં સાંભળીએ ખીમ સાહેબની આ રચના. તબલા પર સંગત કરી રહ્યા છે બલવંત ગોસાઈ, હાર્મોનિયમ પર આનંદ મુકવાણા, મંજીરા પર સુરેજતી ગોસાઈ, રામસાગર પર કુંવન

0: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે.
1: સો ઈઝી.
2: ફસાણો.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
5: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી.

0: गुजरात मरीन पुलिस द्वारा जनहित में प्रसारित।
1: जानते हो दोस्तों, जिसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं। तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है।
2: एक दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया।
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के। पता है, जो नॉर्थ ईस्ट कभी दूर लगता था, वो हमारे दिलों के और करीब आ गया है पिछले 12 सालों में, जब से नॉर्थ ईस्ट के नेशनल हाईवे की लंबाई बढ़कर 16,200 किलोमीटर हुई है। सिक्किम और अरुणाचल को पहली बार एयर कनेक्टिविटी मिली है। तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं।
2: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है।
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
4: અરે ભાઈ, તૈયા સાંભળ્યું, આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
0: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
5: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે, સો ઈઝી.
6: ફસાણો.
7: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો, આરબીઆઈ કહે છે
6: જાણકાર બનો, સતર્ક રહો.
8: નિરખને ગગનમાં કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. આજના કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો હરેશ કુમાર દાફડાના સ્વરમાં ભજન. આ છે સરક પાણીની રચના.

હરેશ કુમાર દાફડાએ ગાયેલ સરક પાણીની આ રચનાની સાથે જ ભજનોનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં અહીં સંપન્ન થયો. પ્રસારણ આપ સાંભળી રહ્યા છો.

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હા,
1: આ તાળીઓના ગડગડાટને વધારવા માટે તૈયાર છો ને?
0: બાલ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર,
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનું માનીતું કાર્યક્રમ બાલ સભા.

0: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ યુવાણી અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે, જેમાં આપ સાંભળી શકો છો યુથ આઇકોન શ્રેણી, knowledge.com શ્રેણી, ગુજરાતી વાર્તા વિશ્વ અને યુવા પ્રતિભાઓને. તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી.
1: મિત્રો, આકાશવાણી રાજકોટના આપના પસંદગીના કાર્યક્રમો હવે આપની આંગળીના ટેરવે આપના મોબાઈલ પર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે. પ્રસાર ભારતીની ન્યૂઝ ઓન એર એપ પર રેડિયો મેગેઝિન વિભાગમાં જાઓ અને પસંદ કરો કોઈ પણ કાર્યક્રમ અને સાંભળો આકાશવાણી રાજકોટના અમારા સંગ્રહિત કાર્યક્રમો જેવા કે લોકરંગ ભવાઈ, રંગભૂમિના રંગો, અર્ચના, રત્નકણિકા, નાટકો, મુલાકાતો, ગામનું
2: ચોરું
1: જેવા અનેક કાર્યક્રમો. આપની ન્યૂઝ ઓન એર એપ અપડેટ કરતા રહો અને ટૂંક સમયમાં બીજા અનેક કાર્યક્રમો પણ આપને મળશે આપના મોબાઈલમાં કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ.
3: આકાશવાણી કા પ્રસારણ સૂત્ર હૈ બહુજન હિતાય બહુજન સુખાય, વો ભી મહેઝ મનોરંજન નહીં માહિતી કે સ્રોતો કે સાથ.
1: ન્યૂઝ ઓન એર એપ પર હવે લાઈવ જીવંત પ્રસારણની સાથોસાથ અમારા સંગ્રહિત કાર્યક્રમો પણ.
4: મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે સંસ્કૃત સુદ્રષ્ટાંત ગુજરાતી વાર્તાલાપ. મહાભારતનું ઓજસ્વી પાત્ર કુંતી રજૂ કરી રહ્યા છે ડોક્ટર વિનોદ બાળા જૈની.
5: કુંતીનું નામ લેતા જ મહાભારતનો શ્લોક સહજ યાદ આવે છે. સુખમ વા યદિ વા દુઃખમ, પ્રિયમ વા યદિ વા પ્રિયમ, પ્રાપ્તમ પ્રાપ્તમ ઉપાસીત હૃદયેન અપરાજિત. સુખ દુઃખ પ્રિય અપ્રિય જે કંઈ આવી મળે તેનો નાસીપાસ થયા વગર સ્વીકાર કરવો. સંસાર એ સાગર છે, તેમાં અનેક તોફાનો આવે, પરંતુ તેની સામે ઝઝૂમતી કુંતી આપણને જીવન જીવવાની દૃષ્ટિ આપે છે, ઉદાહરણ પૂરું પાડે છે. બાળપણથી માંડીને જ તે જીવનના ઝંઝાવાતનો સામનો કરી ગૌરવાન્વિત બને છે, જેની ગૌરવગાથા આજે પણ સતી કુંતી કહીને ગવાય છે. કુંતીના વિવિધતા સભર ગૌરવાન્વિત પાસાને જોઈએ તો શૂર રાજાની પુત્રી પૃથા કુંતીભોજ રાજાને દત્તક તરીકે આપી, તેથી કુંતી કહેવાય. પ્રાતસ્મરણીય પરિણીતા છતાં કન્યા ગણાતી 5 સ્ત્રીઓમાંની તે એક છે. અહલ્યા, દ્રૌપદી, કુંતી, તારા, મંદોદરી તથા પંચકન્યા સ્મરે નિત્યમ મહાપાતક નાશનમ. બાલ્યાવસ્થામાં જ પિતા કુંતીભોજે અતિથિ કાર્યમાં નિયુક્ત કરેલી તે કઠોર તપવાળા ઉગ્ર સ્વભાવના દુર્વાસાને સેવાથી સંતુષ્ટ કરે છે, જે તેને અભિચારયુક્ત મંત્ર આપતા કહે છે. યમ યમ દેવમ ત્વમે તેન મંત્રેણ આવાહયિષ્યસી તસ્ય તસ્ય પ્રસાદેન પુત્રસ્તવ ભવિષ્યતિ. અર્થાત, જે જે દેવનું તું આવાહન કરીશ તે તે દેવની કૃપાથી તને પુત્રની પ્રાપ્તિ થશે. વય સહજ જિજ્ઞાસાથી કૌતૂહલાન્વિતા તે કન્યા હોવા છતાં સૂર્યદેવનું આવાહન કરે છે ત્યાં જ સૂર્ય હાજર થાય છે. કુંતીને વાસ્તવિકતાનો ખ્યાલ આવે છે. એતસ્મિન અપરાધે ત્વમ શિરસાહમ પ્રસાદયે, પરંતુ પ્રત્યુપકારમાં સૂર્ય કહે છે, મારી કૃપાથી તને દોષ નહીં લાગે. આમ કહી તેની સાથે સમાગમ કરે છે. કાળક્રમે કવચકુંડળધારી કર્ણનો જન્મ થાય છે. સૂર્ય નિર્દોષ ભૂલને ધ્યાનમાં લઈ કન્યાત્વ પાછું આપે છે. પ્રાદાચ તસ્ય કન્યાત્વમ પુનઃ સ પરમદ્યુતિહિ. કુંતી સગાઓના ભયે પુત્રને પાણીમાં છોડી દે છે. યુવાન થતા કુંતી સ્વયંવરમાં પાંડુ રાજાનું વરણ કરે છે. હસ્તિનાપુરમાં આવે છે. કિંદમ ઋષિના શાપથી વાનપ્રસ્થ જીવન જીવે છે. સંતાન રહિતને સ્વર્ગ પ્રાપ્તિ નથી એ વિચારે દુઃખી થાય છે. ત્યારે ઋષિઓ

તેને અનિંદ્ય સંતતિનો લાભ છે એમ આશ્વાસન આપે છે. તું સદૃશ કે શ્રેષ્ઠ દ્વારા હું મોકલું તેનાથી સંતાન મેળવ. આપતકાળે તું પ્રયત્ન કર. અપત્યોત્પાદને યત્નમ આપદી ત્વમ સમર્થય. પરંતુ કુંતી અસંમત થાય છે. મૃત યુષિતાશ્વની પત્ની ભદ્રાએ પતિના શબ્દથી તેમ તપ અને યોગના પ્રભાવથી માનસ સંતાન ઉત્પન્ન કરવાની સલાહ આપે છે. તે દુર્વાસાએ આપેલા મંત્રની વાત કરે છે. આથી પાંડુ ધર્મનું આવાહન કરવાનું કહેતા કુંતી ધર્મ દ્વારા ધર્મરાજ યુધિષ્ઠિરને ક્ષત્રિયો બળથી જ્યેષ્ઠ કહેવાય તેથી વાયુદેવનું આવાહન કહેતા વાયુથી બળવાન પુત્ર ભીમને અને સંસાર દૈવ તેમજ પુરુષાર્થ બંને ઉપર આધાર રાખે છે એ દૃષ્ટિએ ઇન્દ્રનું આવાહન કહેતા ઇન્દ્રથી અર્જુનને પ્રાપ્ત કરે છે. ત્રણ પુત્રોની પ્રાપ્તિ થવા છતાં પાંડુની પુત્રેષણા સંતોષાતી નથી. પુનઃ પુત્ર લોભથી બોલવા જાય છે ત્યાં તેને રોકતા કુંતી કહે છે, આપત્તિકાળમાં પણ ચોથા સંતાન માટે શાસ્ત્રજ્ઞા નથી. પ્રસવમ આપત્સુઅપિ વદંત્યુત અતઃ પરમ સ્વૈરિણી સ્યાત બંધકી પંચમે ભવેત. કુંતી કેવળ શાસ્ત્રજ્ઞા જ નથી, શ્રેયપ્રે વિવેકજ્ઞા પણ છે. સંસારનામાં ભાગ્યે જ કોઈ માગે એવી વિપત્તિ તે કૃષ્ણ પાસે માગતા કહે છે. વિપદ સંતુ નહ શશ્વત તત્ર તત્ર જગત ગુરો ભવતો દર્શનમ યત સ્યાત અપુનર્ભવ દર્શનમ. દુઃખમાં ઈશ્વર સ્મરણ થાય અને મોક્ષ મળે. પાંડવો સાથે એક ચક્રા નગરીમાં એક બ્રાહ્મણને ઘેર નિવાસ કરે છે. બ્રાહ્મણના ઘરમાંથી આર્તનાદ સાંભળી કુંતી દ્રવી ઉઠે છે. ભીમને કહે છે, હે પુત્ર, હું હંમેશા વિચાર કરું છું કે હું બ્રાહ્મણનું શું પ્રિય કરું કે જે પ્રિય કોઈકના ઘરે સુખેથી રહેનારા કરે છે. બ્રાહ્મણ પાસે હાજર થઈ મૃતને અમૃતથી સિંચતી હોય તેમ પૂછે છે. હકીકત જાણી બકાસુરના ભક્ષ્ય તરીકે બ્રાહ્મણના કુટુંબીજનને બદલે તુર્ત જ પોતાના એક પુત્રને મોકલવા તૈયાર થતા કહે છે, 100 પુત્રો હોય તો પણ મને એકે અણગમતો નથી. ન ચાપી અનિષ્ઠ પુત્રો મે યદિ પુત્ર શતમ ભવેત. મમ પંચ સુતા બ્રહ્મન તેષામ એકો ગમિષ્યતિ. યુધિષ્ઠિર આ નિર્ણય જાણી નારાજ થાય છે, પણ કુંતી કૃતનિશ્ચયી છે. કહે છે, ઉપકારને ભૂલે નહીં તે જ ખરો મનુષ્ય છે. વળી ધર્મનું આચરણ અને નિવાસનો પ્રત્યુપકાર એમ બે અર્થ સરશે. પ્રતિકારશ્ચ વાસસ્ય ધર્મશ્ચ ચરિતો ભવેત. આમ વજ્રથી પણ કઠોર છે તો પુષ્પથી કોમળ પણ છે. દ્રોણાચાર્ય પાસે કૌરવો અને પાંડવો અસ્ત્ર વિદ્યા શીખે છે. ગુરુ પરીક્ષા લે છે. અર્જુનના કૌશલની વાહવા થાય છે. ત્યાં કર્ણ પ્રવેશ કરી અર્જુનથી વધારે પરાક્રમ બતાવવાનું કહે છે. દ્રોણની આજ્ઞા લઈ અર્જુન કર્ણ તરફ જાય છે. કર્ણને કદાચ પ્રથમ વખત જ જોનારી ઓળખી જનારી સ્ત્રી સમુદાયમાં રહેલી વત્સલ માતા કુંતી મૂર્છા પામે છે. કુંતી ભોજ સુતા મોહમ વિજ્ઞાતાર્થા જગામહ. ગંગા કિનારે શોકાર્દ્ર કુંતી યુધિષ્ઠિરને કહે છે, કર્ણને જલાંજલિ અર્પજે. સૂર્યથી જન્મેલો તે તારો મોટો ભાઈ હતો, જે સૂર્યપુત્ર મરાવા છતાં શતધા તૂટતું નથી. દોષ મારો છે કે તમને પરિચય ના આપ્યો. આમ ભૂલ અને પુત્ર ત્યાગ બંનેનો તેને ડંખ છે. કર્ણને સાચી હકીકત કહી સ્વપક્ષે લાવવામાં મળેલી નિષ્ફળતા તેને કોરી ખાય છે. એ પાપ હોય કે ન હોય તમારી પાસે પ્રગટ કર્યું. મારા હૃદયને બાળતા તેને તમે દૂર કરવા સમર્થ છો. યદિ પાપમ અપાપમ વા તવૈ તત વિવૃતમ મયા તન્મે દહંતમ ભગવન વ્યપને તુમ ત્વમ અર્હસી. વ્યાસ, તે કાર્ય તે બાલિકા હોવાથી અપરાધી નથી એમ કહી મનુષ્ય ધર્મ દેવધર્મથી દોષિત થતો નથી તેથી મનમાંથી રંજ કાઢી નાખવાનું કહે છે. ક્ષત્રિય ધર્મનું ભીમ અને અર્જુનને ભાન કરાવતી તે વનમાં રહેતા પુત્રોને કૃષ્ણ સાથે સંદેશો મોકલે છે. એતદ ધનંજયો વાચ્યો નિત્ય યુક્તો યુધિષ્ઠિર યદર્થમ ક્ષત્રિયા સુતે તસ્ય કાલોયમ આગતઃ. પુત્રોને યુદ્ધ માટે પ્રેરતી ઉત્સાહિત કરતી કુંતી જ પુત્રોને રાજ્ય પ્રાપ્તિ પછી
સુખના સમયે ધૃતરાષ્ટ્રને

અત્યારે સવારે 9:15 વાગે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન, સવારે 10:30 વાગે કાર્યક્રમ શ્રેણી અતીતના ઓવારેથી, જેમાં નાટક રજૂ કરીશું મહારથી કર્ણ, લેખક પ્રતાપભાઈ ત્રિવેદી, રજૂઆત વસંત જોશી. સવારે 11:00 વાગ્યાથી બપોરે 3:00 વાગ્યા સુધીના કાર્યક્રમો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું, જેમાં બપોરે 12:00 વાગે ગુજરાતી ગીતો, 12:30 વાગે સખીઓનો માનીતો કાર્યક્રમ સહિયર, જેમાં આજે આપ સાંભળશો આકાશવાણીના અમદાવાદ કેન્દ્રનું પ્રદાન. એક વાગીને 10 મિનિટે સુગમ સંગીતનો કાર્યક્રમ, 1:30 વાગે ફોજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી, 2:40 વાગે ગુજરાતી ગેરફિલ્મી ગીતો આપ સાંભળશો. અમારી સાંધ્યકાલીન પ્રસારણ સેવામાં સાંધ્યકાલીન 5:10 આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત રોજગાર મેળો 2024 ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં આયોજિત વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત રોજગાર મેળો 2026 કાર્યક્રમનું જીવંત પ્રસારણ આપ સાંભળશો કાર્યક્રમના અંત સુધી. સાંજે 6:30 યુવા દોસ્તોનો માનીતો કાર્યક્રમ યુવાણી, જે આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રદાન રહેશે, જે અંતર્ગત યુથ આઇકોનમાં સાંભળશો ગોલ્ડન ગાંધી, તે વિશે જયેશ હેંગલાજીયાની સાથે મુલાકાત, ભાગ પહેલો, નિર્માણ સુધીર દત્તા, પ્રસ્તુતિ પાર્થ જાની. 7:22 અમારા ગ્રામ્ય વિસ્તારના ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, જે પણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રદાન રહેશે, જેમાં આપ સાંભળશો ફળ અને શાકભાજીમાં મૂલ્યવર્ધન અને લણણી પછીની પ્રક્રિયાઓ, તે વિશે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત મહાવિદ્યાલયના મદદનીશ પ્રાધ્યાપક ડોક્ટર રામભાઈ ભારાઈ સાથે મુલાકાત.

વાગીને 15 મિનિટે સ્પોટ લાઇટ, જે આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું. રાત્રે 9 વાગીને 30 મિનિટે વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર, રાત્રે 10 વાગે છાયા ગીત અને રાત્રે 10:30 વાગે વિવિધ ભારતી કાર્યક્રમ ઢલતી જાય રાત. તો શ્રોતા સાથીઓ, આ હતા અમારા આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમો અંગેની રૂપરેખા. પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી.

આકાશવાણી રાજકોટ શ્રોતા મિત્રો, થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન, બસ થોડી જ પ્રતીક્ષા.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા સાથીઓ, પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. કાર્યક્રમના પ્રારંભમાં સાંભળીએ રોક સ્ટાર ફિલ્મનું ગીત મોહિત ચૌહાણના સ્વરમાં, સંગીતકાર છે એ આર રહેમાન.

0: ચીમનની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: जानते हो दोस्तों, जिसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं. तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है.
3: एक दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया.
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के. पता है, जो नॉर्थ ईस्ट कभी दूर लगता था, वो हमारे दिलों के और करीब आ गया है पिछले 12 सालों में. जब से नॉर्थ ईस्ट के नेशनल हाईवे की लंबाई बढ़कर 16,200 किलोमीटर हुई है, सिक्किम और अरुणाचल को पहली बार एयर कनेक्टिविटी मिली है, तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं.
3: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है.
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
4: શ્રોતા મિત્રો, મનોરંજન કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળીએ હમારી અધૂરી કહાની ફિલ્મનું ગીત. ગીતકાર છે સૈયદ કાદરી.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: શ્રોતા મિત્રો, મનોરંજન કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળીએ આઈ હેટ લવ સ્ટોરી ફિલ્મનું ગીત, સફાકત અમાનત અલી અને સુનિધિ ચૌહાણનું યુગલ સ્વર છે. સંગીતકાર છે વિશાલ શેખર અને ગીતકાર છે વિશાલ દાદલાણી.

0: બાપુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.

શ્રોતા મિત્રો, મનોરંજન કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. હવે સાંભળીએ એજન્ટ વિનોદ ફિલ્મનું ગીત. સ્વર્ગીય અરિજિત સિંહનો ગીતકાર છે સંગીતકાર પ્રીતમ.

શ્રોતા મિત્રો, આ છે મેટ્રો ઇન્દિનો ફિલ્મનું ગીત. અરિજિત સિંઘ અને શાશ્વત સિંઘના યુગલ સ્વરમાં સંગીતકાર છે પ્રીતમ, ગીતકાર છે કેસર ઉલ જાફરી.

શ્રોતા મિત્રો, હવે આ છે ભાગ મિલ્ખા ભાગ ફિલ્મનું ગીત, શ્રેયા ઘોષાલ અને જાવેદ બશીરના યુગલ સ્વરમાં. સંગીતકાર છે શંકર એહસાન લોય અને ગીતકાર છે પ્રસૂન જોશી.

મનોરંજન કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. શ્રોતા સાથીઓ, હવે સાંભળીએ રાંઝણા ફિલ્મનું ગીત. જાવેદ અલી અને પૂજાના સ્વરમાં, સંગીતકાર છે એ આર રહેમાન, ગીતકાર ઇરશાદ કામિલ.

શ્રોતા મિત્રો, મનોરંજન કાર્યક્રમમાં હવે સાંભળીએ દિલવાલે ફિલ્મનું ગીત, અરિજિત સિંઘ અને અનંતરા મિશ્રાના સ્વરમાં. સંગીતકાર છે પ્રીતમ, ગીતકાર છે અમિતાભ ભટ્ટાચાર્ય.

શ્રોતા મિત્રો, મનોરંજન કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. હવે સાંભળીએ ડિયર જિંદગી ફિલ્મનું ગીત. અરિજિત સિંહનો સ્વર છે, સંગીતકાર છે અમિત ત્રિવેદી, શબ્દો છે કૌશ.

શ્રોતા મિત્રો, મનોરંજન કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ડિયર જિંદગી ફિલ્મનું ગીત અરિજિત સિંઘના સ્વરમાં. કાર્યક્રમના અંતમાં સાંભળીએ હાફ ગર્લફ્રેન્ડ ફિલ્મનું ગીત શ્રેયા ઘોષાલના સ્વરમાં. સંગીતકાર છે ફરહાન સઈદ, ગીતકાર છે કુમાર.

0: આકાશવાણી રાજકોટ અતીતના ઓવારેથી શ્રેણી કાર્યક્રમ અંતર્ગત હવે સાંભળીએ નાટક મહારથી કર્ણ.
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ નાટક મહારથી કર્ણ.

નાટકના લેખક શ્રી પ્રતાપભાઈ ત્રિવેદી. રજૂઆત વસંત જોશી.

0: પિતામહ, મહારાજ ધૃતરાષ્ટ્ર અને પ્રેક્ષકો, આ રાજકુમારોને મેં આટલા દિવસ જે તાલીમ આપી હતી તેના આજે આપ સમક્ષ સફળ પ્રયોગો બતાવ્યા. આ કુમારોને ક્ષાત્ર તેજના વધારે ચળકાટ આપવા મેં પ્રયત્ન કર્યો છે. મારા પ્રયત્નો માટે મારા શિષ્યોએ મને યશ અપાવ્યો છે. યુધિષ્ઠિર, દુર્યોધન, ભીમ, દુશાસન, વિકર્ણ, સહદેવ બધાએ પોતાની નિપુણતા પ્રગટ કરી છે, અને અર્જુન વિશે તો હું શું કહું. તેની મેધા, તીવ્ર બુદ્ધિ, તેની ચાલાકી, તેનો ઉદ્યોગ, તેની નિષ્ઠા, તેની વિદ્યાનું સર્વસ્વ મેં એનામાં રેડ્યું છે. અગ્નાસ્ત્ર, વરુણાસ્ત્ર અને વિવિધ ધનુર્વિદ્યાના સફળ પ્રયોગો બતાવી શિક્ષા ગુરુ તરીકે તેમણે મને પ્રતિષ્ઠિત કર્યો છે. આજે મને મારું આચાર્ય પણ સાર્થક લાગ્યું. આ શું? આ ધડાકો શાનું?
1: હે અર્જુન, તે જે જે પરાક્રમો કરી બતાવ્યા છે તેટલા બધા અને એથી વધારે પરાક્રમો કરી બતાવું છું તે તું જો. હે અર્જુન, તું આ બધા કુમારોમાં શ્રેષ્ઠ ગણાય છે. ગુરુ દ્રોણાચાર્ય તને પોતાનો પટ્ટ શિષ્ય ગણ્યો છે, તો હું તને દ્વંદ્વ યુદ્ધમાં ઉતરવા આમંત્રણ આપું છું, તે સ્વીકાર.
2: હર્ષ, હવે એનું પાણી ઉતરશે.
3: હે જુવાન, આ અર્જુન પાંડુનો અને કુંતીનો પુત્ર છે, તે જાતે ક્ષત્રિય છે અને ગુરુ દ્રોણાચાર્યનો શિષ્ય છે. તારી સાથે દ્વંદ્વ યુદ્ધમાં ઉતરવા તૈયાર છે, માટે તું પોતે પણ તારા કુળ અને જાતિ જણાવો.
1: આ રંગભૂમિ કઈ એકલા ક્ષત્રિયો માટે નથી, અહીં તો જે પરાક્રમો કરી બતાવે તે ક્ષત્રિય. અર્જુન જો સાચો ક્ષત્રિય બચ્ચો હોય તો આવે મારા સામે. એનામાં ક્ષત્રિય લોહી છે એમ કહેવાથી શું મળે? લોહીના આવા અભિમાન તો જંગલી પશુઓને શોભે. મને ખાતરી છે કે અર્જુન આવા વિકર્ણ પુરુષોના વિચારોથી નહીં દોરવાય. હું માનું છું કે અર્જુન ખરો મરદ છે.
4: ઓ મરદની પૂંછડી, તારી નાક તો જણાવ. અર્જુન રાજપુત્ર છે, અને રાજપુત્રો ગમે તેવા ભિખારીઓ સાથે યુદ્ધમાં નથી ઉતરતા. જોયું તારું પરાક્રમ.
2: અર્જુન રાજા નથી, એટલા જ કારણે જો અર્જુન તેના સાથે દ્વંદ્વ યુદ્ધમાં ન ઉતરતો હોય તો હું તેમને અંગ દેશનો રાજા બનાવું છું. અંગરાજ,
1: મહારાજ,
2: આવો કુમકુમનું તિલક કરું. લો આ મુગટ ધારણ કરો.
5: કુમાર દુર્યોધન, હું તમારો અત્યંત આભારી છું.
2: કારણ?
5: હું સુત પુત્ર છું તેનો વિચાર ન કરતા તમે મને અંગદેશનો રાજા બનાવ્યો અને મારી પ્રતિષ્ઠા સાચવી લીધી, તે ખાતર જીવનભર હું આપનો ઋણી થયો છું.

0: કર્ણ
1: મહારાજ,
0: એમાં મેં કશું જ કર્યું નથી. ક્ષત્રિયાના પેટમાં આવટવાનું મળ્યું એટલે મોટો, અને બીજી માતાના પેટમાં આવટવાનું મળ્યું એટલે નાનો. અરે વાત જ હું સ્વીકારતો નથી. ઉચ્ચ કામ કરે તે ઊંચો, અને નીચ કામ કરે તે નીચો.
1: તો પણ તમે મારો પક્ષ લઈને ઉભા રહ્યા તે ખાતર હું તમારો આભારી છું. તમે કહો તે કરવા તૈયાર છું.
0: હું કશાનો ભૂખો નથી કર્ણ, માત્ર માત્ર તમારી મૈત્રીનો જ ભૂખો છું.
1: એવું શું બોલો છો મહારાજ? અરે મૈત્રી તો છે જ. ક્યાં રાધાનો દીકરો હું, ક્યાં ધૃતરાષ્ટ્રના કુંવર તમે? જુઓ તો ખરા મહારાજ, આ રંગ મંડપ, આ પરીક્ષાનો વખત, અને મારું અહીંયા આવું, પણ ક્યાં હું અને ક્યાં અંગ દેશનું રાજ્ય? છતાં આ બધા એકઠા થયા એની પાછળ જ કોઈ ઈશ્વરી સંકેત નહીં હોય? મને તમારી મૈત્રીનો સ્વાદ મળે એ માટે જ પ્રભુએ મને અહીં મોકલ્યો હશે તો. મહારાજ, મહારાજ હું તમને વચન આપું છું કે આ કર્ણ આજથી દુર્યોધનનો મિત્ર છે. સૂર્ય ભગવાનની સાક્ષીએ કરેલી આ મૈત્રી અખંડ રહે.
2: બેટા કર્ણ, તું શું કરે છે? આજે કેમ મારા પાસે બેસતો નથી?
1: મહારાજ, આ થોડાય કંગારા હજુ સળગતા રહી ગયા છે, તે ઠારી નાખું છું. લો આ આવ્યો.
2: બેટા બેટા, મારી સામે તો જો. કાલે સવારમાં જ તું જવાનો છે, તેથી મારા મનમાં શું થઈ જતું હશે તેનો વિચાર તને આવે છે ખરો?
1: કેમ ના આવે? આપે જે મારા પર અસાધારણ કૃપા કરી, મને વિદ્યા શીખવી છે, તેનો બદલો હું ક્યારે વાળી શકીશ?
2: એવું એવું આજે ન બોલ કર્ણ. હું જાતનો બ્રાહ્મણ છું, વિદ્યાના બદલાનો વિચાર સરખો મારા લોહીમાં નથી. તું બ્રાહ્મણ પુત્ર, મારી પાસે રહી આટલું શીખ્યો એ જ મારો બદલો. પણ ના ના
1: બાપુ, બાપુ કહો ને. ના, કેમ અટકી ગયા?
2: ના ના
1: કહો.
2: ના,
1: જે કહેવું હોય તે કહો.
2: એ જ કહેવું છે. સાંભળીશ કર્ણ? થરથરે છે શા માટે? તારી આંખમાં આ વિહોળતા શા માટે? તારા મોં પરથી આ લોહી શા માટે ઉડી જાય છે?
1: એ તો આપને અમસ્તું એમ લાગે છે. મને કશું નથી, આપ સુખેથી કહો.
2: એક જ કહેવું છે કે જો મારો સાચો શિષ્ય હો તો ક્ષત્રિયોનો બીજ પૃથ્વીમાંથી કાઢી નાખજે.
1: બાપુ
2: બાપુ નહીં, ક્ષત્રિયોનો કાળ. જો જો આ મારી પરશુ, આ પરશુથી મેં 21 વાર પૃથ્વી નક્ષત્રિય કરી હતી.
1: છતાં બાપુ ક્ષત્રિયો રહ્યા તો ખરા.
2: એ જ મને સાલે છે. 21 વાર ક્ષત્રિયોના કુળોનો ઉચ્છેદ કરી નાખ્યો, અને દાવાનળ જેમ જંગલોના જંગલો ભસ્મ કરી નાખે તેમ તેમ તેમનો સંહાર કર્યો, છતાં તેનું બીજ તો રહ્યું, તે રહ્યું જ.
1: બાપુ
2: સાંભળ સાંભળ કર્ણ, 21 વાર મેં ધાવડા ક્ષત્રિય બાળકોના માથા ઉડાવી દીધા. 21 વાર મેં જુવાન ક્ષત્રિયાણીઓને રંઢાપો આપ્યો. 21 વાર મેં લોહીના કુંડો ભર્યા. તેમ છતાં ક્ષત્રિય બીજ નાબૂદ ન જ થયું.
1: બાપુ
2: ત્યારે હું હાર્યો. મને થઈ ગયું કે ક્ષત્રિયપણું નાબૂદ કરવામાં હું જગતના ઈશ્વરી સંકેતની વિરુદ્ધ ચાલુ છું, અને એટલે આ મારી પરશુ લાવી આ પર્ણકુટીમાં ટાંગી દીધી અને મન તપશ્ચર્યામાં લગાડ્યું.
1: બાપુ તો પછી ક્ષત્રિયોનો બીજ કાઢી રાખવાની આજ્ઞા મને શા માટે?
2: બેટા બેટા, તું માનવી હૃદયને ઓળખતો નથી એટલે જ આવું પૂછે છે. આ પરશુ ટાંગી દીધી એટલે મારો દાહ શમી ગયો તેમ તું માને છે? ના ના ના, એમ હોય તો તને આ રહસ્ય વિદ્યા હું આપત જ નહીં. તો એ વિદ્યા કોઈને હાથ ન લાગે એટલી ઊંડી મેં ક્યારની દાટી દીધી હોત.
1: મહારાજ, હું ક્ષત્રિય હોત તો આ વિદ્યા મને આપત ખરા કે?
2: એ તો તું જ કહે ને. શુદ્ધ બ્રાહ્મણ પુત્ર સિવાય બીજા કોઈને નહીં. બીજો આવે તો બાળીને ભસ્મ કરી નાખું, પણ તું તો બ્રાહ્મણ, નીચે શા માટે જુએ?

0: છે
1: મહારાજ,
0: બ્રાહ્મણ જન્મ તો જગતમાં સર્વશ્રેષ્ઠ છે. તને જોઉં છું ત્યારે મને થાય છે કે તું મારા અધૂરા વેર પૂરા કરીશ.
1: આપ ઘડીભર તો સુઈ જાઓ, નહીતર હું આ ચાલ્યો. આપ આટલા બધા અસ્વસ્થ થાઓ છો તે મારાથી જોવાતું નથી.
0: ઠીક લે ત્યારે.
1: હા, અહીં આપ મારા ખોળામાં સુઈ જાઓ. અરે અરે ભ્રમર, દૂર રહે, દૂર રહે. હે ભગવાન, આ ભમરાને ઉડાડું તો ભગવંતની ઉગમાં ખલેલ પડે. અરે અરે અરે, આ તો શું, આ તો મારા સાથળમાં બેસી ગયો. હવે હું શું કરું, હવે હું શું કરું? મારા ગુરુદેવની ઊંઘ નહીં જ પકડવા દઉં, નહીં જ પકડવા દઉં.
0: બેટા બેટા, હા શું બેટા, આ લોહી ક્યાંથી, આ તારા પગમાં શું છે
1: બાપુ?
0: આ લોહી ક્યાંથી બેટા?
1: આપ સુઈ ગયા, આપ સુઈ ગયા પછી એક ભમરો ફરતો ફરતો આવ્યો.
0: પછી
1: તે ભમરો મને સાથળમાં કરડ્યો.
0: તેને ઉડાડી કાં ના મૂક્યો?
1: મેં એને ઉડાડવા ઘણી મહેનત કરી જોઈ, પણ તે તો મારા સાથળને કૂતરીને ઊંડો ઉતરવા લાગ્યો. ને જો જો, આ સાથળને સોસરું વિંદ પાડી દીધું.
0: સોસરવું વિંદ છતાં તું ન બોલ્યો, ન ચાલ્યો.
1: આપના આરામમાં ભંગ પડે એટલે હું એમને એમ બેસી રહ્યો.
0: મારા આરામમાં ભંગ પડે? સાચું બોલ, સાચું બોલ, તું કોણ છે
1: મહારાજ?
0: તું કોણ છે
1: મહારાજ? મહારાજ આમ કેમ પૂછો છો? હું આપનો શિષ્ય.
0: પણ તારી જાત શી?
1: બ્રાહ્મણ.
0: સાચું બોલ, સાચું બોલ, તું બ્રાહ્મણ નથી. જલ્દી કહી દે, નહીં તો હમણાં બાળીને ભસ્મ કરી દઈશ. જલ્દી જવાબ આપ, નહીતર.
1: મહારાજ, મહારાજ, હું સારથી પુત્ર કર્ણ છું. પ્રભુ, હું આપનો ગુનેગાર છું.
0: ગુનેગાર છો,
1: મને માફ કરો પ્રભુ.
0: કર્ણ, કર્ણ, 21 વાર પૃથ્વી ઉજ્જડ કરીને હું અહીં આવ્યો ત્યારે જીવન આખું વેરાન જણાતું હતું. તે તું આવ્યો ત્યારે ઘડીભર લીલું થયું. પણ નહીં નહીં, જગતના ઈશ્વરી સંકેતની વિરુદ્ધમાં આશા રાખનાર લોકોની આશાઓ આ પ્રમાણે જ તૂટતી જોઈને હવે મને એમ સમજાય છે.
1: મહારાજ, મહારાજ, મને મારી ભૂલો માટે માફ કરો. કાલને બદલે આજે જ વિદાય લઉં છું મહારાજ.
0: કર્ણ, કર્ણ, માફ કરવાનું મન તો ઘણું થાય છે પણ કરી શકતો નથી.
1: મહારાજ,
0: મેં તને વાલા દીકરા જેમ રાખ્યો છે. રાતની ઊંઘમાં હો ત્યારે તારા કાનમાં મેં રહસ્યો રેડ્યા છે, આ બધું મારું વેર તૃપ્ત કરવા માટે. તું ના આવ્યો હોત તો આજ સુધીમાં તો હું તપશ્ચર્યામાં ક્યાંય આગળ વધ્યો હોત.
1: મને કોઈ રીતે માફ કરો.
0: માફ તો છે જ, માફ તો છે જ, તને દીકરો ગણ્યો ત્યારથી.
1: પ્રભુ, આશીર્વાદ આપો એટલે ચાલતો થાઉં.
0: શાપ માન કે આશીર્વાદ માન, મારા દિલમાંથી એક જ વાત બહાર આવે છે, મારી આપેલી વિદ્યાને તું અંત સમયે ભૂલી જઈશ.
1: પ્રભુ, ક્ષમા, ક્ષમા.
0: હા,
1: સુખેથી
0: જા, તારા ઘેર જા. મારું દિલ આજે હળવું થાય છે. જે વેરને મેં આજ સુધી વાલા દીકરાની જેમ સેવ્યું છે તે વેરે મારા આખા જીવતરને ખારું કરી નાખ્યું છે.

0: તમે કોણ છો? મારા તરફ જુઓ તો ખબર પડે. ઓહો, તમે અહીં ક્યાંથી? કેમ આવ્યા છો?
1: બેટા, એક વસ્તુ માંગવા આવી છું.
0: શ્રી કૃષ્ણની ફોઈ અને વીર અર્જુનની માતા મારા જેવા સુતપુત્ર પાસેથી શાની અપેક્ષા રાખે છે?
1: બેટા, હું અર્જુનની માં છું, તેવી સુતપુત્ર કહેવાતા કર્ણની પણ માં છું. બેટા, તું રાધાનો પુત્ર નથી.

0: પણ મારો પુત્ર છે.
1: નહીં નહીં, મારા મળમૂત્ર ઉસળનાર અને મારા મારા એકના પર જીવનાર રાધા મારી મા નથી એમ બોલું તે દિવસે તો આકાશ તૂટી પડે.
0: સાંભળવું છે તારે માટે. હું કુંતી, કુંતી ભોજ રાજાની પુત્રી કુંતી.
1: કુંતી, આ તમામ હકીકત મને મળી ચૂકી છે. હજુ ગઈકાલે શ્રી કૃષ્ણ મને રથમાં બેસાડીને લઈ ગયા હતા ત્યારે આ તમામ હકીકત વિસ્તારથી કહી છે. તમારે બીજી કોઈ વાત કરવાની હોય તો કરો, એ વાત હું સાંભળું છું તો મારા રૂવાડા ઉભા થઈ જાય છે.
0: કર્ણ, આમ ન બોલ. કર્ણ, આમ ન બોલ. તને સ્ત્રીના જીવનની ખબર નથી.
1: હું એમ કહું કે મારો ત્યાગ કરવાનો તમને શું અધિકાર હતો? જે માતા પોતાના બાળકોનો સર્વાંગ સુંદર વિકાસ ન કરે તેને માતા થવાનો શું અધિકાર છે? વળી તમે તો મારું ભૂંડું જ કર્યું છે. જન્મથી ક્ષત્રિય પુત્ર હોવા છતાં સારથી પુત્ર કહેવાવા, સારથી પુત્ર કહેવાયો તે તમારા જ પાપે, તમારા જ પાપે.
0: એ વાત તો હજુ એ મને બાળે છે. કર્ણ, પાંડવ કૌરવની પરીક્ષા વખતે તું અર્જુન સામે દ્વંદ્વ યુદ્ધમાં ઉતર્યો અને કૃપાચાર્ય અને ભીમે તારું કુળ અને ગોત્ર જણાવો એમ કહીને તને હલકો પાડ્યો ત્યારે મને મૂર્છા આવી ગઈ હતી. તેથી તને ક્યાંથી ખબર હોય કર્ણ, દ્રૌપદીના સ્વયંવરમાં ધનુષ્ય જડાવવા ઉભો થયો ત્યારે દ્રૌપદીએ હું સુત પુત્રને વરવાની નથી એમ કહ્યું. એ સમાચાર મને સહદેવે આપ્યા ત્યારે મારું હૈયું કેટલું વોલવાયું હશે તેનો તને શું ખ્યાલ હોય બેટા? બેટા, તારે પુત્ર થવું પડ્યું તે મારા કર્મના ભોગે તેમાં શંકા નથી. પણ પણ આજે તો હવે બધું ભૂલી જાય.
1: તમારી વાત હું સમજું છું, સમજું છું તમારી વાત. આજે આજે કોણ જાણે કેમ પણ જીવનભરનો રોષ ઉતરી જાય છે.
0: કર્ણ,
1: પણ હું ફરીથી તમારો થાઉં એ બને એવું નથી. રાધાએ મને સગી માતાના વાલથી ઉછેર્યો છે. તમામ સ્નેહ સંબંધોનો ત્યાગ કરી કુંતી પુત્ર થવાનું મારા માટે અશક્ય છે.
0: એમ ન બોલ બેટા, તારી રાધાને હું પગે પડું. તો યુધિષ્ઠિરનો મોટો ભાઈ, પાંચે પાંડવો તારી સેવા કરે અને તું યુદ્ધને અંતે ભારત વર્ષનો રાજા થા ત્યારે જ કુંતીને તૃપ્તિ થાય. તું રાજા થવાને જ જન્મ્યો છે.
1: તમે કહો છો તે ગમે એટલું સારું દેખાતું હોય તો પણ મારા માટે તે અશક્ય છે. ભારત વર્ષનો રાજા તો કા યુધિષ્ઠિર કા દુર્યોધન.
0: ના કર્ણ, મને આમ છેક નિરાશ કરીશ.
1: બીજો કોઈ રસ્તો નથી?
0: રસ્તા તો કાઢવા હોય તો ઘણા છે કર્ણ, પણ તારે કાઢવા નથી. રણક્ષેત્રમાં તું જ તારા હાથે તારા માના જણ્યા ભાઈઓનો વધ કરીશ તે વખતે તારું હૃદય ચીરાઈ નહીં જાય. તારો હાથ યુધિષ્ઠિરને મારવા ઉપડશે. કર્ણ, કર્ણ જરા વિચાર કર. તું તો આ બધું જ કરીશ, પણ તમે બધાએ મારો વિચાર કર્યો છે. કુંતીનું તે દિવસે શું થશે તેનો વિચાર કર્યો છે.
1: એ તો રણ સંગ્રામનો મામલો છે. ક્ષત્રિયો આવી બાબતથી ડરતા નથી.
0: કર્ણ, કર્ણ મારી સામે જો, તારી પાસે કોણ આવ્યું છે તમને ખ્યાલ છે?
1: હા, તમે કુંતી.
0: નહીં
1: દેવી, જાઓ દેવી જાઓ.
0: હું તો આ ચાલી, હું તો આવી હતી તો તને લઈને પાંચ ના છ પાંડવો કરવાની આશા હતી, પણ જાઉં છું પાંચ ના ચાર પાંડવો થશે એવા સમાચાર લઈને. બેઠા કર્ણ, શું દીકરાઓ માતાને આવી જ રીતે જગતમાં સંતોષ આપશે? કેમ બોલતો નથી?
1: ઉભા રહો, એક વાત કહું છું. રણમાં જો અર્જુન મરશે તો કર્ણ પાંડવોની સાથે.
0: કર્ણ,
1: પણ એ વિચાર જ નકામો છે. આજે ઘડીભર કાળના પડદાને વીંધીને નજર નાખું છું ત્યારે મને દેખાય છે કે

0: શ્રી કૃષ્ણ જેવા જેના સારથી છે એવા અર્જુન નો જ વિજય છે અને એના હાથે જ મારું મોત છે.
1: કર્ણ
0: અસ્તુ, જે થવાનું હશે તે થશે. અર્જુન પડશે તો કુંતી હું તમારો થઈશ, હું પડીશ તો કઈ કહેતો નથી. પાંડવો 5 ના 6 નહીં થાય તેમ 4 પણ નહીં થાય, એટલું ચોક્કસ. બસ બસ, હવે તમે જાઓ.

0: માટે માટે તમે મારી આ વાત સ્વીકારો?
1: દુર્યોધન, એ મિથ્યાભિમાની વિકર્ણ દાસી પુત્રના સારથી થવું મને મૃત્યુ સમાન લાગે છે.
0: પણ શૈલ્ય, આ કૌરવરાજ દુર્યોધન તમને પગે પડીને માગે છે. બસ બસ તમે આટલું સ્વીકારો રાજા.
1: દુર્યોધન, દુર્યોધન, સેનાપતિ થવાને હું લાયક છું, એને બદલે મને આજે કર્ણના સારથી થવાનું કહેવામાં આપ કેવળ અધર્મ કરો છો, અધર્મ કરો છો.
0: એ અધર્મ મારે કરવું છે. આ દુર્યોધન, આ દુર્યોધન તમારા પગે પડે છે.
1: દુર્યોધન, એક શરત છે.
0: બોલો.
1: હું સારથી તો થાવ, પણ હું જે કઈ કહું એનો જવાબ કર્ણ મને ન આપે.
0: કબૂલ, તમારી શરત કબૂલ.
2: શલ્ય, શલ્ય, આ રથનું પૈડું પૃથ્વી ગળે છે, જરા બહાર કાઢો તો.
1: એ કામ મારું નથી કર્ણ.
2: ભલે, પૃથ્વી પોતે જ પૈડું ગળવા લાગે ત્યારે મારા વિના કોણ કાઢે? શલ્ય, હું જ નીચે ઉતરું છું. પૃથ્વીના પુત્ર અર્જુન, પૃથ્વી મારું પૈડું ગળે છે, તેને હું કાઢું ત્યાં સુધી જરા સબૂર કર, સબૂર કર. હું રથની નીચે ઉભો ઉભો પૈડાને બહાર કાઢું અને તું રથમાં બેઠો બેઠો બાણનો વરસાદ વરસાવે. એ યુદ્ધ નહીં, એ યુદ્ધ નહીં, ધર્મ યુદ્ધ નથી.
3: લાવ, લાવ પરશુરામનું બ્રહ્માસ્ત્ર ચડાવો. કેમ કેમ કશું યાદ આવતું નથી? કેમ કઈ યાદ આવતું નથી?
2: અર્જુન, સબૂર, જરા તો ક્ષત્રિય ધર્મનો વિચાર કર. શલ્ય, શલ્ય.
1: કેમ કર્ણ?
2: મહારાજ, મહારાજ, દુર્યોધન ક્યાંય દેખાય છે?
1: જણાતા નથી, પણ કેમ, શું કામ છે?
2: જેના પર વિશ્વાસ રાખીને તેમણે આ મહાયુદ્ધ શરૂ કર્યું તે હું તો આ ચાલ્યો. મહારાજને મારા અંતિમ નમન કહેજો. દુર્યોધનની મૈત્રીનો હું કશો બદલો વાળી શક્યો નથી, એ માટે તેઓ મને માફ કરે.
1: કર્ણ,
2: અત્યારે મારા સન્મુખ મૃત્યુ આવીને ઉભો છે ત્યારે ત્યારે હવે મને દેખાય છે કે આ યુદ્ધના ફાફા નક્કામાં છે. આ મારા સન્મુખ યોગેશ્વર શ્રી કૃષ્ણને દેખું છું, તેની જ આ બધી બાજી છે, એ વાત મને આજે સમજાય છે. એ વાત મને આજે સમજાય છે. પૂર્વે ભીષ્મ એવું કહેતા હતા ત્યારે ત્યારે હું તેમની મશ્કરી કરતો હતો. દુર્યોધનને કહેજો, આ પૃથ્વી કોઈની નથી, નથી તમારી કે નથી, નથી યુધિષ્ઠિરની. હું આજે જાઉં છું, દુર્યોધન કાલે જશે, યુધિષ્ઠિરનો પરમ દિવસે વારો. અઢાર અક્ષણી સેના રમતના પૂતળાની માફક પૃથ્વી પર સુવાની. કાળને, કાળને આજ ગમે છે, કોઈ કોઈ એને અટકાવી શક્યું નથી અને અટકાવી શકત પણ નહીં.
1: કર્ણ,
2: શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, તમને સાષ્ટાંગ નમન કરું છું. અર્જુન, અર્જુન, બાણ છોડ, બાણ છોડ, તારા હાથનું મોત તો વીરને જ મળે, વીરને જ મળે.
4: મહારથી કર્ણ, હમણાં જ આપે આ નાટક સાંભળ્યું. નાટકના લેખક શ્રી પ્રતાપભાઈ ત્રિવેદી, ભાગ લેનાર કલાકારો સર્વશ્રી કેશવસિંહ પરમાર, શાંતિગીરી ગોસ્વામી, રાજીવ વચરાજાની, સુરેશ ચોટલિયા, ધીરજ ગોસાઈ,

0: નિલેશ માકડ, કમલ ભટ્ટ અને આવૃતિ નાણાવટી. નિર્માણ સહયોગ સવિતા પટણી. નાટ્ય નિર્માણ વસંત જોશી. પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ.
1: શ્રોતા મિત્રો, થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો આકાશવાણીના અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ. બસ થોડી જ પ્રતીક્ષા.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષોમાં ભારતની વિદેશ નીતિએ વસુધૈવ કુટુંબકમ અને રાષ્ટ્ર પ્રથમના મંત્ર સાથે દુનિયામાં એક નવી ઓળખ બનાવી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજથી 21 જૂન સુધી કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખની મુલાકાતે. તેઓ લેહ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. કતારથી એલએનજી ભરેલું એલએનજીસી દિશા જહાજ ભરૂચના દહેજ બંદરે આવી પહોંચ્યું. યુદ્ધ સમાપ્ત થયા બાદ હોર્મુઝ પાર કરનાર પ્રથમ એલએનજી જહાજ ભારત આવ્યું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મેઘાલયના પૂર્વોત્તરમાં સૌથી મોટા જૈવિક મસાલા પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે બિહારની એક દિવસની મુલાકાતે તેઓ પટના અને છાપરામાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા દળો મણિપુરમાં વ્યાપક શોધખોળ કામગીરી ચલાવી રહ્યા છે. દરમિયાન વિવિધ ભૂગર્ભ સંગઠનોના 10 સક્રિય સભ્યોની ધરપકડ અને એક અપહરણ કરાયેલ વ્યક્તિને સફળતાપૂર્વક બચાવાઈ. ભારતીય સેનાની શીખ રેજીમેન્ટે અગ્નિવીરોને સશક્ત બનાવવા માટે ગુરૂનાનક દેવ યુનિવર્સિટી અમૃતસર પંજાબ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા. દેશભરમાં ખાસ કરીને ગ્રામીણ અને ઓછા વિકસિત વિસ્તારોમાં સરકારી ખરીદીની તકોનો વિસ્તાર કરવા સરકારી ઇ માર્કેટ પ્લેસે ગઈકાલે ઇ ગવર્નન્સ સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા. દિલ્હી વડી અદાલતે સોશિયલ મીડિયા મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો. નવસારીના ખેરગામમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક પ્રાથમિક શાળામાં આયોજિત રાત્રિસભામાં ગ્રામજનો સાથે સંવાદ કર્યો. ગાંધીનગરમાં કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતની મુલાકાતે તેમણે પેથાપુર તળાવ ખાતે વૃક્ષારોપણ કર્યું. હવામાન વિભાગે આજે આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, હિમાલયની તળેટી અને સિક્કિમમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આજે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર સવારના 11 વાગીને 2 મિનિટ થઈ રહી છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ.

0: 200 किलोमीटर हुई है। सिक्किम और अरुणाचल को पहली बार एयर कनेक्टिविटी मिली है, तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं।
1: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ.

0: અરિજીત સિંઘ, ચિન્મય શ્રીપદાના સ્વરમાં ટુ સ્ટેટ્સ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા.
1: દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતોં પર ઊર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર પીએમ સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઔર આત્મવિશ્વાસ બઢા હૈ.
2: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મેં બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મેં ભારત દુનિયા કે ટોપ 5 દેશો મેં આ ગયા.
1: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે. પતા હે, જો નોર્થ ઇસ્ટ કભી દૂર લગતા થા, વો હમારે દિલો કે ઓર કરીબ આ ગયા હૈ પિછલે 12 સાલો મેં. જબ સે નોર્થ ઇસ્ટ કે નેશનલ હાઈવે કી લંબાઈ બઢકર 16,200 કિલોમીટર હુઈ હૈ, સિક્કિમ ઓર અરુણાચલ કો પહેલી બાર એર કનેક્ટિવિટી મિલી હૈ, તબ સે નોર્થ ઇસ્ટ સે દૂરિયાં ઘટી હૈ.
2: નોર્થ ઇસ્ટ અબ દૂર નહીં રહા, નોર્થ ઇસ્ટ અબ દિલ કે ભી પાસ હૈ, દિલ્હી કે ભી પાસ હૈ.
1: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.
3: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
4: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: અરિજિત સિંહને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું પેડમેન.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
2: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
3: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
2: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
3: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

અરિજિત સિંઘ અંતરા મિત્રાના સ્વરમાં દિલવાલે ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે લોકસંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીશું પ્રાચીન ભજન વિજયચંદ્ર જાદવના સ્વરમાં. રચના છે નરસિંહ મહેતાની.

વિજયચંદ્ર જાદવના સુરમાં મીરાભાઈની રચના આપ સાંભળી રહ્યા હતા. કાર્યક્રમમાં હવે સાંભળીએ દીપક કુમાર દંતાણીના સ્વરમાં લોકગીતો.

દીપક કુમાર દંતાણીના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા લોકગીતો. લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને તેમના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા. ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં પાકિસ્તાનની આકરી ટીકા કરી અને સિંધુ જળ સંધિને જૂની અને વર્તમાન પરિસ્થિતિઓ સાથે અસંગત ગણાવી. પ્રધાનમંત્રી કાર્યાલયના રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરનો કઠુઆ જિલ્લો ટૂંક સમયમાં દિલ્હી અમૃતસર કટરા એક્સપ્રેસ કોરિડોર સાથે જોડાશે. ભારતના ઉમેદવાર પ્રોફેસર બિમલ એન પટેલને વર્ષ 2026-2035ના કાર્યકાળ માટે ઇન્ટરનેશનલ ટ્રીબ્યુનલ ફોર ધી લો ઓફ ધી સીના ન્યાયાધીશ તરીકે ચૂંટવામાં આવ્યા. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ રૂફટોપ સોલાર અપનાવવામાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે. ગુજરાત દેશમાં સૌથી વધુ યોગ શિક્ષકો અને યોગ વર્ગો ધરાવતું રાજ્ય બન્યું. યોગ બોર્ડે 6 વર્ષમાં 1.5 લાખ યોગ ટ્રેનર્સ તૈયાર કર્યા. એએમસી અને લકુલીશ યોગ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આરોગ્યવર્ધક યોગ શિબિરનું આયોજન કરાયું. ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ દોષિત વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી હાંકી કાઢવા અને કોલેજમાંથી બરતરફ કરવાના આદેશ આપ્યા. પંચમહાલ જિલ્લાના હાલોલ સ્થિત પોલીકેબ કંપનીમાં પ્રભારી મંત્રી રમેશ કટારાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની વાયબ્રન્ટ સમિટ યોજાઈ. ગાંધીનગર પોલીસે ગ્રીન કોરિડોર બનાવી 24 વર્ષીય બ્રેઇન ડેડ યુવતીના અંગો સમયસર અમદાવાદ સિવિલ પહોંચાડ્યા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પાણીખડક ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ સાથે યોગ અને પ્રાણાયામ કર્યા. આછમણી ગામે ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો અને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો. ફિફા વર્લ્ડ કપમાં આજે મેક્સિકોએ દક્ષિણ કોરિયાને 1-0થી હરાવ્યું. આ સાથે જ નોકઆઉટ રાઉન્ડમાં પહોંચનાર મેક્સિકો પ્રથમ દેશ બન્યો. કતારથી એલએનજી ભરેલું એલએનજીસી દિશા જહાજ ભરૂચના દહેજ બંદરે આવી પહોંચ્યું. યુદ્ધ સમાપ્ત થયા બાદ હોર્મુઝ પાર કરનાર પ્રથમ એલએનજી જહાજ ભારત આવ્યું. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. બપોરના 12:02 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતનો કાર્યક્રમ. આજે સાંભળીશું પુરૂષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવેના સ્વરમાં ગીત અને ગઝલ.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવેના સ્વરમાં ગીત અને ગઝલ.

0: હંસા દવે અને પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા ગીત અને ગઝલ. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 28 જૂન સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબદ્ધ પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે રવિવાર 28 જૂન સુબહ 11 બજે મન કી બાત.

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપ થી. વાહ,
1: પસાણો.
2: અજાણ્યા એપ થી બચો.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: યોગેન ચિત્તસ્ય પદેન વાચમ મલમ શરીરસ્ય ચ વૈદિકેન યોપા કરોતમ પ્રવરમ મુનિનમ પતંજલિમ પ્રાંજલિ રાન તોસ્મી. અર્થાત, જેમણે યોગ દ્વારા મનની અશુદ્ધિઓ એટલે કે ચિત્તના દોષો દૂર કર્યા, જેમણે મહાભાષ્ય એટલે કે વ્યાકરણ પદ દ્વારા વાણીના દોષો શુદ્ધ કર્યા, અને જેમણે વૈદક શાસ્ત્ર એટલે કે આયુર્વેદ દ્વારા શરીરના રોગો અને મલિનતાનો નાશ કર્યો, તેવા મુનિઓમાં શ્રેષ્ઠ મહર્ષિ પતંજલિને હું બે હાથ જોડીને પ્રણામ કરું છું. વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, સહયર કાર્યક્રમમાં આપ સૌનું સહર્ષ સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. આજના સહયર કાર્યક્રમ સાથે ઉપસ્થિત છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી.
5: શ્રોતા મિત્રો, આપણા ભારત દેશે આપણી આર્ય સંસ્કૃતિએ વિશ્વને કેટલી અણમોલ ભેટ આપી છે, જેમાંની એક છે મહર્ષિ પતંજલિએ આપેલ યોગ વિદ્યા. અને હવે ભારતે આ અણમોલ ભેટ આખા વિશ્વને આપી છે. આપણા દેશની સરહદ પાર કરીને યોગ હવે છેક વિદેશમાં પણ લોકપ્રિય છે. વિદેશના લોકો પણ યોગનું મહત્વ હવે સમજતા થયા છે, યોગનો ફાયદો અનુભવતા થયા છે, જેનો શ્રેય જાય છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને. એમના પ્રયાસ થકી જ દર વર્ષે 21 જૂને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે છે.
4: વર્ષ 2014 સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની વિધિવત જાહેરાત થયા પછી વર્ષ 2015 આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી. આપણે સૌ જાણીએ છીએ કે યોગ એક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે, જેની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પોતે પણ યોગના ગહન અભ્યાસુ છે.
5: દેશના વડાપ્રધાન તરીકે સૌથી લાંબો સમય કાર્યરત રહેવાનો રેકોર્ડ એમણે હાલમાં જ બનાવ્યો છે. વર્તમાન કેન્દ્ર સરકારના 12 અનેક સિદ્ધિઓ મેળવવામાં આવી છે, જેમાંની આ પણ એક સિદ્ધિ જ છે ને કે વૈશ્વિક સ્તરે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે અને વધુ ને વધુ દેશો આ ઉજવણીમાં જોડાઈ રહ્યા છે, યોગને માનતા થયા છે.
4: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2014 સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં 21 જૂનની તારીખ સૂચવી હતી, કારણ કે તે ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને વિશ્વના ઘણા ભાગોમાં તેનું વિશેષ મહત્વ છે. મિત્રો, વર્ષ દરમિયાન આપણે ઘણા બધા ધાર્મિક તહેવારો ઉજવીએ છીએ, જેમ કે જન્માષ્ટમી, મહાશિવરાત્રી, પર્યુષણ, રામનવમી, ગુડ ફ્રાઈડે, અને આ યાદી તો ઘણી લાંબી છે.
5: તો વળી રક્ષાબંધન, ભાઈબીજ જેવા સામાજિક તહેવારો પણ ઉજવીએ છીએ, પ્રજાસત્તાક દિવસ, ગણતંત્ર દિવસ જેવા રાષ્ટ્રીય તહેવારો પણ, અને હવે 11 પહેલા શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે જાણે કે એક વિશિષ્ટ સ્વાસ્થ્ય તહેવારનું સ્વરૂપ લઈ લીધું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસને બસ 2 દિવસની જ વાર છે, ત્યારે એની ઉજવણીનો થનગનાટ આપણે સૌ અનુભવી રહ્યા છીએ.
4: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હવે નજીક છે, ત્યારે ચાલો યોગ વિશે થોડું વધુ જાણીએ યોગ નિષ્ણાત પીનલ પટેલ પાસેથી. તેમની સાથે વાતચીત કરી રહ્યા છે નમ્રતા મોદી.
6: પહેલું સૂક્ત જાતે નર્યા, આ કહેવત તો આપણે સૌએ સાંભળી જ છે. પણ વર્તમાન સમયમાં આપણે આ સુખને ભૂલી જઈને ભૌતિક સુખ પાછળ દોટ મૂકી છે, જેના સારા અને નરસા પરિણામોથી આપણે સૌ વાકેફ છીએ. છતાં પણ આપણે આપણી શારીરિક અને માનસિક તંદુરસ્તીને સતત અવગણતા રહીએ છીએ. વધારે પડતી વ્યસ્તતા અને ક્યાંક ટાઈમ મેનેજમેન્ટ પણ તેના માટે જવાબદાર છે. આ બધાનો એક ઉપાય છે યોગ. યોગ એ ભારત દેશની સમગ્ર વિશ્વને આપેલી એક સુંદર ભેટ છે. 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ. યોગ એ એક દિવસમાં ઉજવવાની વસ્તુ નથી, યોગ એ દૈનિક પ્રક્રિયા છે, સાધના છે.

0: યોગ આપણી સંસ્કૃતિ છે, જેને વિશ્વ ફલક પર લઈ જવા માટે વર્ષ 2015 21 જૂનના રોજથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે. યોગ એ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રથા છે. હવે આપણો જે સવાલ હતો કે વધારે પડતી વ્યસ્તતા અને ટાઈમ મેનેજમેન્ટનો અભાવ, જેના કારણે આપણે આપણી માનસિક અને શારીરિક તંદુરસ્તીને ખોઈ બેઠા છીએ, તો આ બધી સમસ્યાઓનું સમાધાન લઈને અત્યારે આપણી સમક્ષ આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે યોગ નિષ્ણાત પીનલબેન પટેલ. સ્વાગત છે આપનું આકાશવાણીના સ્ટુડિયોમાં પીનલબેન.
1: ખૂબ ખૂબ ધન્યવાદ
0: પીનલબેન. હવે સૌથી પહેલા તો એવું સમજાવો કે જીવનમાં યોગનું મહત્વ શું છે.
1: જી, જેમ આપણે પહેલા કીધું એમ, આજના આધુનિક જીવનમાં ભૌતિક સુખ સગવડો મેળવવા માટે મનુષ્ય જે ભાગદોડ કરી રહ્યો છે એ જ એના માનસિક તણાવનું કારણ બને છે, અને આ જ કારણને લીધે યોગનું આજના યુગમાં મહત્વ ઘણું વધી જાય છે. તમે જુઓ ને તો આમ વ્યક્તિ આગળ પાછળના વિચારોમાં જ ફરતો રહે છે, ભૂત અને ભવિષ્યના જ વિચારો કરે રાખે છે. જ્યારે યોગ એ આપણને આ ક્ષણમાં, વર્તમાનમાં જીવતા શીખવે છે. અત્યારે આપણે જોઈએ તો માનસિક તણાવ, ડિપ્રેશન જેવા માનસિક તકલીફો વધી રહ્યા છે અને તેના કારણે લોકો વ્યસન તરફ આગળ વધે છે, જે દૂર કરવા યોગનું ખૂબ જ મહત્વ વધી ગયું છે. યોગ એકચ્યુઅલી શારીરિક સ્વસ્થતા મેળવવા અને માનસિક વિચારોને સકારાત્મક બનાવવામાં મદદ કરે છે. તો આજના યુગમાં તો યોગનું ઘણું ઘણું મહત્વ છે.
0: બરાબર છે. હવે અત્યારની લાઇફસ્ટાઇલ જ એવી છે કે બધા ખૂબ જ બિઝી હોય છે, તો વ્યસ્ત જીવનશૈલીમાં યોગ માટે સમય કેવી રીતે કાઢી શકાય, અથવા તો આખા દિવસની વ્યસ્તતા વચ્ચે થોડા સમયમાં કેવા યોગ કરી શકાય કે યોગ કેવી રીતે કરી શકાય, એના વિશે થોડું સમજાવો.
1: એકચ્યુઅલી યોગ માટે સમય ફાળવવો જોઈએ અથવા કેવી રીતે સમય કાઢીએ એવું વિચારીએ તો જ સમયનો અભાવ જણાય છે. યોગને તો દૈનિક અંગ બનાવવું જરૂરી છે. જેમ આપણે રૂટીનમાં જમીએ છીએ, નાહીએ છીએ, કામ પર જઈએ છીએ, બાળકો સ્કૂલે જાય છે, એ જેટલું સહજ છે એવી જ રીતે યોગને રોજ કરવાનું સહજ અંગ બનાવી લેવું જોઈએ. તો યોગ ક્યારે કરીશું અથવા કેવી રીતે કરીશું અથવા સમય ક્યારે નીકાળીશું એનો સવાલ જ નહીં રહે.
0: બરાબર છે. હવે યોગ માટે તો એવું છે કે અત્યારના યુવાનો જીમ પ્રત્યે કે પછી બીજી કોઈ કસરત પ્રત્યે વધારે આકર્ષિત છે, અને નાના બાળકોને પહેલા તો જ્યારે આપણે સ્કૂલમાં હતા તો આપણને એક પીટીનો લેક્ચર આવતો હતો, એની અંદર સામાન્ય કસરતો થતી હતી. આજના સમયમાં હવે એ બધું ધીરે ધીરે ધીરે ઓછું થતું જાય છે. બાળકોને પણ બીજી બીજી એક્ટિવિટીઝ કરાવતા હોઈએ છે, પણ આપણે યોગ માટે એટલા પ્રોત્સાહિત નથી કરતા. તો અહીંયા હવે એવું સમજાવો કે બાળકોને કઈ ઉંમરથી યોગની શરૂઆત કરાવી શકાય, તથા દરેકે દરેક ઉંમરના પડાવ, અલગ અલગ પડાવ પર યોગ કેવી રીતે મદદ કરી શકે. અને બીજો પણ એક પ્રશ્ન છે, સગર્ભા મહિલાઓ, એ લોકો આસન કરી શકે ખરા?
1: જી ચોક્કસ. બાળકોની વાત કરીએ તો 10 વર્ષથી બાળકોને યોગ તરફ વાળવા જોઈએ, અને જેમ જેમ બાળકો યોગના આસન કરતા જાય છે, જેમ કે બાળકો માટે ખાસ કરીને પદ્માસન છે, વૃક્ષાસન છે, તાડાસન છે, એ આસનો એમના માટે ખૂબ જરૂરી છે. વૃક્ષાસન કરવાથી બેલેન્સ વધે છે, બેલેન્સ કરવાથી એમની માનસિક શક્તિ, જે એમની સ્મરણ શક્તિ છે, ગ્રહણ શક્તિ છે, એ એમની વધે છે, અને પદ્માસન કરવાથી એમનું બોડીનું સ્ટ્રક્ચર, જે એમનો ગ્રોથ થઈ રહ્યો છે શારીરિક, એમાં એમને મજબૂત બનાવવામાં મદદ કરે છે. અને ભ્રામરી જેવા પ્રાણાયામ તો બાળકો માટે ખૂબ જ જરૂરી છે, જેનાથી એમને ભણવામાં ખૂબ જ મદદ મળે છે. તો બાળકોને 10 વર્ષથી તમે યોગની તરફ વાળી શકાય છે. આપણે જે તમે યુવાનોની વાત કરી કે આજકાલ કસરતની ખૂબ પ્રથા ચાલી રહી છે, યોગમાં આસન કરવામાં લોકોને કદાચ કંટાળો આવી રહ્યો છે પણ કસરત તરફ વધારે વળી રહ્યા છે, તો મુખ્ય વસ્તુ હું એ જણાવવા માંગીશ કે કસરત અને આસનનો મેઇન બે તફાવત છે કે કસરત કરવાથી તમારા શરીરની જડતા વધે છે, અને શરીરની જડતા એટલે અક્કડપણું, સ્ટીફનેસ વધે છે. જ્યારે શરીરની જડતા વધે છે એના લીધે માનસિક જડતા પણ વધે છે. એટલે તમે જુઓ, યુવાનો આજકાલ ખૂબ ચીડિયાપણું વધતું જાય છે, ચીડચીડા થતા જાય છે, જ્યારે યોગ છે એ તમને લચકતા આપે છે, તો તમને ફ્લેક્સિબિલિટી વધારે, તો શરીરની ફ્લેક્સિબિલિટી સાથે સાથે મેન્ટલ ફ્લેક્સિબિલિટી પણ યોગ તમને વધારે છે. અને જ્યારે કસરત કરવામાં આવે ને ત્યારે તમે જોજો, તમારું રુધિરાભિસરણ જે છે અથવા બ્લડ સર્ક્યુલેશન જેને કહીએ છીએ એ ફાસ્ટ થાય છે, એના લીધે તમારું બ્રીધિંગ પણ ફાસ્ટ થાય છે. જ્યારે યોગના આસન કરવાથી તમારા શ્વાસની એનર્જી, તમારી જે પ્રાણ એનર્જી કહેવાય, એ વધે છે. એટલે તમને કસરત કરવાથી જો થાક લાગશે પણ યોગના આસન કરવાથી ક્યારે થાક નહીં નહીં લાગે, તમને સ્ફૂર્તિ અને એનર્જી ફીલ થશે. તો એ પણ યુવાનો માટે અત્યારે ખૂબ જ જરૂરી

0: જરૂરી છે. આગળ વડીલો માટે પણ એટલું જ યોગ જરૂરી છે. તમે જુઓ, જેમ જેમ ઉંમર વધતી જાય છે, 50-60 ઉપર જાઓ એમ તમને સાંધાના દુખાવો, ઘૂંટણની તકલીફ, આંગળાઓ જકડાઈ જવા, યાદશક્તિ ધીરે ધીરે ઓછી થવી, આ બધી તકલીફો તમને જોવા મળે છે. જ્યારે યોગના આસનો કરવાથી અને સૂક્ષ્મ વ્યાયામ કરવાથી તમારા જે વાયુની તકલીફ છે એ ધીરે ધીરે દૂર કરે છે. જેમ કે પવન મુક્તાસનની સિરીઝ છે, એ બધું કરવાથી, સૂક્ષ્મ વ્યાયામ કરવાથી તમારા શરીરનો વાયુ દૂર થાય છે. ઘૂંટણની જે કસરતો કરવાથી, ઘૂંટણના જે આસન કરવાથી તમને ઘૂંટણની મજબૂતાઈ વધે છે, તમારે ચાલવાની શક્તિ વધે છે, અને જે જોઇન્ટ્સ પેઇન કહેવાય છે, જે સાંધાનો દુખાવો જે વડીલોમાં થાય છે, એ બધા પણ એ લોકોને દૂર કરવાની ખૂબ જ એમાં મદદ કરે છે. તમે એક સરસ ક્વેશ્ચન પૂછ્યો છે સગર્ભા સ્ત્રીઓ માટે. સગર્ભા સ્ત્રીઓ માટે પણ અત્યારે તમે જોવો ને તો પ્રોફેશનલી પ્રીનેટલ અને પોસ્ટનેટલ આવા શબ્દો વપરાય છે. પ્રીનેટલ એટલે કે જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન, અને પોસ્ટનેટલ એટલે કે બાળકની ડિલિવરી થયા પછી પણ યોગ એમને ખૂબ જ મદદ કરે છે. અને પ્રોફેશનલી યોગ ટીચર્સ હવે ટ્રેનિંગ પણ આપતા હોય છે. જેમ કે સગર્ભા સ્ત્રીને 3 મહિના પતી જાય પછી ડોક્ટરની અનુમતિ મળે એ પછી જ કે તમે સ્વસ્થ છો અને યોગ કરી શકો છો, તો યોગ શિક્ષકની હાજરીમાં ખાસ કરીને યોગ કરવા જ જોઈએ. એનાથી તમને બાળકની તંદુરસ્તી પણ વધે છે, તમારી પોતાની તંદુરસ્તી પણ વધશે. અને અમુક લેડીઝમાં તમે જોશો તો પ્રેગ્નન્સી દરમિયાન મેન્ટલી પણ એ લોકો થોડા લો થઈ જતા હોય છે, ડિપ્રેસ થઈ જતા હોય છે કે હું મારું રૂટીન કામ નથી કરી શકતી, બહાર વધારે નથી જઈ શકતી, મને ખાવામાં થોડા રિસ્ટ્રિક્શન્સ આવી ગયા. તો યોગ કરવાથી એમની માનસિક શક્તિ પણ એ વધારે છે.
1: બરાબર છે. અચ્છા, હવે જ્યારે સગર્ભા મહિલાઓની આપણે વાત કરી રહ્યા છે, તો અત્યારે નોર્મલ ડિલિવરી કરતા સિઝર એટલે ઓપરેશન વાળી ડિલિવરીનું વધારે થઈ ગયું છે, તો એના માટે એવું કંઈ ખરું કે જેના લીધે મહિલાઓ પહેલાના સમયમાં જેમ ફ્રી રીતે ડિલિવરી થતી હતી એવું કંઈ કરી શકાય?
0: હા, ચોક્કસ. તમે જુઓ ને તો પહેલાના જમાનામાં સગર્ભા સ્ત્રીઓ છેક 9 મહિના સુધી કચરા પોતાને બધું જ કરતા હતા. તમે જુઓ ને તો પહેલાના જમાનામાં 9 મહિના સુધી સ્ત્રીઓ નીચે બેસીને કચરા પોતા કરી શકતા હતા. તો એ પોતા જે નીચે બેસીને કરે છે, તો એ જ રીતના આપણા યોગના આસનો પણ છે. જેમ કે તમે બટરફ્લાય પોઝ, જેને બદ્ધ કોણાસન કહેવાય છે, એ રીતના પોઝ કરવાથી નીચે તમારું નોર્મલ ડિલિવરી કરવામાં આસનો મદદ કરે છે.
1: બરાબર છે. અને જેમ તમે કહ્યું કે પોસ્ટ ડિલિવરી એટલે બાળક આવી જાય એના પછી પણ કંઈક આસન હોય છે?
0: હા, ચોક્કસ. પોસ્ટ ડિલિવરી પણ આસનોની પ્રેક્ટિસ જ્યારે ડોક્ટરની અનુમતિ પછી, 2 મહિના કે 3 મહિના જે પણ ડોક્ટર કે એના પછી, ખાસ કરીને કરવા જોઈએ. કારણ કે જ્યારે નોર્મલ ડિલિવરી થાય છે ત્યારે અમુક નીચેના અંગો થોડા લૂઝ થઈ જાય છે, અને અમુક જે આપણા પ્રેગ્નન્સીના પ્રજનન તંત્રના અંગો છે એ થોડાક વીક બનતા હોય છે, નબળા બની જાય છે. તો યોગના આસન કરવાથી નીચેના મસલ્સ તો ટાઈટ થાય છે, સાથે તમને જે તમારે રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે એને પણ એક મજબૂતાઈ મળે છે, એ પાછા પોતાના શેપમાં, પોતાના કાર્યક્ષમતામાં વધારો કરી અને એ પાછા વળે છે.
1: બરાબર, ખૂબ સરસ તમે સમજાવ્યું સગર્ભા મહિલાઓને. મને લાગે છે કે થોડો ફાયદો થશે આનાથી. અને પિનલબેન, બીજું તમને એમ પૂછવાનું કે આજે દરેકની લાઈફ ખૂબ જ બિઝી થઈ ગઈ છે, એટલે કે બધાનો જોબના અવર્સ પણ એવી રીતના છે કે લગભગ બધાની બેઠાડું જીવનશૈલી થઈ ગઈ છે, અને સ્ક્રીન ટાઈમ પણ વધી ગયો છે. તો આમાં એટલે કે ઓફિસમાં આટલી વ્યસ્તતા વચ્ચે કે ઓફિસમાં બેઠા બેઠા જો 5 મિનિટનો ટાઈમ કાઢીને પણ કોઈ આસન થઈ શકતું હોય, અને એની સાથે સાથે સ્ક્રીન ટાઈમથી જે આંખો ખરાબ થઈ રહી છે, તો આંખના મસલ્સને બી થોડું પાવરફુલ બનાવી શકાય એવી રીતના કોઈ આસન હોય તો સમજાવો અમને.
0: ચોક્કસ. જેમ કે તમે કીધું કે ઓફિસમાં અત્યારે બેઠાડું જીવન વધી રહ્યું છે, બેસીને કામ કરવાનું વધી રહ્યું છે, તો એમાં દર 10-15 મિનિટે એકવાર ઊભા થવું જરૂરી છે. જો તમે એટલું ઊભા ના થઈ શકતા હોય તો એટલીસ્ટ 1/2 કલાકે એક ગેપ લઈ અને એકવાર ખાલી ઊભા, બીકોઝ તમે કન્ટિન્યુઅસ બેઠેલા આપણે રહીએ છીએ એટલે તમારા ઘૂંટણ વળેલા હોય છે. તમે ક્યારેય સીધી તટ્ટાર કમર રાખીને બેસી પણ નહીં શકો, એટલે તમારી કમર પણ વળેલી હોય છે. એટલે તમારે દર 10-15 મિનિટે અથવા 1/2 કલાકે એકવાર ઊભા થઈ અને આપણે આમ જેમ કહીએ ને એક લટાર મારીને આવો જસ્ટ ખાલી, એવી રીતે એક થોડુંક વોક કરીને આવી અને પાછું તમે ફરીથી કામ તમારું શરૂ કરી શકો છો. એક આ તમારે એડ કરવું જોઈએ લાઈફમાં. અને જે બેઠાડું જીવન તમે કમ્પ્યુટર કામ કરો છો ને ત્યારે ગરદન તમારી આગળની તરફ વળેલીને ઝૂકેલી જ રહે છે. તો એની માટે જયારે તમે આ બ્રેક લો છો ચાલવાનો, એ ચાલતા ચાલતા તમે જયારે ઉભા થાવ છો ત્યારે નેક સ્ટ્રેચિંગ કરવું ખૂબ જરૂરી છે. નેકને પાછળની તરફ જેટલું બને એટલું ઉપરની તરફ વાળવું અને જમણી અને ડાબી બાજુ ટ્વિસ્ટિંગ કરવું અને જમણા કાનને જમણા ખભા પાસે અને ડાબા કાનને ડાબા ખભા પાસે સાઇડ બેન્ડિંગ કરવું. આટલું વચ્ચે અડધો અડધો કલાકે કરી શકો છો અને

0: એક તાડાસન છે. જેમ તમે ચાલો છો એમ એ વખતે તમે બંને હાથને ઉપરની તરફ ખેંચી અને શરીરને એક એક ખેંચાણ આપી શકો છો. તો એ પણ તમને આખું જે બેઠા બેઠા તમે જે એક કલાક કામ કર્યું અથવા અડધો કલાક કામ કર્યું એને તરત રિલેક્સ કરી દેશે.
1: બરાબર. એટલે આ તો મને ખ્યાલ છે ત્યાં સુધી તમે ખુરશીમાં બેસીને પણ બે હાથને સ્ટ્રેચિંગ કરીને
0: ચોક્કસ કરી શકો. ખુરશીમાં બેસીને પણ બે હાથ ઉપર ખેંચીને કરી શકો. અને ખુરશીમાં જો સાઈડના હેન્ડલ હોય તો જમણી બાજુ વળી અને બંને હાથથી જમણું જ હેન્ડલ પકડીને શરીરને જમણી બાજુ ટ્વિસ્ટ કરી દો. એ જ રીતે ડાબી બાજુ ટ્વિસ્ટ કરી દો તો તમારી કમર બી જે બેઠા બેઠા અકડાય છે એ પણ રિલેક્સ થઈ જશે. અને એક તમે બહુ જ સરસ સવાલ પૂછ્યો કે આજકાલ સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે, જે બાળકોમાં પણ મોબાઈલ અને ટીવી જોવાનું વધી રહ્યું છે, પ્લસ ઓફિસ વર્કમાં કમ્પ્યુટરના કામના કારણે પણ સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે, જેના લીધે આંખ તકલીફો અત્યારે, જેમ કે બાળકોને જલ્દી ચશ્મા આવી જાય છે, નંબર વધી જાય છે, એની તકલીફો વધી રહી છે. તો એની માટે જ્યારે પણ કમ્પ્યુટર વર્ક કરી રહ્યા છો તો 10-15 મિનિટે અડધો કલાકે એકવાર આંખો બંધ કરી દો, ફરીથી કામ ચાલુ કરો. દર 10 મિનિટે એકવાર ખાલી આંખો બંધ કરી દો.
1: બરાબર.
0: અને જ્યારે તમે ઉભા થઈ શકો દર અડધો કલાકે એક બ્રેક લઈ, અને જેમ સ્ક્રીન જે છે તમે નજીકનું વિઝન છે એટલે તમે નજીકથી જોઈ રહ્યા છો, તો દર અડધો કલાકે ઉભા થઈ અને નજીકની બારી પાસે જઈ અને જે તમને દૂરમાં દૂરની જે વસ્તુ દેખાય એને સ્ટેર કરો, એને જોઈ રાખો એટલીસ્ટ 10-15 સેકન્ડ 30 સેકન્ડ. ફરીથી આંખો બંધ કરી ફરીથી દૂરની વસ્તુ જુઓ, બસ આટલું 30 સેકન્ડ કે 1 મિનિટ માટે કરી ફરીથી તમે તમારી જગ્યા પર બેસીને કામ શરૂ કરી શકો છો.
1: બરાબર. એટલે પેલું જે નજીકની દ્રષ્ટિ અને દૂરની દ્રષ્ટિ એ બંનેનું થાય તો આપણને આંખો ખેંચાય,
0: એ બંનેની વચ્ચેનું બેલેન્સ જળવાઈ રહેશે. એટલે જે તમને આંખો ખેંચાય છે નજીકનું જોઈને એમાં થોડું ઓછું થશે. પ્લસ એક બહુ સરસ વસ્તુ છે કરવા માટે કે મોઢામાં એક પાણી ભરી રાખો અને પછી તમે મોઢામાં પાણી ભરી રાખીને આંખમાં પાણીની છાલક મારો.
1: બરાબર.
0: એ તમને આંખોને ખૂબ જ ઠંડક આપશે અને આંખોની જે થકાવટ હોય છે એ તરત જ તમારી ત્યાં દૂર થઈ જશે.
1: બરાબર. હા, તો સ્ક્રીન ટાઈમ વિશે તમે જે સમજાવ્યું એમાં બાળકો માટે હજી તમે કંઈ કહી શકો કે ભાઈ એ લોકોને કેવી રીતે સ્ક્રીન ટાઈમથી દૂર કરવા?
0: હા, ચોક્કસ. તમને યાદ હોય ને તો આપણે લોકો જ્યારે નાના હતા ને ત્યારે સ્કૂલેથી જઈને જેવા પાછા આવતા હતા બેગ મૂકીને નીચે રમવા જતા રહેતા હતા. એ કલ્ચર હવે થોડું ઓછું થતું જાય છે. એના લીધે બાળકો ઘરમાં ને ઘરમાં હોય છે એટલે એ લોકો ટીવી વધારે જોવે છે, મોબાઈલ જોવે છે, એટલે એમનો સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે. તો દરેક પેરેન્ટ્સ માટે, દરેક મા બાપ માટે એક સરસ ઉપયોગી એક ટ્રીક છે કે દર મહિને એક રવિવાર પકડો અથવા દર 15 દિવસે ઓલ્ટરનેટ જો સન્ડે તમે ટાઈમ કાઢી શકતા હો તો સવારના પોરમાં એક શહેરના એરિયાથી દૂર 10-15 કિલોમીટર દૂર એવી જગ્યાએ જ્યાં કુદરતી વાતાવરણ હોય, જેમ કે નાની ટેકરી છે અથવા કોઈ ઝરણું છે અથવા કોઈ તળાવ જેવું કંઈક છે, ત્યાં બાળકોને લઈ જાઓ. ત્યાં 1-2 કલાક સ્પેન્ડ તમે સમય પસાર કરો. ઘરેથી કંઈક નાસ્તા જેવું લઈ જાઓ, ઉજાણી જેવું અથવા પિકનિક જેવું કરી શકો છો. બાળકોને ખુલ્લા પગે ત્યાં રેતીમાં મેદાનમાં રમવા દો, ટેકરીને ચડવા દો, ઉતરવા દો, થોડુંક પડે વાગે કશો વાંધો નહીં, થોડુંક પાણીમાં ખુલ્લા પગે ઝરણામાં પગ પલાળવા દો. જેમ કુદરતી નેચર સાથે એ જોડાશે એમ એમ એ લોકો અંદરથી શારીરિક અને માનસિક રીતે ખૂબ જ મજબૂત થશે, એમનું પૃથ્વી તત્વ એકદમ સ્ટ્રોંગ બનશે.
1: બરાબર. બીજું મારે એવું પૂછવાનું હતું કે અત્યારના ઉનાળો છે અને હવે તો ધૂમધકતો ઉનાળો કહી શકાય, ગ્લોબલ વોર્મિંગ કહો કે આપણું જ ફેલાયેલું પ્રદૂષણ જેના કારણે ગરમી સતત ને સતત વધી રહી છે, આ ગરમીના લીધે આપણને ઓફિસથી કે સાંજે ઘરે જઈએ, ઇવન ગૃહિણીઓ પણ આખો દિવસ જો ગરમીમાં કામ કર્યું હોય એટલે સાંજ પડે સખત બધા ઇરિટેશન ફીલ કરે, તો આમાં એવું કંઈ થઈ શકે કે જેના લીધે તમે ઠંડક અનુભવી શકો કે એવું કોઈ આસન કે તમે બેસીને રિલેક્સ થઈ શકો કે જેના લીધે તમને મેન્ટલી થોડું પીસ ફીલ થાય કે તમે ઠંડક અનુભવી શકો?
0: જી, આની માટે એક રામબાણ પ્રાણાયામ આપેલું છે, શીતલી અથવા શીતકારી. જે આમ પ્રાણાયામ તો કહેવાય છે કે ભૂખ્યા પેટે સવારે કરવા જોઈએ, પણ શીતલી અને શીતકારી પ્રાણાયામ એવા છે કે જ્યારે પણ આખા દિવસમાં તમને એવું લાગે કે મને ગરમી લાગી રહી છે અથવા અત્યારે ઉનાળામાં થોડુંક બી ખાઈએ તો અપચો જેવું કે થોડુંક તમને બેક આવતું હોય એવું તમને થોડું લાગે છે, તો એ વખતે જમ્યા પછી પણ 5 કે 6 રાઉન્ડ શીતલી અથવા શીતકારી પ્રાણાયામના કરી લેશો તો તરત તમને એ ઠંડક અનુભવ કરશે, તરત તમને શાંતિ મળશે. ઇવન રાતે સૂતા વખતે પણ તમને 5 વખત શીતલી કરી લઈએ તો તમારું બોડી રિલેક્સ થશે, ઠંડકના લીધે તમને ઊંઘ પણ જલ્દી આવી જશે.
1: તો પીનલબેન, તમારી સાથે વાત કરવાની ખૂબ મજા આવી અને યોગા વિષય પર અમારા શ્રોતાઓને તમારા તરફથી કોઈ સંદેશો, ખાસ કોઈ મેસેજ

0: મારા તરફથી એટલું કહીશ કે દરેકે દરેક જણને યોગ સાથે જોડાયેલું રહેવું ખૂબ જ જરૂરી છે. યોગ જીવનનું અંગ બનાવી લેવું ખૂબ જ જરૂરી છે. યોગ એટલે ખાલી આસન અને પ્રાણાયામની વાત નથી, પણ યોગ એક સમતા આપે છે, એક બેલેન્સ આપે છે. જેમ કે અત્યારે સપોઝ તમે જોવો ને તો ગરમી છે તો લોકો ગરમી છે કરે છે, પણ યોગ તમને શીખવાડે છે કે ગરમીને પણ કેવી રીતે સ્વસ્થતાપૂર્વક સહન કરવી, ઠંડીને પણ સ્વસ્થતાપૂર્વક સહન કરવી. તો જે વસ્તુ અથવા પરિસ્થિતિ આપણા હાથમાં નથી એની માટે સમતાનો ભાવ લાવો, એવું જ શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં પણ કીધેલું છે. તો યોગ એક સમતા છે અને એની સાથે આસન અને પ્રાણાયામની પ્રેક્ટિસ કરવાથી એ સમતા પણ વધે છે અને યોગ સાથે જોડાઈ રહેવા માટેનું એક માધ્યમ પણ આસન અને પ્રાણાયામ છે.
1: ખૂબ સરસ, તમે તો જોડે જોડે ભગવદ્ ગીતાનો પણ સંદેશો આપી દીધો શ્રોતાઓને. તો પિનલબેન, અમારા આકાશવાણીના સ્ટુડિયોમાં આપ આવ્યા, શ્રોતાઓને આટલો સરસ સંદેશો આપ્યો, યોગ વિશે માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: ખૂબ ખૂબ ધન્યવાદ આપનો.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા પિનલ પટેલ સાથેની નમ્રતા મોદીની વાતચીત. આશા રાખીએ કે આ વાતચીતમાંથી આપને ઘણું જાણવા મળ્યું હશે અને આ વાતચીત સાંભળવાની મજા આવી હશે. શ્રોતા મિત્રો, શરીરના સ્વાસ્થ્ય માટે જેમ યોગ જરૂરી છે, તેમ સમાજના સ્વાસ્થ્ય માટે, સમાજના હિત માટે સારી માનસિકતા જરૂરી છે.
3: મિત્રો, આજે છે ઇન્ટરનેશનલ ડે ફોર ધ એલિમિનેશન ઓફ સેક્સ્યુઅલ વાયોલન્સ ઇન કોન્ફ્લિક્ટ, એટલે કે સંઘર્ષમાં જાતીય હિંસા નાબૂદ કરવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ. દર વર્ષે 19 જૂનના રોજ આ દિવસ મનાવવામાં આવે છે.
2: કોઈ યુદ્ધ થાય, હિંસક પરિસ્થિતિ ઉભી થાય, સશસ્ત્ર સંઘર્ષ ચાલતો હોય ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઘણું નુકસાન થાય છે. સાથે જ આપણે સમાચારના માધ્યમથી વાંચતા કે સાંભળતા હોઈએ છીએ કે તે વખતે જાતીય હિંસા પણ થતી હોય છે.
3: જાતીય હિંસાના કારણે કોઈની પણ ખુવારી થઈ શકે છે, પણ ઘણું ખરું મહિલાઓ આ અત્યાચારનો ભોગ વધુ બને છે. સંઘર્ષ દરમિયાન થતી આવી જાતીય હિંસા આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ગંભીર ખતરારૂપ છે.
2: આ દિવસ મનાવવાનો મુખ્ય હેતુ છે કે સંઘર્ષ દરમિયાન થતી જાતીય હિંસા વિશે જાગૃતિ લાવવી, પીડિતો અને બચી ગયેલા લોકોના પાયાના અધિકારોનું રક્ષણ કરવું, દોષિતોને જવાબદાર ઠેરવવા અને ન્યાય સુરક્ષિત કરવો.
3: ભવિષ્યમાં આવી હિંસા અટકાવવા માટે વૈશ્વિક સ્તરે સૌ જાગૃત થાય અને સહકાર આપે તે ખૂબ જ જરૂરી છે. આમ પણ જ્યારે આવી સંઘર્ષની કે યુદ્ધની પરિસ્થિતિ હોય ત્યારે અસરગ્રસ્ત લોકો ઘણી બધી મુશ્કેલીઓમાં હોય છે.
2: એવામાં થતા જાતીય અત્યાચાર પડ્યા પર પાટું કે દાજ્યા પર ડામ જેવો અનુભવ કરાવે છે અને એટલે જ આજનો દિવસ માનવ ગૌરવ, સમાનતા અને માનવ અધિકારોના રક્ષણનો સંદેશ આપે છે.
3: તો ચાલો મિત્રો, આજના દિવસે વિશ્વમાં શાંતિનો, મૈત્રીનો, સમભાવનો પ્રચાર પ્રસાર થાય એવો ભાવ મનમાં રોપીએ અને આ વિચારને ભાવ જગતમાં વહેતો મૂકીએ. આપણે સૌ એ ભાવના ભાવીએ, લોકા સમસ્તા સુખીનો ભવંતુ, લોકમાં રહેતા બધા જ લોકો સુખી થાઓ.

0: આ શુભ ભાવના ભાવતા ભાવતા આજના દિવસ માટે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને. આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો, સાથે જ આપના દૈનિક જીવનમાં યોગનું શું સ્થાન છે એ પણ અમને ચોક્કસથી જણાવજો. આ સરનામે નિયામક શ્રી સૈયર કાર્યક્રમ વિભાગ આકાશવાણી કેન્દ્ર આશ્રમ રોડ નવરંગપુરા અમદાવાદ 380009. આપ અમને ઈમેલ પણ કરી શકો છો. ઈમેલ આઈડી છે abadsahyar@gmail.com. આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે કહાની, કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 28 જૂન સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબદ્ધ પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે, રવિવાર 28 જૂન સુબહ 11 બજે મન કી બાત. મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે કહાની, કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર.
2: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં લવલીન નિગમ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કહા હૈ કે વૈશ્વિક અનિશ્ચિતતા ઓર વ્યવધાન કે બીચ ભારત વિશ્વ કે એક વિશ્વસનીય સ્થાયી સાઝેદાર કે રૂપ મે ઉભર રહા હૈ. ફ્રાંસ મે કલ રાત ભારતીય સમુદાય કો સંબોધિત કરતે હુએ શ્રી મોદી ને કહા કે એક સમય થા જબ દેશો કે બીચ સંબંધ કેવલ વેપાર પર આધારિત હોતે થે, લેકિન આજ વેપાર કે સાથ સાથ વિશ્વાસ ભી ઉતના હી મહત્વપૂર્ણ હો ગયા હૈ. પ્રધાનમંત્રી ને કહા કે દેશ ઉન સભી

0: સુગમ સંગીત આપ સાંભળી રહ્યા હતા નીલા ધોળકિયાના સ્વરમાં મીરાબાઈની રચના. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.
1: આકાશવાણી સમાચાર, હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી વિકાસ ભારતી રોજગાર યોજના હેઠળ 2400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનોનું વિતરણ કરશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે કહ્યું, જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ છે, હંમેશા રહેશે. ભારતનું એલએનજી ટેન્કર દિશા હોર્મુઝ સામુદ્ર ધુની પસાર કરી ગુજરાતના દહેજ બંદરે પહોંચ્યું. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાએ રવિવારે યોજાનારી નીટ યુજી પુનઃ પરીક્ષામાં બેસનારા ઉમેદવારો માટે સત્તાવાર

0: સબ ચેનલ શરૂ કરી અને ફિફા વિશ્વકપમાં મેક્સિકો દક્ષિણ કોરિયાને હરાવી નોકઆઉટ રાઉન્ડમાં પહોંચ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પીએમ વિકાસ ભારત રોજગાર યોજના હેઠળ 2400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનોનું વિતરણ કરશે. ઉલ્લેખનીય છે કે આ યોજનાથી દેશભરમાં 15 લાખ નોકરીઓનું સર્જન થયું છે. શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે ઓગસ્ટ 2025માં શરૂ થયેલી આ યોજના હેઠળ ઔપચારિક કાર્યબળમાં 63 લાખથી વધુ કામદારો ઉમેરાયા છે, જેમાંથી લગભગ 30% મહિલાઓ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં આંતરરાષ્ટ્રીય સિકલસેલ દિવસ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય સિકલસેલ એનેમિયા નાબૂદી મિશન હેઠળ રાજ્ય સરકારની સિદ્ધિઓની પ્રશંસા કરી અને 2047 પહેલા સિકલસેલ રોગ નાબૂદ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
1: એનિમિયા ઉન્મૂલન મિશન કે અંતર્ગત મધ્ય પ્રદેશ ને જો બહુઆયામી ઉપલબ્ધિયા હાસિલ કી હૈ ઇસકે લિયે મેં રાજ્ય સરકાર કી સરાહના કરતી હું. વર્ષ 2023 મેં રાષ્ટ્રીય મિશન કા શુભારંભ કરતે સમય જો અનેક બડે લક્ષ્ય દેશ કે સામને રખા ગયે થે ઉનમે સે સ્ક્રીનિંગ કા લક્ષ્ય સમય સે પહેલે હી પૂરા હો ગયા હૈ. 9000 શિશુઓ સે લેકર 40 વર્ષો કી આયુ તક કે 7 કરોડ સે જ્યાદા લોગો કી સ્ક્રીનિંગ કા લક્ષ્ય પૂરા હો ચુકા હૈ.
0: કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ રાષ્ટ્રીય સિકલસેલ એનિમિયા નાબૂદી મિશન 2047 હેઠળ આયોજિત એક વિશેષ પ્રદર્શનની મુલાકાત લીધી. તેમની મુલાકાતના આગામી તબક્કામાં રાષ્ટ્રપતિ ઓડિશાના રેરંગપુર જશે, જ્યાં તેઓ અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજથી 3 દિવસની લદ્દાખની મુલાકાતે છે. મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ આવતીકાલે લુકુંગ ગામની મુલાકાત લેશે, જ્યાં તેઓ સ્થાનિક સ્વસહાય જૂથો સાથે વાતચીત કરશે. તેઓ વાયબ્રન્ટ વિલેજ કાર્યક્રમ હેઠળ સરહદી વિસ્તારમાં ચાલી રહેલા વિકાસ પ્રોજેક્ટની પણ સમીક્ષા કરશે. બાદમાં યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપશે. શ્રી રાધાકૃષ્ણન 21 જૂને લેહમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણીમાં ભાગ લેશે. યુવાનો, સશસ્ત્ર દળોના કર્મચારીઓ અને વિવિધ સંગઠનોના સભ્યો યોગ દ્વારા સર્વાંગી સ્વાસ્થ્ય અને સુખાકારીના સંદેશને પ્રોત્સાહન આપવા માટેના યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને તેમના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પણ શ્રી ગાંધીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. જમ્મુ અને કાશ્મીર અંગે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 62મા સત્રમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આરોપોને ભારતે નકારી કાઢ્યા અને કહ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ છે અને હંમેશા રહેશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનના પ્રથમ સચિવ અનુપમા સિંઘે યુએન માનવાધિકાર પરિષદના 62મા સત્રમાં પાકિસ્તાન પર ઘરેલુ પડકારોથી ધ્યાન હટાવવા અને આતંકવાદને સતત સમર્થન આપવા માટે પ્રચારનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે પાકિસ્તાન પીઓકેમાં થઈ રહેલી ઘટના ઉપરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યાં તાજેતરમાં વિરોધ અને અશાંતિ વધી છે. ભારતે આ પરિષદમાં પાકિસ્તાનની આકરી ટીકા કરતા સિંધુ જળસંધિને જૂની અને વર્તમાન પરિસ્થિતિઓ સાથે અસંગત ગણાવી છે. આ કરારને વર્તમાન પરિસ્થિતિઓથી વિપરીત ગણાવતા ભારતે જણાવ્યું કે જે દેશ આતંકવાદને પ્રોત્સાહન આપે તે સદભાવના અને મિત્રતાના આધારે સહયોગથી લાભ મેળવવાની અપેક્ષા રાખી શકે નહીં. સુશ્રી સિંહે ભારત સામેના પાકિસ્તાનના આરોપોને ફગાવતા આંતરરાષ્ટ્રીય મંચ પર દ્વિપક્ષીય મુદ્દાઓ વારંવાર ઉઠાવવાના પાકિસ્તાનના પ્રયાસોની ટીકા કરી. જમ્મુ અને કાશ્મીરનો કઠુઆ જિલ્લો ટૂંક સમયમાં દિલ્હી અમૃતસર કટરા એક્સપ્રેસવે કોરિડોર સાથે જોડાશે. કઠુઆમાં એક જાહેરસભાને સંબોધતા રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આ જાહેરાત કરતા કહ્યું કે રહેવાસીઓ અને ઉદ્યોગોને સ્વચ્છ ઉર્જા પૂરી પાડવા માટે ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવશે. તેમણે શાહપુર કાંડી પ્રોજેક્ટ, ઉઝ બહુહેતુક પ્રોજેક્ટ અને દિલ્હી અમૃતસર કટરા એક્સપ્રેસવે સહિત અનેક મોટા પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે શાહપુર કાંડી પ્રોજેક્ટ લગભગ પૂર્ણ થઈ ગયો છે. આ પ્રોજેક્ટ આ પ્રદેશના લોકોની દાયકાઓ જૂની આકાંક્ષા પૂર્ણ કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ને ફોલો કરશો. ભારતનું એલએનજી ટેન્કર દિશા હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયા બાદ ગુજરાતના દહેજ બંદરે સફળતાપૂર્વક

પહોંચી ગયું છે. મધ્યપૂર્વમાં થયેલા સંઘર્ષ અને ત્યારબાદ જાહેર થયેલા યુએસ ઇરાન સમજૂતી પછી હોર્મુઝ માર્ગ પાર કરનાર આ પ્રથમ ભારતીય એલએનજી જહાજોમાંનું એક માનવામાં આવે છે. આ જહાજ તેકતારના રાસ લફાન ટર્મિનલથી 62,370 મેટ્રિક ટન લિક્વિફાઇડ નેચરલ ગેસનું વહન કરી રહ્યું છે. આ જહાજે 15 જૂનના રોજ હોર્મુઝની ખાડી સફળતાપૂર્વક પાર કરી હતી. આ કાર્ગો સમગ્ર દેશમાં એલએનજી ઉપલબ્ધતાને મજબૂત બનાવશે અને પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે સ્થિર ઉર્જા પુરવઠો સુનિશ્ચિત કરશે. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ

0: અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું, આ બાબતે કેન્દ્રીય વન વિભાગ નજર રાખી રહી છે. સિંહોના સંવર્ધન માટે કેન્દ્ર સરકાર સંપૂર્ણ પ્રયાસરત હોવાનું પણ તેમણે ઉમેર્યું.
1: पिछले दिनों जो घटनाएं घटी हैं, मैंने पहले भी अभी जवाब दिया है, गुजरात के वन मंत्री और सरकार पूरी तरीके से संवेदनशील होकर के कार्य कर रही है और उस पर हम लोगों ने नियंत्रण भी किया है. एक जहां पर दुनिया के अफ्रीकन देशों में लॉयम की संख्या कम हो रही है, हमने एस्टिमेशन भी किया था, वो संख्या भी बड़ी है. और मैं भी कुछ दिनों पहले लॉयम डे पे वहां गया था, समीक्षा करी है और हम संवेदनशीलता के साथ उसको पूरा कर.
0: ઉપરાંત શ્રી યાદવે ગાંધીનગરમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ જીઆઈડીસી ખાતે ઉદ્યોગકારો સાથે સંવાદ કર્યો, તેમજ તેમના દ્વારા તૈયાર કરાતા વિવિધ ઉપકરણોને પણ નિહાળ્યા હતા. અગાઉ શ્રી યાદવે ગાંધીનગરમાં પેથાપુર તળાવ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએએ રવિવારે યોજાનારી નીટ યુજી પુનઃ પરીક્ષામાં બેસનારા ઉમેદવારો માટે એક સત્તાવાર વોટ્સએપ ચેનલ શરૂ કરી છે. એનટીએએ સ્પષ્ટ કર્યું કે બધા સત્તાવાર વોટ્સએપ સંદેશાઓ ફક્ત તેના ચકાસાયેલ નંબર 91 78 98 02 87 દ્વારા મોકલવામાં આવશે. એજન્સીએ ઉમેદવારોને એનટીએ તરફથી આવતા કોઈપણ સંદેશાઓ પર વિશ્વાસ કરતા પહેલા વાદળી ચકાસણી ચિહ્ન અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી નામ તપાસવાની સલાહ આપી છે. એનટીએએ સ્પષ્ટ કર્યું કે જે ઉમેદવારોએ 21 જૂનની પુનઃ પરીક્ષા માટે પહેલાથી જ તેમના પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી લીધા છે, તેમણે ફરીથી ડાઉનલોડ કરવાની જરૂર નથી. એજન્સીએ વધુમાં જણાવ્યું કે 3 મેની પરીક્ષા માટે જારી કરાયેલ પ્રવેશ કાર્ડ પુનઃ પરીક્ષા માટે માન્ય રહેશે નહીં, કારણ કે ઘણા ઉમેદવારોને તેમના પસંદગીના શહેરોમાં નવા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. દિલ્હી વડી અદાલતે સોશિયલ મીડિયા મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે, જેમાં 21 જૂને યોજાનારી નીટ યુજી પુનઃ પરીક્ષા પહેલા તેની સેવાઓને અસ્થાયી રૂપે સ્થગિત કરવાના સરકારના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. અદાલતે પ્રશ્ન કર્યો હતો કે ઉમેદવારો દ્વારા પ્લેટફોર્મનો દુરૂપયોગ થવાની સંભાવનાને કારણે આશરે 15 કરોડ વપરાશકર્તાઓના અધિકારોને કેવી રીતે સીમિત કરી શકાય. કેન્દ્ર સરકારે દલીલ કરી કે ટેલિગ્રામની બોટ જેવી પ્રકૃતિ અને ક્લાઉડ આધારિત કામગીરી મોટા પાયે લીક થયેલ સામગ્રીનો પ્રસાર કરવાની ક્ષમતા ધરાવે છે, જેના કારણે દુરૂપયોગ થવાની સંભાવના છે. ફિફા વિશ્વકપમાં આજે મેક્સિકોએ દક્ષિણ કોરિયાને 1-0થી હરાવ્યું અને આ સાથે નોકઆઉટ રાઉન્ડમાં પહોંચનાર મેક્સિકો પ્રથમ દેશ બન્યો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે બિહારના એક દિવસના પ્રવાસે છે. શ્રી વૈષ્ણવ પટણા અને છાપરામાં આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ પટણામાં સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઇન્ડિયાની મુલાકાત લેશે. શ્રી વૈષ્ણવ છાપરા રેલવે સ્ટેશનથી છાપરા દિલ્હી એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના હેઠળ 2400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનોનું વિતરણ કરશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે કહ્યું, જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ છે, હંમેશા રહેશે. ભારતનું એલએનજી ટેન્કર દિશા હોર્મુઝ સામુદ્ર ધુની પસાર કરી ગુજરાતના દહેજ બંદરે પહોંચ્યું. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાએ રવિવારે યોજાનારી નીટ યુજી પુનઃ પરીક્ષામાં બેસનારા ઉમેદવારો માટે સત્તાવાર વોટ્સએપ ચેનલ શરૂ કરી અને ફિફા વિશ્વકપમાં મેક્સિકો દક્ષિણ કોરિયાને હરાવી નોકઆઉટ રાઉન્ડમાં પહોંચ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી કઈ અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયા વાંચે છે. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે કેન્દ્ર સરકાર ગુજરાતમાં ચિત્તાના વસવાટ અંગે વિચાર કરી રહી છે. પ્રોટોકોલ અને નિયમો મુજબ આ અંગે નિર્ણય લેવાશે. ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી યાદવે રાજ્યમાં સિંહોના મૃત્યુ અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આ બાબતે કેન્દ્રીય વન વિભાગ નજર રાખી રહી છે. સિંહોના સંવર્ધન માટે કેન્દ્ર સરકાર સંપૂર્ણ પ્રયાસરત હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
1: पिछले दिनों जो घटनाएं घटी हैं, मैंने पहले भी अभी जवाब दिया है, गुजरात के वन मंत्री और सरकार पूरी तरीके से संवेदनशील होकर के कार्य कर रही है और उस पर हम लोगों ने नियंत्रण भी किया है. एक जहां पर दुनिया के अफ्रीकन देशों में लॉयन की संख्या कम हो रही है, हमने एस्टिमेशन भी किया था, वो संख्या भी बड़ी है. और मैं भी कुछ दिनों पहले लॉयन डे पे वहां गया था, समीक्षा करी है और हम संवेदनशीलता के साथ उसको पूरा कर.
0: શ્રી યાદવે આજે ગાંધીનગરમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ જીઆઈડીસી ખાતે ઉદ્યોગકારો સાથે સંવાદ કર્યો, તેમજ તેમના દ્વારા તૈયાર કરાતા વિવિધ ઉપકરણોને પણ નિહાળ્યા હતા. અગાઉ શ્રી યાદવે ગાંધીનગરમાં પેથાપુર તળાવ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ગત 12 વર્ષમાં દેશ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ દ્વારા વ્યાખ્યાયિત શાસન મોડલ તરફ આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ કાર્યક્રમની ઉજવણી નિમિત્તે ગાંધીનગરમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનને સંબોધતા શ્રી યાદવે કહ્યું હતું કે સરકારે નિર્ણાયક સંસાધનો આર્થિક રીતે નબળા લોકો સુધી સીધા પહોંચાડવાનું વિશાળ કાર્ય પૂર્ણ કર્યું છે. તેમણે ઉમેર્યું કે આજે સરકારની સિદ્ધિઓએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત તરફની સફર માટે મજબૂત પાયો નાખ્યો છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ભારત હવે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે અને વૈશ્વિક આર્થિક મંદી વચ્ચે પણ ભારતે સ્થિતિસ્થાપક વૃદ્ધિદર જાળવી રાખ્યો છે.

0: કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા ખડસેએ સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લીધી. સેવા પખવાડિયા અંતર્ગત તેઓ સ્વચ્છતા અભિયાનમાં પણ જોડાયા હતા. ત્યારબાદ વૃક્ષારોપણ કરી તેમણે એનએસએસ અને માય ભારતના સ્વયંસેવકો સાથે સંવાદ કરી રાષ્ટ્ર નિર્માણમાં યુવાનો અને મહિલાઓની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.
1: जो भी 12 साल में हमारे देश को आगे बढ़ाने के लिए जो जो पॉलिसी की गई है, जो योजनाएं की है, उसके बारे में हम लोगों के बीच में जाके इसके बारे में बातचीत करें. इसलिए आज मुझे सूरत पार्टी की तरफ से दिया गया. यहाँ पे प्रेस कॉन्फ्रेंस भी होगी और उसके साथ ही अलग अलग प्रोग्राम भी हमने यहाँ पे कंडक्ट किए. जैसा आपने देखा कि यूनिवर्सिटी में यहाँ प्लांटेशन का हमने प्रोग्राम किया, स्वच्छता अभियान का काम किया.
0: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં સવારે 5 વાગ્યાની આસપાસ વરસાદના કારણે પાટિયા પુલ નજીક પથ્થર ધરાશાયી થતા 2 લોકોના મોત થયાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેમાંથી 3 લોકોને હાલોલની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આ અંગે પ્રાંત અધિકારી જેડી પટેલે વધુ માહિતી આપી.
2: ये रूट का होलिस्टिक इंस्पेक्शन करने के लिए डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन ने एक टीम बनाई है. टीम में रेवेन्यू डिपार्टमेंट, पुलिस डिपार्टमेंट, फॉरेस्ट डिपार्टमेंट और रोड एंड बिल्डिंग डिपार्टमेंट्स के अधिकारी मौजूद रहेंगे. वो पूरे रूट का इंस्पेक्शन करके कोई क्रिटिकल पॉइंट्स है तो उसे आइडेंटिफाई करके करेक्टिव स्टेप लेके उसके बाद यात्रा जैसे थी वैसे शुरू करेंगे. तब तक के लिए यात्रा 2 घंटे के लिए फिलहाल स्टॉप की गई है.
0: અંદાજે 62,370 મેટ્રિક ટન એલએનજી ભરેલું માલવાહક જહાજ દિશા ભરૂચના દહેજ બંદરે પહોંચ્યું છે. 15 જૂને આ જહાજ હોર્મુઝ સમુદ્ર ધુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થયું હતું. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળ કન્સોર્ટિયમ દ્વારા આ જહાજનું સંચાલન કરાય છે અને તે પેટ્રોનેટ એલએનજી માટે કાર્યરત છે. ભાવનગરમાં મેડિકલ કોલેજના રેગિંગ પજવણી મામલાના દોષિત વિદ્યાર્થીઓને છાત્રાલયમાંથી હાંકી કાઢવા અને કોલેજમાંથી બરતરફ કરવાના આદેશ અપાયા છે. સત્તાવાર યાદી મુજબ આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાની સૂચનાથી ગઈકાલે યોજાયેલી એન્ટી રેગિંગ કમિટીની બેઠક રાત્રે 2 વાગે પૂર્ણ થઈ હતી. તેમાં તમામ હકીકત પુરાવાઓ અને નિવેદનોના આધારે દોષિત વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીના આદેશ અપાયા હતા. તે મુજબ 1 વિદ્યાર્થીને 2 વર્ષ માટે, 3 વિદ્યાર્થીને 1 વર્ષ માટે અને 2 વિદ્યાર્થીને 6 મહિના માટે કોલેજમાંથી તાત્કાલિક અસરથી બરતરફ કરાયા છે. આ સમયગાળા દરમિયાન તેઓ કોઈપણ શૈક્ષણિક, ક્લિનિકલ, સંશોધન અથવા કોલેજની અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ નહીં લઈ શકે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કેન્દ્રશાસિત પ્રદેશ દીવનું સમાચાર પત્ર, જેના લેખિકા છે ભારતી રાવલ. દીવમાં પવિત્ર પુરૂષોત્તમ માસને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. દીવના રહેવાસી શાસ્ત્રી વિક્રમભાઈ પંડ્યાએ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન દીવના ગોગલા ખાતે કર્યું હતું. આ દરમિયાન પૂજા અર્ચના, આરતી તથા મહાપ્રસાદ વગેરેનો ભાવી ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. પુરૂષોત્તમ માસને લઈ દીવ જિલ્લામાં વિવિધ સ્થળોએ તથા મંદિરોમાં ભક્તો દ્વારા વિશેષ ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળને 12 વર્ષ પૂર્ણ થતા દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં 12 વર્ષ વિશ્વાસ વિકાસ જનકલ્યાણ કે અંતર્ગત વૃક્ષારોપણ તથા દીવ જિલ્લાના અનેક મંદિરોમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં બીજેપી હોદ્દેદારો, કાર્યકર્તાઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દીવ ખાતે ઉનાળુ વેકેશન દરમિયાન પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળુ વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા અને દીવ સેન્ટ પોલ ચર્ચ, ગોગલા, બ્લુ ફ્લેગ બીચ, નાગવા બીચ, ફોરેન માર્કેટ,

કિલ્લો, જલંધર બીચ વગેરે સ્થળો પર ફરવાની મજા માણી હતી. દીવ ખાતે આવેલ પ્રવાસીઓનું ખાસ આકર્ષણ નાગવા બીચ રહ્યું હતું. દીવમાં 1 જૂનથી દરિયામાં નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેને લઈને પ્રવાસીઓમાં નિરાશા જોવા મળી હતી. 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી દીવ કલેક્ટરના આદેશ મુજબ દીવના દરિયામાં નાહવા તથા માછીમારી પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. ચોમાસાને લઈ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આદેશનો અનેક પ્રવાસીઓ સરેઆમ ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા. રાહુલ દેવ બુરાનાના આદેશ બાદ બીચ પર દીવ પોલીસ પણ તૈનાત કરવામાં આવી હતી. દીવની શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. દીવ પ્રશાસન દ્વારા સરકારી તથા ખાનગી સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતા નાના ભૂલકાઓના પ્રથમ દિવસે શાળા પ્રવેશને લઈ ભવ્ય કાર્યક્રમ આયોજિત થયો. બાળકોને ધામધૂમથી અને ઉત્સાહપૂર્વક શાળામાં ઓફિસરો તથા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના હસ્તે તિલક લગાડી ફળોની કીટ તથા શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી. દીવ ખાતે ફિટ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવી. વિશ્વ સાયકલ દિવસ દરમિયાન ફિટ ઇન્ડિયા ગ્રુપની ટીમ દ્વારા દીવના ગંગેશ્વર મહાદેવ મંદિર સુધી સાયકલ યાત્રા કરી લોકોને સાયકલ ચલાવવા અને ફિટ રહેવાનો સંદેશો પાઠવ્યો હતો. દીવ પ્રશાસન દ્વારા ખેલો ઇન્ડિયા અંતર્ગત ખેલ મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં ચેસ સ્પર્ધા, યોગા, સ્વિમિંગ, વોલીબોલ, કરાટે, ટેબલ ટેનિસ જેવી અનેક સ્પર્ધાઓ યોજાઈ હતી. સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી, શિલ્ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. દીવ આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન હેઠળ દીવમાં મોડલ ડિસ્ટ્રીક્ટ વર્કશોપ યોજાયો. 100% એબીડીએમ સક્ષમ ડિજિટલ હેલ્થ રેકોર્ડ હાંસલ કરીને દેશના પ્રથમ એવા જિલ્લા તરીકે ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જેને ડિજિટલ હેલ્થ સેવાઓના ક્ષેત્રમાં એક નવું સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. આ સિદ્ધિને કારણે દીવને ડિજિટલ હેલ્થ ટ્રાન્સફોર્મેશનના અગ્રણી કેન્દ્ર તરીકે ઓળખ મળી રહી છે. દીવ પોલીસ ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી. દીવ પોલીસ વણાક દ્વારા પોલીસ સાયબર સેલ તથા પોલીસ સ્પેશિયલ સ્ટાફ દ્વારા દીવના સ્થાનિક તથા પર્યટકોના ખોવાયેલા અને ચોરાયેલા 40 જેટલા મોબાઇલ ફોન તેમના મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને દીવ એસપી તથા તેમની તમામ ટીમને તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો. દીવના ગ્રામીણ તથા શહેરી વિસ્તારમાં 2 દિવસીય પ્રશાસન આપકે દ્વાર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે દીવના મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયતની સામે અને બીજા દિવસે દીવના ગોગલા ખાતે કાર્યક્રમનું આયોજન થયું હતું. કાર્યક્રમ દરમિયાન મામલતદાર ઓફિસ, અર્બન સર્વે ઓફિસ, આરોગ્ય વિભાગ, ટોરેન્ટ પાવર લિમિટેડ, પરિવહન વિભાગ અને દીવની લીડ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જેવી સરકારી કચેરીઓએ તેમની સેવા આપી હતી. આપ સાંભળી રહ્યા હતા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવનો સમાચાર પત્ર, જેના લેખિકા હતા ભારતી રાવલ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

અમર ભટ્ટને આપ સાંભળી રહ્યા હતા. શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. અત્યારે બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું ડીટીએચનું પ્રસારણ. અત્યારે રજા આપશો. નમસ્કાર.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહ પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ. કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

જ પોતે પ્રતીતિ કરતા હોય છે, એવો જ અનુભવ કરવા માંગતા હોય છે, ત્યારે આપણી સમક્ષ એક એવા વ્યક્તિ છે દોસ્તો કે જેઓ માત્ર સોશિયલ મીડિયાની લાઈફ નહીં પણ જે સોશિયલ લાઈફ છે કે એની અંદર લોકોને હું કેવી રીતે પ્રેરિત કરી શકું, અને એ પણ કોનાથી, એક એવા વ્યક્તિત્વ કે જેઓ ઘણા બધા લોકોના આદર્શ છે, અને એ છે મહાત્મા ગાંધી. દોસ્તો, આજે આપણે જે વ્યક્તિનો ઇન્ટરવ્યૂ લેવાના છીએ તે વ્યક્તિ પોતે સમગ્ર ભારત વર્ષની અંદર ગોલ્ડન ગાંધી તરીકે ઓળખાય છે. જી હા દોસ્તો, ગોલ્ડન ગાંધી એટલે કેવી રીતે કે એઓને પોતાને પોતાની આખી જાતને એક ગોલ્ડન મૂર્તિ તરીકે પોતે એક પ્રસ્થાપિત થઈ અને ઘણા બધા કલાકો સુધી ઊભા રહી અને તેમણે લિમ્કા બુક ઓફ રેકોર્ડ, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જેવા તો અનેક રેકોર્ડો બનાવ્યા છે. એમ કહી શકાય કે વિશ્વની સૌથી નાનામાં નાની બુક ગાંધીજી ઉપરની અને સૌથી મોટામાં મોટી બુક જે છે ગાંધીજી ઉપરની એમના ફાળે જાય છે, એમના નામે છે આનો રેકોર્ડ પણ. તો ચાલો દોસ્તો, એવા વ્યક્તિ એટલે કે જયેશભાઈ હિંગળાજિયા કે જેઓ મૂળે પોરબંદરના રહેવાસી છે, આપણે તેમનો ઇન્ટરવ્યૂ આજે લેવાના છીએ અને જાણવાના છીએ અવનવી બાબતો, અને સાથે સાથે પોતે આ બધો જ શોખ ક્યાંથી લાગ્યો, એના મૂળિયા ક્યાંથી રોપાયા, આ તમામ બાબત આપણે એમની પાસેથી જાણવાની છે, શીખવાની છે, સમજવાની છે. આ ઇન્ટરવ્યૂ લીધો છે પ્રેરક વૈદ્ય અને સાથી મિત્રએ. દોસ્તો, આ ઇન્ટરવ્યૂ શરૂ કરીએ તેની પહેલાં માણીએ એક મસ્ત મજાનું ગીત જેના શબ્દો છે વંદે મેથા દમ, વંદે માતરમ. ફિલ્મ છે લગેરો મુન્નાભાઈ, ગીત ગાયું છે સોનુ નિગમ, શ્રેયા ઘોષાલ અને પ્રણવ વિશ્વાસે, સંગીત આપ્યું છે શાંતનુ મોઇત્રાએ અને લિરિક્સ લખ્યા છે સ્વદાનંદ કિરકિરેએ. તો પ્રસ્તુત છે તમારા સમક્ષ આ મસ્ત મજાનું ગીત.

હેલો દોસ્તો, ફરી એક વખત હું આપનો નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાની લઈને આવી ગયો છું તમારા સૌનો મનપસંદ કાર્યક્રમ કે જેનું નામ છે યુથ આઇકન યુવાણી આકાશવાણી. દોસ્તો, આજના આપણા યુવાનોને આપણે જ્યારે જોઈએ ને ત્યારે એ લોકોની અંદર કંઈક ને કંઈક નવી કરવાની ચાહ છે, કંઈક નવું કરી બતાવવાની જે કહેવાય ને તાલાવી લે છે. દોસ્તો, જ્યારે આપણે આવા યુવાનોને જોઈએ ત્યારે ક્યાંક ને ક્યાંક આપણને પણ મોટિવેટ થવાનો મોકો મળે છે. આપણે પણ એમ થાય છે કે લાવો ને હું પણ કંઈક નવી પ્રયુક્તિ કરી અને ક્યાંક ને ક્યાંક હું ફેમસ થઈ જાઉં. એટલા જ માટે આપણે જોઈએ છીએ કે આજની જે યુવા પેઢી છે એ પોતે પોતાની જે કહેવાય ને સોશિયલ લાઈફ કરતાં સોશિયલ મીડિયાની લાઈફ વધારે પસંદ કરતી થઈ છે અને ક્યાંક ને ક્યાંક પોતે વધારે ને વધારે લોકચાહના મેળવે એવી

0: મહાત્મા ગાંધીજી બહુઆયામી વ્યક્તિત્વ, જીવનમાં ચીવટ, સત્યનો આગ્રહ, ઈશ્વર પ્રત્યેની અપાર શ્રદ્ધા, છેવાડાના માનવીનો વિચાર, દરેક પાસાઓ સ્વાભાવિક અને તેમને જાણનાર કે જાણવાનો પ્રયત્ન કરનાર સૌને પ્રભાવિત કરે.
1: ઘણા સંજોગો કે પરિસ્થિતિમાં આપણને ગાંધીજીનો અભાવ સાલે, કે આજે ગાંધીજી હોત તો, ભલે આજે ગાંધીજી આપણી વચ્ચે ન હોય, નશ્વર દેહ નથી આપણી વચ્ચે, પણ તેમના વિચારો અને તેમણે પોતાના આચારથી આપેલા જે આદર્શો છે તેના દ્વારા એ આપણી સાથે છે.
0: અને દોસ્તો, આ આદર્શો એ જ ગાંધીજીને આપણી વચ્ચે રાખ્યા છે. ગાંધી વિચાર અને ગાંધીજી દરેક સમયમાં પ્રસ્તુત છે તેની એ પ્રતીતિ પણ કરાવે છે.
1: આજે આપણે એક એવી વ્યક્તિને મળવું છે, તેમની જીવન સફરને જાણવી છે, જેમણે ગાંધીજીને જીવંત રાખ્યા છે. તેમનું સર્જન ગાંધીજી તેમના સ્વજન હોવાની સાબિતી આપે છે. આજે આપણી સાથે છે જયેશભાઈ હિંગળાજીયા. ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરના વતની એવા જયેશભાઈએ ગાંધીજીને પોતાના કર્મો દ્વારા, સર્જન દ્વારા જીવંત રાખ્યા છે. ગાંધીજીને વિશિષ્ટ રીતે જીવંત રાખનારા જયેશભાઈ અત્યાર સુધીમાં 100થી વધુ વખત ગાંધીજીના સ્ટેચ્યુ તરીકે નિદર્શિત થયા છે. ગાંધીજીના મિનિએચર આલ્બમ્સ બનાવ્યા છે. તેમના લગભગ 151થી વધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રેકોર્ડ્સ ધરાવે છે. તો આવા જયેશભાઈ સાથે આપણે વાતની શરૂઆત કરીએ. જયેશભાઈ
0: નમસ્તે.
1: જયેશભાઈ, કોઈ પણ કાર્ય આપણે જ્યારે કરતા હોય ત્યારે એના બીજ છે એ બાળપણમાં હોય, તો આજે તમારું બાળપણ છે કેવું રહ્યું? બાળપણમાં ક્યારે તમે ગાંધીજીથી આકર્ષાણા, એ બધી જે વાત છે એ કરશો?
2: ખાસ કરીને ગાંધીજી ઉપર પ્રેમ બહુ નાનપણથી જ છે, કે મારા મમ્મી છે એ ભરૂચના વતની છે અને એમના મામા છે નટવરલાલ જાદવ,
1: બરાબર,
2: જે ગાંધીજી ભેગા સત્યાગ્રહમાં અને ઘણી વખત જેલમાં પણ ગાંધીજી સાથે જઈ આવેલા છે. એટલે એ ઘણી વખત ગાંધીજીની રૂબરૂ વાત અમે બહુ નાનપણમાં કહેતા, એટલે ત્યારથી જ મને ગાંધીજી ઉપર વધારે પ્રેમ અને લગાવ છે, કે એનું ગાંધીજીનું કરકસર એવું જીવન, સાદું જીવન જીવવાનું અને ઘણો બધો એના આદર્શો અને વિચારો છે એ અમને નટવર દાદા હતા એ અમને આપતા, એ બધે વાત પણ કહેતા કે ગાંધીજી એવું કરતા, ગાંધીજી આમ કરતા. એટલે એક જોઉં તો બચપણથી જ ગાંધી પ્રેમ મને મળ્યો છે.
1: એટલે તમારું બચપણ કેવું હતું, ક્યાં જન્મ્યા, ક્યાં તમે ભણ્યા, એ બધી વાત કરશો?
2: હું પોરબંદરમાં મારો જન્મ થયો છે અને બચપણ તો એક સામાન્ય અને ઘરમાં જ મારો થયેલો છે. એટલે મારા પપ્પા એ અમારા ભોઈ સમાજમાંથી હું આવું છું અને સેજે પોરબંદરમાં ભોઈ સમાજ છે એમાં શ્રમજીવી જ્ઞાતિ છે, કે જે કડિયા કામ અને મજૂરી કામ જ કરે છે,
1: બરાબર,
2: એવી એવા સામાન્ય ઘરમાંથી જ ઉછરેલ છે. અને છતાં પણ હું પણ અત્યારે કડિયા કામ જેવી જ મજૂરી કરું છું ને મને ભણવાનો બહુ મોહ હતો અને સિવિલ એન્જિનિયર બનવું હતું મારે, પણ સમય, સંજોગ અને પરિસ્થિતિને હિસાબે કે મારા મમ્મી પપ્પા ભણાવી ના શક્યા. એટલે હું કહું કંઈક જીવનમાં જો આવું રીતે જ કર્યા અને સમાજ માટે અને દેશ માટે કંઈક કરવું હોય તો એટલે મને પહેલેથી જીત તો ખરી જ એમ,
1: બરાબર,
2: પણ કલા ખરી, પણ એને પ્રદર્શન કરવાનો મને કોઈ મોકો ના મળતો, એવું સ્ટેજ ના મળતું. એટલે બચપણથી હું મહેનત તો કરતો જ અને એ

0: એ સમયમાં દૂરદર્શનમાં બહુ ટીવી ના બહુ ચેનલો ના આવતી, ત્યારે દૂરદર્શન આવતું દિલ્હીમાં. તો ત્યારે એ વખતે લિમ્કા બુક ઓફ રેકોર્ડના અને ઘણા બધા કાર્યક્રમો એ સમયે આવતા, દિલ્હીથી પ્રસારિત થતા. એટલે ત્યારે મને થયું કે મારે એક વખત લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં મારે એક વખત સ્થાન મેળવવું છે. એટલે એ જીત ખરી મારે કે એકવાર રેકોર્ડમાં મારે પર શું રેકોર્ડ કરું તો મને અહીંયા સ્થાન મળે. કારણ કે ગ્રીનીસ વર્લ્ડ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એવા છે કે જે દુનિયામાં કોઈ ના કરી શકે એવું તમે કામ કરો, એવું કાર્ય કરો તો તમારું નામ અને એમાં એડ થાય અને એ લોકો તમને સામેલ કરે રેકોર્ડમાં. એટલે એટલા માટે જીત ખરી, પણ મને કોઈ એવું પાત્ર ના મળતું કે હું રેકોર્ડ સુધી પહોંચી શકું. એ પછી ધીમે ધીમે બચપન હું અત્યારે 10 સુધી અભ્યાસ કરેલો છે મેં,
1: બરાબર,
0: અને ઘણા બધા સ્પર્ધાઓમાં ભાગ લીધો. હું 2 વખત એક પાત્ર અભિનયમાં યુવક મહોત્સવમાં પણ ભાગ લીધો, તો 2 વખત ગુજરાત ફર્સ્ટ પણ આવેલો છું. લોકગીત ને સંગીતમાં પણ ખૂબ પ્રેમ, લોકગીતમાં સમૂહ ગીત છે, સમૂહ નૃત્ય છે, એમાં ઘણી બધી એવી સ્પર્ધાઓ છે એમાં હું ભાગ લેતો હું. ઘણા બધા મેં સર્ટિફિકેટો અત્યાર સુધીમાં મેળવી પણ ચૂક્યો છું. અને ખાસ કરીને હું વાત કરું કે મને ગાંધીજીની આ સ્ટેચ્યુ બનવાની પ્રેરણા ક્યાંથી મળી એની તમને આજ વાત કરું કે વર્ષો પહેલા હું મારા પપ્પા ભેગો એક ઇંગ્લિશ પિક્ચર જોવા ગયો હતો, કે એમ પિક્ચરનું નામ બરાબર યાદ નથી મને ઇંગ્લિશ, એમાં જીન વાલજીન કરીને એમાં એ પાત્રનું નામ હતું, કે એ સમયમાં કે ફ્રાન્સનું પિક્ચર બનેલું હતું, સત્ય ઘટના પર આધારિત હતું એ. અને ફ્રાન્સમાં એ સમયમાં કે ચોરીની સજા કારાવાસની સજા હતી, કે સમુદ્રની વચ્ચે જેલ હોય એની અંદર કારાવાસની સજા મળતી, ચોરી નાની કરો કે મોટી કરો,
1: બરાબર.
0: તો એ સમયમાં એ બે પરિવાર હતા, પિક્ચરની થોડી વચ્ચે વાત કરી લઉં કે પરિવાર હતા, પતિ પત્ની હતા, અને એના પતિને કોઈ નોકરી કે ના મળતી, બેકાર માણસ હતા એ. એટલે એના પત્ની ખૂબ બીમારીથી તડપતી હતી, એને જેટલા પૈસા હતા, જેટલું એના ઘરમાં સામગ્રી હતી બધું વેચી અને એના એ માણસે એના પત્નીની સારવાર કરાવી, દવા કરાવી. પછી એકદમ એનો કંટાળી ગયો એ એના પતિ, એને પૂછ્યું કે તારામાં શું એવી ઈચ્છા છે કે તારો જીવ નથી જતો? ત્યારે એના પત્નીએ કીધું કે મને ભૂખ લાગી, તો આપની પાસે પૈસા નથી, હું તમને કઈ રીતે કહી શકું. એટલે ત્યારે પછી એને આવું ના કરવું જોઈએ, છતાં એને પછી એની સામે બેકરીમાં ડબલ રોટી એટલે કે પાઉનની એને બેકરીનો કાચ તોડી અને પાઉનનું ચોરી કરી અને એને પત્નીને એક ટુકડો પાઉનો દીધો અને 5-10 મિનિટમાં એનું મૃત્યુ થાય છે એની પત્નીનું. આ તરફથી પોલીસ આવી, ફ્રાન્સની પોલીસ આવી અને એને પકડી જાય છે, જેલમાં રાખે છે, જેલમાં 3-4 વર્ષ રહે. તો કે આવી નવી જિંદગી મારે જીવવાનું. પણ એ માણસમાં એક ખાસિયત એવી હતી કે એ વનસ્પતિઓમાંથી કલર બનાવવાનું સારી રીતે જાણતા, કે અલગ અલગ કલરો કેમાંથી કઈ રીતે બનાવે, કે કલર વનસ્પતિઓ મિક્સ કરીએ આપણે તો કેનું કલર બને. એટલે એ માણસમાં એક કળા હતી એનામાં. એ પછી એક વખત એને વિચાર આવ્યો, 3-4 વર્ષ જેલમાં રહે પછી એને વિચાર આવ્યો અને એક લાકડાનો ટુકડો પોતાના શરીર પર બાંધી અને વિચાર કરે કે હું જેલ તોડીને ચાલ્યો જાઉં. પછી રાત્રિના સમયમાં લાકડાનો ટુકડો પોતાના શરીર પર બાંધી અને જેલ તોડીને સમુદ્રમાં કૂદકો મારે છે અને જેટલું એનામાં શક્તિ હતી, જેટલું તરવાની ક્ષમતા હતી ત્યાં સુધી તરે છે. પછી એની ક્ષમતા ખલાસ થઈ જાય, બેસું જેવું થઈ જાય, પછી તરતો તરતો તરતો એક ટાપુ પર જાય છે અને ટાપુ પર જઈ અને આ તરફથી પોલીસને જાણ થાય છે કે આ જેલ તોડીને માણસ ભાગ્યો છે. એને શોધવા માટે આ ફ્રાન્સની પોલીસ એ બધી ટાપુમાં અલગ અલગ જંગલોમાં જાય છે. એ સમયમાં આ માણસ ને પોલીસથી બચવા માટે આખા શરીરમાં કાદવ લગાવી અને પહાડની સાથે કલાકો સુધી એમને ઉભા રહેતા, ક્યારેક ઝાડનો કલર વનસ્પતિઓમાંથી ઝાડનો બનાવે અને ઝાડના પાંદડામાં વર્ષો કલાકો સુધી એમને એ રહેતા. આવી રીતે એ કલર જે શરીર પર લગાડીને કલાકો સુધી મળે, મને એ બચપણથી આ પ્રેરણા ત્યાંથી આ પિક્ચરમાંથી મળી. ખાસ કરીને
2: જે આપ ગાંધીજી બનવા માટે શરીર ઉપર કલર લગાવો છો, તો એ શું, કેવો કલર હોય છે અને કેવી એની પ્રક્રિયા હોય છે?
0: ખરેખર હું વર્ષોથી 29 કે 30 વર્ષથી હું બારી દરવાજા કે

0: દિવાલોને મકાનનું કલરનું જ કામ કરું છું. એટલે કલર શરીર પર કઈ રીતે લગાવો ને ક્યાં શરીર આપને શરીરને ઇફેક્ટ કરે કે નુકસાન કરે આપણા શરીરને, એ મને પૂરેપૂરો અનુભવ છે. એટલે ખાસ કરીને કહું કે હું ગોલ્ડન સ્ટેચ્યુ જયારે બનતો હોય ને ત્યારે ઓઇલ બેઝ નો ઉપયોગ કરતો હોય છે હું, જે કલર નો
1: લગાડવાના કલર
0: ના, આ જે મૂર્તિઓમાં બીજો અલગ કલર જે ગાડીઓમાં વપરાતો હોય ને ગોલ્ડન કલર, એનો ઉપયોગ કરું છું. કારણ કે વોટર બેઝ કલર જો હું યુઝ કરું તો શરીરમાં જ્યાં વણાક થતો હોય કે હાથ કે પગ કે વણાક થતો ત્યાંથી કલર છે જે નીકળતો હોય, વધારે સમય વોટર બેઝ કલર આપણા શરીરમાં વધારે સમય ના રહી શકે, હલનચલનની રીતાપે પોપડી પડી નીકળી જતી હોય છે. એટલે હું ઓઇલ બેઝ કલરનો જ ઉપયોગ કરું છું ગાંધીજી બનું છું ત્યારે.
1: બરાબર, એટલે કપડા ને બધું જ છે ગોલ્ડન
0: બધું. હા, કપડા
1: શરીર સાથે ચીપકી જાય રીતે.
0: હા ના, બધો ગોલ્ડન એનો જ ઉપયોગ કરું છું. ધોતી, લાકડી, ચશ્મા, ઘડિયાળ, પછી એની પછેડી આવે છે ગાંધીજીની, એ બધું ગોલ્ડન. સ્ટેચ્યુ કઈ રીતે હોય છે એ સ્ટેચ્યુને માફત. અને હા, વચ્ચે એક બીજું કહી દઉં કે સ્ટેચ્યુ બનવા માટે મારે 3 દિવસ પહેલા એની તૈયારી કરવી પડે છે. દાખલા તરીકે માથાના વાળ તો મુંડન કરાવું છું, અને અને સ્ટેચ્યુ ને સ્ટેચ્યુ એક સજે એકદમ ફિનિશિંગ વાળું હોય. તમે જોયું હશે ગાંધીજીના ઘણા બધી અલગ અલગ શહેરોમાં અલગ અલગ દેશોમાં પૂતળા હોય છે ગાંધીજીના સ્ટેચ્યુ હોય છે, તો એકદમ લીસું અને ફિનિશિંગ વાળું હોય છે. તો મેં પણ સ્ટેચ્યુ બનવા માટે ફિનિશિંગ માટે મારા શરીરમાં હાથમાં પગમાં કે છાતી અને જેટલી રૂવાટી હોય કે વાળ હોય છે એ હું બ્લેડેથી ને શેવિંગ કરી અને એને પહેલાં હું કાઢી અને એકદમ મારું શરીરને એકદમ લીસું કરું, ત્યારબાદ એની ઉપર હું કલર લગાડું છું ગોલ્ડન.
2: એટલે કેટલો સમય લાગે તૈયાર થવામાં?
0: ગોલ્ડન સ્ટેચ્યુ જ્યારે હું બનું છું ને તો લગભગ મને 2-3 કલાક જેટલો થાય છે, અને 2 કે 3 અમારા મેકઅપ મેન છે એ મને મદદરૂપ થાય છે.
1: એટલે અત્યાર સુધીમાં તમે જે તમારો રેકોર્ડ છે પ્રમાણે 100 થી વધુ વખત આ રીતે સ્ટેચ્યુ બની ચૂક્યા છો, અને આ માટે તમે રેકોર્ડ્સ પણ ધરાવો છો
0: જી,
1: તો લાંબામાં લાંબા સમય સુધી કેવી રીતે એ મને એ વાત કરશો?
0: સૌથી વધારે મારે દિલ્હી નોઈડામાં એક જગ્યાએ ઉભાનો રેકોર્ડ છે કે 37.29 કલાક સુધી ઉભો. 19 ફેબ્રુઆરી 2012 ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ નોઈડા અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડનું ફેસ્ટિવલ હતું, ત્યારે હું એ સ્ટેજ પર 37.29 કલાકનો મેં રેકોર્ડ બનાવેલો છે
2: વગર હલે.
0: હા,
2: ત્યાં ત્યાં.
0: હા, અને એક બીજું કહું કે જ્યારે પણ હું ગાંધીજી બનું જ ને તો હું 2-3 દિવસ પહેલા જ્યારે સ્ટેચ્યુ બનીને ઊભવાનું હોય તો લગભગ જમવાનું પણ છોડી દેતો હોય છે અને પ્રવાહી ઉપર જ વધારે હું જોઉં. અને જ્યારે પણ ગાંધીજી બનું ત્યારે પાણી કે જમવાનું કે કોઈ યુઝ કરતો નથી, અને એકદમ કોરો જેવી રીતે ગાંધીજી ઉપવાસ કરતા એવી રીતે જ ઉપવાસ કરી અને હું સ્ટેચ્યુ બની અને ઊભું છું. આખો દિવસ કોઈ જાતનું ખાતો પીતો કોઈ નથી.
1: એટલે પ્રથમ વખત જ્યારે તમે આ રીતે ગાંધીજીનું સ્ટેચ્યુ થઈને ઊભા ત્યારે લોકોનો પ્રતિભાવ કેવો હતો?
0: હું મને યાદ છે કે 2 ઓક્ટોબર અમે પોરબંદરમાં દિલીપ ગ્રાઉન્ડ કરીને અમારું ક્રિકેટ ગ્રાઉન્ડ છે, અહીંયા બાપુના પગલે એવો એક કાર્યક્રમ યોજાયેલો હતો ગુજરાત ગવર્મેન્ટ તરફથી, ત્યારે પહેલી વખત હું ગાંધીજીનું સ્ટેચ્યુ બન્યો અને 3.5 કલાક સુધી આ સ્ટેચ્યુ બનીને ઊભો રહ્યો. અને મને ઘણા બધા માણસોને મળ્યું કે ભાઈ સારું, ગાંધીજીનું સ્ટેચ્યુ જેવું જ લાગો છો તમે, ગાંધીજી જેવા લાગો છો. એટલે મને પણ થોડુંક ઉત્સાહ જાગ્યો, ઉમંગ જાગ્યો કે ના, આ લોકો જો મને ગાંધીજી જેવું જ માનતા હોય ને કરું તો મારે ગાંધીજી વિશે થોડું થોડું વધારે કરવું છે કે વધારે કલાક ઊભવાનું કે એવું સ્ટેચ્યુ બનીને અને લોકો સુધી ને દેશ સુધી હું પહોંચી શકું.
1: તમે જ્યારે ગાંધીજીનો સ્ટેચ્યુ બનો, આપણે વાત કરી કે 3 દિવસ સુધી તૈયારી ચાલે, આખા શરીરે કલર લાગે, તો એની શરીર ઉપર અસર નથી થતી કોઈ એલર્જી કે એ પ્રકારની કોઈ સતત આ રીતે ઊભાનું હોય?
0: ના સાહેબ, અત્યાર સુધીમાં તો ખબર ભગવાનની કૃપા છે કે અત્યાર સુધીમાં કોઈ જાતનું મારા શરીરમાં કોઈ ઇફેક્ટ કોઈ જાતની નથી થઈ.
1: અને એ કાર્યક્રમ પૂરો થાય પછી કલર કાઢતા પણ ઘણી વાર લાગતી હશે ને
0: સાહેબ? કલર કાઢતા પણ બહુ સમય થાય, કારણ કે કલર સેજે એટલી કલાક ઊભીએ તો કલર છે ને એકદમ સુકાઈ જતો.

0: તો કે એને કાઢવા માટે ઘણી વખત મારે જે થીનર ટર્પેન્ટાઇન અને થીનર કહીએ એનો ઉપયોગ કરવો પડે, કેરોસીનનો પણ ઉપયોગ કરવો પડે, કારણ કે ઓઇલ બેઝ કલર છે એટલે પાણીથી તો નીકળે જ નહીં, એટલે કલર કાઢવા માટે પણ મારે 2-2.5 કલાક જેવો સમય જોતો હોય છે કાઢવા માટે પણ.
1: તો તમે જયેશભાઈ આ જયારે બધું કરો છો, ગાંધીજી બનો છો, સ્ટેચ્યુ બનો છો, તો તમારો જે વ્યવસાય છે
0: જી
1: એમાં પણ થોડોક વિક્ષેપ તો પડતો જ હશે, તો પછી કેવી રીતે મેનેજ કરો છો?
0: હું ઘણી વખત કામ ઉપરથી, ઘણી વખત બનવાનું થતું હોય તો કામ ઉપરથી હું રજા રાખી દઉં છું, એટલે એમ તો મેં એમ જોઉં તો ગાંધીજીમાં લોકો સુધી વિચારો અને આદર્શો, ગાંધીજીને એક સ્ટેચ્યુ તરફથી લોકો સુધી પહોંચાડું દેશ વિદેશ સુધી, આ મારો એક ધ્યેય છે. અને કંઈક ઓલું આપને કે જીવનમાં કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે, તો મારી રોજી મારી મહેનતમાંથી હું થોડું ઘણું હું મારી રીતે મારા દેશની હું સેવા કરું છું.
2: બહુ સરસ વાત છે. આ ઉપરાંત એક આપની જે વિશેષતા છે એ ગાંધીજીની જે વિવિધ તસવીરો છે બાળપણથી માંડીને એમના શહીદી સુધીની, એને જુદા જુદી સાઈઝના નાના નાના મોટા સાઈઝના આલ્બમ દ્વારા પણ તમે એ વ્યક્ત કરો છો, તો એ આલ્બમનો શોખ કેવી રીતે થયો, એ ફોટોગ્રાફીને કઈ રીતે તમે એમાં આગળ વધો છો એ પણ વાત કરો.
0: સૌપ્રથમ તો કહું છું કે મેં રેકોર્ડમાં જ્યારે મને સ્થાન મળ્યું ત્યારે મને રેકોર્ડ કંપનીની અંદરથી રેકોર્ડ હોલ્ડરોનું અલગ અલગ જાણવા મળ્યું બુકના માધ્યમથી. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ છે, લિમ્કા બુક ઓફ રેકોર્ડ છે, ગ્રીનિસ વર્લ્ડ રેકોર્ડ છે, એની અંદર કે કેવા કેવા માણસના કયા કયા રેકોર્ડો છે એના ઉપરથી પછી મેં વિચાર કર્યો કે આપણે લગ્નના આલ્બમ હોય છે આપણા તો એની સાઇઝ મોટી હોય છે, તો એક દિવસ મને વિચાર્યો કે નાનામાં નાને કેટલું આલ્બમ હું બનાવી શકું ફોટો આલ્બમ, એટલે મહાત્મા ગાંધીજીના ફોટો કલેક્શન કર્યું. લગભગ 1.5 થી 2 વર્ષ થયા મને ફોટો કલેક્શનમાં, અને એને સૌથી કોમ્પ્યુટરમાં નાની સાઇઝ કરી અને સૌથી નાનું આપણે કહી શકીએ કે મગના દાણા જેવું સૌથી નાનામાં નાનું 1x1.5 mm મેં આલ્બમથી શરૂઆત કરી, અને એનો મને લિમ્કા બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, યુનિક વર્લ્ડ રેકોર્ડ, ઘણા બધા રેકોર્ડ કંપનીમાં મને એનું સ્થાન મળેલું છે, અને દુનિયામાં સૌથી નાનામાં નાનું આલ્બમ મેં બનાવ્યું મહાત્મા ગાંધીજીના જન્મથી મૃત્યુ સુધીના, એવા 1x1.5 mm લઈ અને 2x3 ઇંચ સુધીના ઘણા બધા મેં આલ્બમ અત્યાર સુધીમાં એમ માનો કે 184 જેટલા મેં આલ્બમ હું બનાવી ચૂક્યો છું અને એ રેકોર્ડમાં એને સ્થાન પણ મળી ચૂક્યું છું.
2: એટલે જયેશભાઈ તમે જ્યાં વાત કરી કે કોમ્પ્યુટરની મદદથી, તો તમે કોમ્પ્યુટર જાણો છો કે અન્યની મદદ સાથે?
0: ના, અન્યની હું મદદ લઉં છું અને કરું છું, કે મને ઇંગ્લિશ નથી આવડતું એટલે મારા અમુક મિત્ર વર્ગ છે એ લોકોની હું મદદ લઉં, એ લોકો મને મદદ પણ કરે છે, એ લોકો બધું ઈમેલ કરવાનું હોય છે રેકોર્ડ કંપનીમાં કે વિદેશમાં કે, તો એ લોકો મને પૂરતી મદદ મને મળે છે મારા મિત્રોની.
3: તો દોસ્તો, આ હતા જયેશભાઈ ઇંગળાજીયા અને આપણે આ ઇન્ટરવ્યુનો પાર્ટ 1 સાંભળ્યો છે, અને પાર્ટ 2 આપણે આવતા અંકે સાંભળવાના છીએ. હજી ઘણી જાણી અજાણી અવનવી બાબતો એમની પાસેથી જાણવાની છે, સાંભળવાની છે દોસ્તો. તો ચાલો દોસ્તો, આવા જ મસ્ત મજાના વિચારો સાથે આપણે ફરી વખત મળીશું આવતીકાલે સાંજે 6:30 કલાકે. ત્યાં સુધી મને એટલે કે તમારા નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાનીને રજા આપશો. આવજો, બાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ.

0: યુવા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહપ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ, કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.
1: શ્રોતા મિત્રો, બરાબર 7 વાગે સાંભળશો હિન્દીમાં સમાચાર, જે પ્રસારિત કરીશું અમારા દિલ્હી કેન્દ્રથી.

0: 3 મીટર એટલે 810 કિલોહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણી રાજકોટ. શ્રોતા મિત્રો, જાણી લઈએ આજે હવે પછી તેમજ આવતીકાલે સમગ્ર દિવસ દરમિયાન આકાશવાણી પરથી રજૂ થનારા કાર્યક્રમોની રૂપરેખા. બરાબર 7:22 સાંભળશો ગામનો ચોરો કાર્યક્રમ, જેમાં ફળ અને શાકભાજીના મૂલ્યવર્ધન અને લણણી પછીની પ્રક્રિયાઓ વિશે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત મહાવિદ્યાલયના મદદનીશ પ્રાધ્યાપક ડોક્ટર રામભાઈ ભારાઈ સાથેની મુલાકાત. નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય વિરલ રાવલ અને કાનન છાયા. રાત્રે 8 વાગે ફિલ્મી ગીતો સારેગામા કાર્યક્રમમાં. 7:15 સ્પોટલાઇટ કાર્યક્રમ દિલ્હી કેન્દ્રથી રિલે થશે. 9:30 સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર, જે કેન્દ્રિત રહેશે અભિનેતા મિથુન ચક્રવર્તી પર. ત્યારબાદ 10 વાગે સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત. 10:30 સાંભળીશું વિવિધ ભારતી કાર્યક્રમ ઢલતી જાય રાત. આવતીકાલના કાર્યક્રમોમાં સવારે 6:10 ભક્તિ સંગીતની અર્ચના, 6:35 વિવિધ ભારતી કાર્યક્રમ શ્રીરામચરિત માનસ ગાન, 7:45 કૃષિ માહિતી આપશે વિરલ રાવલ તુવેરના પાકમાં આવતા રોગો અને તેના નિયંત્રણ અંગે, 7:20 ફિલ્મી ભક્તિ સંગીત, 7:30 સુગમ સંગીતમાં રજૂ થશે આ માસનું ગીત. કવિ ભાસ્કર ભટ્ટની રચનાનો આસ્વાદ કરાવશે વસંત જોશી. સ્વર નિયોજન અને સંગીત ડોક્ટર ભરત પટેલ. 7:55 પર્યાવરણ વિષયક 5 મિનિટ, વિષય માનવ સર્જિત પર્યાવરણ, પ્રસ્તુતિ રમીઝ સાલાણી. 8:30 નિરખની ગગનના કાર્યક્રમમાં કલાકાર મથુર કણઝારિયાના કંઠમાં ભજનો. 8:50 સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમ શ્રેણી નિરામય અંતર્ગત યોગ અને પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા સ્વાસ્થ્ય અંગે સુશ્રી નિર્વિશા ધનિશાની સુધીર દત્તાએ લીધેલી મુલાકાત સાંભળશો. 9:15 મનોરંજન કાર્યક્રમમાં માણશો ફિલ્મી ગીતો. 10 વાગે સાંભળશો ફોન ઇન કાર્યક્રમ કેમ છો મિત્રો, વિષય ચાલો જિંદગી રીસ્ટાર્ટ કરીએ, પ્રસ્તુતિ રૂપલ ઓઝા. શ્રોતા મિત્રો, આપને જણાવી દઈએ કે બપોરે 11 વાગ્યાથી 3 વાગ્યા સુધીનું પ્રસારણ અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે થશે, જેમાં 12 વાગે સાંભળશો ગુજરાતી ગીતો. 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર. 1:10 સુગમ સંગીત. 1:15 વાગે ફોજી મિત્રો માટે જય ભારતી તથા 2:40 નોન ફિલ્મી ગુજરાતી ગીતો. આવતીકાલે સાંજેકાલીન સભા શરૂ થશે 3:53. 3:55 વિશેષ જીવંત પ્રસારણ. પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના તારકેશ્વર ખાતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો એનાયત કરવાની આ વિમોચન પ્રસંગે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ અમારા દિલ્હી કેન્દ્રથી રિલે થશે આવતીકાલે બપોરે 3:55. સાંજે 5:10 રજૂ થશે વિવિધ ભારતી કાર્યક્રમો. 6 વાગે શાસ્ત્રીય સંગીતમાં દુલારી માકડ સંભળાવશે રાગપુરિયા ધનશ્રી, તબલા સંગત કુણાલ વ્યાસ. 6:30 યુવાણી કાર્યક્રમમાં સાંભળશો શ્રેણી knowledge.com, પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. 7:22 ગામનો ચોરો કાર્યક્રમમાં ફાર્મર પ્રોડ્યુસર કંપનીથી થતા ફાયદા વિશે ચોટીલા તાલુકાના ભેટસુડા ગામના મહિપતભાઈ રાઠોડ સાથેની મુલાકાત. નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય કાનન છાયા અને વિરલ રાવલ. 8 વાગે ફિલ્મી ગીતો સારેગામા કાર્યક્રમમાં આપ માણી શકશો. 9:15 માણશો ગુજરાતી ગઝલો. 9:30 રાષ્ટ્રીય રેડિયો પત્રિકા ચિત્ર ભારતી તથા 10 વાગે સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું, જેમાં આવતીકાલે આપ માણી શકશો કલાકાર વિવેક કર્માહેનું ગાયન. તો શ્રોતા મિત્રો, આ હતી રૂપરેખા આજે હવે પછી તેમજ આવતીકાલે સમગ્ર દિવસ દરમિયાન રજૂ થનારા કાર્યક્રમોની.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: હવે સામાન્ય પ્રાદેશિક સમાચાર અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સહિત દેશભરમાં પ્રધાનમંત્રી દ્વારા પીએમ વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 2400 કરોડ રૂપિયાની પ્રોત્સાહન રકમનું વિતરણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતના યુવાનો આવનારા વર્ષોમાં વિશ્વના વિકાસ, નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાનું નેતૃત્વ કરશે. ભાવનગરમાં રેગિંગની ફરિયાદ મામલે દોષિત 6 વિદ્યાર્થી મેડિકલ કોલેજમાંથી તાત્કાલિક બરતરફ. અંદાજે 62,370 મેટ્રિક ટન એલએનજી ભરેલું માલવાહક જહાજ દિશા ભરૂચના દહેજ બંદરે પહોંચ્યું. રાજ્યભરમાં 6 વર્ષમાં 1.5 લાખ યોગ ટ્રેનર્સ તૈયાર કરાયા. અને દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં આવતીકાલથી 25 જૂન સુધી સામાન્ય વરસાદની આગાહી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતના યુવાનો આવનારા વર્ષોમાં વિશ્વના વિકાસ, નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાનું નેતૃત્વ કરશે. વિકસિત ભારતનો રસ્તો યુવાનોના સ્વપ્ન, તેમના કૌશલ્ય અને તેમના સામર્થ્યથી પસાર થઈને જાય છે. તેમણે કહ્યું, સમગ્ર વિશ્વ આજે ભારતની યુવા શક્તિની ચર્ચા કરી રહ્યું છે. નવી દિલ્હીથી પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 2400 કરોડ રૂપિયાની પ્રોત્સાહન રકમનું વિતરણ કર્યા બાદ સભાને સંબોધતા શ્રી મોદીએ આ વાત કહી. તેમણે આ યોજનાને યુવા અને ઉદ્યોગો વચ્ચે એક મજબૂત સેતુ બનાવનારી યોજના ગણાવી.
1: દુનિયા ભારત કે યુવાઓ કી ક્ષમતા કો ભલી ભાંતિ પહેચાનને લગી હૈ ઓર એસે સમય મે હમારી કોશિશ હૈ કી ભારત કા હર યુવા અપની ક્ષમતા કો અવસર મે બદલ સકે ઓર ઇસી સોચ કે સાથ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના કા આરંભ હુઆ. યે યુવા ઓર ઉદ્યોગો કે બીચ એક મજબૂત સેતુ બનાને વાલી યોજના હૈ.
0: આ યોજનાથી રાજ્ય સહિત દેશભરમાં 15 લાખ રોજગારની તકનું સર્જન થયું છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું, ઓગસ્ટ 2025થી શરૂ થયેલી આ યોજના અંતર્ગત અત્યાર સુધી 63 લાખથી વધુ કર્મચારીઓના ઔપચારિક કાર્યબળમાં સામેલ કરાયા છે, તેમાં અંદાજે 30% મહિલાઓ છે. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, ગત 12 વર્ષમાં દેશ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ પર આધારિત શાસન મોડેલ તરફ આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ કાર્યકાળની ઉજવણી નિમિત્તે ગાંધીનગરમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનને સંબોધતા શ્રી યાદવે કહ્યું, સરકારની આ સિદ્ધિઓએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત તરફની સફર માટે મજબૂત પાયો નાખ્યો છે.
2: 12 વર્ષ પ્રધાનમંત્રી કે રૂપ મેં એક લંબે દેશ કે સબસે લંબે કાર્યકાળ કે પ્રધાનમંત્રી કે રૂપ મેં જો સેવા કરી હૈ ઉસમે રાષ્ટ્રપ્રથમ કે ભાવ કો આગે બઢાના, મહિલા સશક્તિકરણ કે સંકલ્પો કો મજબૂત કરના, ગ્રામીણ વિકાસ કો બલ દેના ઓર રોજગાર કા સર્જન કરના, ઇસ પર ઉન્હોને પૂરે દેશ કો માર્ગદર્શન કિયા. એક વિકસિત ભારત બનાને કે ઉસકે સંકલ્પ મેં આજ ભારત દુનિયા કી સબસે બડી અર્થવ્યવસ્થાઓ મેં આગે બઢ રહા.
0: આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, ભારત હવે વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર તરીકે ઉભરી આવ્યું છે અને વૈશ્વિક આર્થિક મંદી વચ્ચે પણ ભારતે સ્થિતિસ્થાપક વૃદ્ધિદર જાળવી રાખ્યો છે. રાષ્ટ્રીય સ્વનિર્ભરતાનો ઉલ્લેખ કરતા શ્રી સંઘવીએ કહ્યું, ભારત એક આયાતકારમાંથી સંરક્ષણ શસ્ત્રોના મુખ્ય નિકાસકાર બન્યું છે. તેમણે માળખાકીય સુવિધાઓના વિકાસની અભૂતપૂર્વ પ્રગતિ પર પણ પ્રકાશ પાડ્યો હતો. ત્યારબાદ શ્રી યાદવે ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં શાળાઓ માટે સંકલિત આદેશ અને નિયંત્રણ કેન્દ્રની મુલાકાત લીધી અને આ કેન્દ્રને શિક્ષણના ગુણાત્મક વિકાસ માટે સમગ્ર દેશ માટે રોલ મોડલ ગણાવ્યું. ભાવનગરમાં મેડિકલ કોલેજના રેગિંગ પજવણી મામલે દોષિત વિદ્યાર્થીઓને છાત્રાલયમાંથી હાંકી કાઢવા અને કોલેજમાંથી બરતરફ કરવાના આદેશ અપાયા. તે મુજબ એક વિદ્યાર્થીને 2 વર્ષ માટે, 3 વિદ્યાર્થીને 1 વર્ષ માટે અને 2 વિદ્યાર્થીને 6 મહિના માટે કોલેજમાંથી તાત્કાલિક અસરથી બરતરફ કરાયા છે. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ રેગિંગ, માનસિક ત્રાસ, દબાણ, ધમકી કે અન્ય કોઈપણ અમાનવીય વર્તનનો સામનો કરવો પડે તો એન્ટી રેગિંગ કમિટી, કોલેજ તંત્ર કે સંબંધિત સત્તાધિકારીને જાણ કરવા અપીલ કરી છે.
3: રેગિંગ કમિટી અને ડીન દ્વારા ભાવનગર વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓ દોષિત થઈ જતા એમાં 2 વર્ષથી લઈને 6 મહિના સુધીની તમામ કોલેજની અંદર અને SRT હોસ્પિટલની આવવાનો પ્રતિબંધ કર્યો છે, એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદના રેગિંગ કરનારા વિદ્યાર્થીઓને પણ 3 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, જનજાતીય કલ્યાણ યોજના ઉમરગામથી અંબાજી સુધીમાં આદિજાતિ પટ્ટાના વિકાસમાં અમૂલ પરિવર્તન લાવશે. નવસારી જિલ્લાની 2 દિવસની મુલાકાતે ગયેલા શ્રી પટેલે ખેરગામના પાણીખડક

0: ગામની પ્રાથમિક શાળાના પરિસરમાં રાત્રિ સભાને સંબોધતા આ વાત કહી. દરમિયાન તેમણે ગ્રામજનોની સમસ્યાઓ જાણી તેના ત્વરિત નિવારણ માટે સ્થાનિક તંત્રને સૂચના આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગ્રામજનોને ભૂગર્ભ જળને વધારવા, વધુને વધુ તળાવ બનાવવા તેમજ વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરવા જણાવ્યું. અંદાજે 62,370 મેટ્રિક ટન એલએનજી ભરેલું માલવાહક જહાજ દિશા ભરૂચના દહેજ બંદરે પહોંચ્યું. કતારથી ભારત લવાયેલું આ જહાજ 15 જૂને હોર્મુઝ સમુદ્ર ધુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થયું હતું. અધિકારીઓના જણાવ્યા મુજબ શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આગેવાની હેઠળ કન્સોર્ટિયમ દ્વારા આ જહાજનું સંચાલન કરાય છે અને તે પેટ્રોનેટ એલએનજી માટે કાર્યરત છે. આ એલએનજી કેરિયર દિશા દેશની ઉર્જા સુરક્ષા માટે મહત્વની સાબિત થશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં ભારત ગેસ એજન્સીમાં એલપીજી બાટલામાં વિસ્ફોટ થતાં 2 લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. સત્તાવાર યાદી મુજબ સાંજે 4:45 વાગ્યાની આસપાસ અગ્નિશમન દળની ટુકડીએ ઘટનાસ્થળે પહોંચી આગ કાબૂમાં લીધી હતી. અગ્નિશમન દળ દ્વારા ઘટનાના કારણ અંગે તપાસ હાથ ધરાઈ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં ગત 6 વર્ષમાં 1.5 લાખ જેટલા યોગ ટ્રેનર્સ તાલીમ શિક્ષક તૈયાર કરાયા છે. યોગ બોર્ડના અધ્યક્ષ શ્રીસપાલ રાજપૂતે કહ્યું, આ સમયગાળામાં રાજ્યમાં યોગ શિક્ષણનું વિશાળ નેટવર્ક બન્યું છે. સાથે જ નાગરિકોને ગુણવત્તાયુક્ત માર્ગદર્શન મળી રહે તે માટે 750 યોગ કોચની કાયમી નિમણૂંક પણ કરવામાં આવી છે. ગુજરાત દેશમાં સૌથી વધુ યોગ શિક્ષકો અને યોગ વર્ગ ધરાવતું રાજ્ય બની ગયું છે. રાજ્યભરમાં હાલ 4,495થી વધુ નિઃશુલ્ક યોગ વર્ગ કાર્યરત છે. તેમાં દરરોજ અંદાજે 4-5 લાખ નાગરિકો યોગાભ્યાસ કરે છે તેમ શ્રી રાજપૂતે વધુમાં જણાવ્યું. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. તે અંતર્ગત ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વાપી ખાતે વલસાડ જિલ્લા ભાજપ સંગઠનના પદાધિકારીઓ અને જનપ્રતિનિધિઓની બેઠક યોજાઈ. આ અંગે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે પ્રતિક્રિયા આપી.
1: ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ એવા જગદીશભાઈ વિશ્વકર્માજી આવ્યા. જે નરેન્દ્ર મોદી સાહેબની 12 વર્ષમાં ઉપલબ્ધિઓ છે એમના માટે એમણે માહિતી આપી. અમારા જે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય બને છે એની પણ મુલાકાતે જવાના છે અને એની સાથે એક બીજો પ્રોગ્રામ જે આપણા મોદી સાહેબ પ્રાકૃતિક ખેતીને જે મહત્વ આપી રહ્યા છે એના માટે પ્રાકૃતિક ખેતીના જે અલગ અલગ પ્રકલ્પો આપણા વલસાડ જિલ્લામાં છે એની પણ મુલાકાત લેવાના છે.
0: પોરબંદરના પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાએ પ્રગતિપથ યાત્રા અંતર્ગત જિલ્લાના વિવિધ વિકાસલક્ષી અને શૈક્ષણિક પ્રકલ્પોની મુલાકાત લઈ સમીક્ષા કરી. અરવલ્લી જિલ્લામાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પીસી બરંડાના અધ્યક્ષસ્થાને અને જૂનાગઢ જિલ્લામાં ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન યોજાયું હતું. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે જનકલ્યાણ શિબિરમાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ લાભાર્થીઓને સેન્કશન લેટરનું વિતરણ કરાયું હતું. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં આવતીકાલથી 25 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જોકે મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે કહ્યું, અમદાવાદ શહેર માટે આજે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે 1-2 વખત વરસાદી ઝાપટા પડી શકે છે.
2: ગુજરાત રીજન મેં ભારી વરસાદ કે સંભાવના કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ. ઇસમેં થંડર સ્ટોર્મ કા ભી ચાન્સેસ રહેગા. ઇક્કા દુક્કા સ્થાનો મેં ભારી વરસાદ કા સંભાવના હૈ. યેલો વાર્નિંગ દિયા ગયા જો ડિસ્ટ્રિક્ટ ઇસમેં આ રહા હૈ, મહીસાગર, દાહોદ, છોટા ઉદયપુર, પંચમહલ, બરોડરા ઓર ખેદા કે લિયે દિયા ગયા હૈ. ઓર જો બાકી જિલ્લા હૈ ઇસમેં હલકા સે મધ્યમ વરસાદ કા સંભાવના રહેગા. થંડર સ્ટોર્મ કા ભી વાર્નિંગ દિયા ગયા હૈ ગુજરાત રીજન ઓર સૌરાષ્ટ્ર દોનો રીજન મેં.
0: દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની નીચે આવી ગયું છે. રાજ્યમાં આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 48 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ થયાના અહેવાલ છે. સત્તાવાર યાદી મુજબ સૌથી વધુ 3 ઇંચ વરસાદ ખેડાના ગલતેશ્વર અને પંચમહાલના કાલોલ તાલુકામાં નોંધાયો. જ્યારે ભાવનગરમાં સતત આજે બીજા દિવસે સાંજે પવન સાથે વરસાદી ઝાપટા શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો છોટાઉદેપુરમાં ગત 2 દિવસથી વરસાદ થતાં ખેડૂતો ડાંગર, મકાઈ, તુવેર સહિતના પાકોનું વાવેતર કરી રહ્યા છે. નર્મદા જિલ્લાના રાજપીપળા સહિત તિલકવાડા, દેવળી, ગરુડેશ્વર, ડેડિયાપાડા, સાગબારા સહિતના વિસ્તારોમાં પણ આજે ધીમી ધારે વરસાદ થયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સહિત દેશભરમાં પ્રધાનમંત્રી દ્વારા પી

0: પીએમ વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 2400 કરોડ રૂપિયાની પ્રોત્સાહન રકમનું વિતરણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતના યુવાનો આવનારા વર્ષોમાં વિશ્વના વિકાસ, નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાનું નેતૃત્વ કરશે. ભાવનગરમાં રેગિંગની ફરિયાદ મામલે દોષિત 6 વિદ્યાર્થી મેડિકલ કોલેજમાંથી તાત્કાલિક બરતરફ. અંદાજે 62,370 મેટ્રિક ટન એલએનજી ભરેલું માલવાહક જહાજ દિશા ભરૂચના દહેજ બંદરે પહોંચ્યું. રાજ્યભરમાં 6 વર્ષમાં 1.5 લાખ યોગ ટ્રેનર્સ તૈયાર કરાયા અને દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં આવતીકાલથી 25 જૂન સુધી સામાન્ય વરસાદની આગાહી. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: यार कोई ऐसी लाइफ इंश्योरेंस पॉलिसी बताओ जिसमें कम प्रीमियम हो, बोनस भी अच्छा मिले और भरोसे वाला भी हो.
2: PLI है ना?
3: सरकारी कर्मचारी के साथ साथ सभी प्रोफेशनल, ग्रेजुएट और डिप्लोमा होल्डर्स ले सकते हैं PLI पॉलिसी का फायदा और साथ में पोस्टल डिपार्टमेंट का भरोसा भी. अपने नजदीकी पोस्ट ऑफिस से आज ही संपर्क करें या लॉग इन करें indiapost.gov.in पर.
4: आकाशवाणी राजकोट अहमदाबाद वडोदरा ने भूज. આવો સાંભળીએ કાર્યક્રમ ગામનો ચોરો.

0: બાબા યેતુભાઈ વેજાભાઈ મંજુબેન જીવીબેન હોઉ ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ રામ રામ
1: રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન, હો ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ રામ રામ.
2: ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને જાજા કરીને રામ રામ. મિત્રો, ગામને ચોરે ભેગા થાય ને એટલે અવનવી સરસ મજાની વાતો આપણે માંડતા હોય, નવા નવા વિષયોની ચર્ચા કરતા હોય. આપણે ઘણીવાર વાત કરીએ છીએ કે ભારત એ આપણો ખેતી પ્રધાન દેશ છે, એટલે આપણું જે વ્યવસાય છે એની પ્રધાનતા ખેતી ઉપર આધાર રાખે છે. તો દેશને વધારે વિકસવું હશે, વધારે આર્થિક રીતે સદ્ધર થવું હશે તો ખેતી અને ખેડૂત બંને છે ને સમૃદ્ધ બનવા જોઈશે, તો જ આપણે ખરેખર સાચા અર્થમાં આર્થિક વિકાસ અને પ્રગતિના પંથે આગળ વધી શકીશું. હવે મિત્રો, ખેતી અને ખેડૂત એને આર્થિક સદ્ધર થવું હોય ને તો ઘણા બધા માર્ગ છે, પણ અત્યારના યુગ પ્રમાણે, જમાના પ્રમાણે એ ખાસ તો ખેડૂતે ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે અને પોતાની જે ખેત પેદાશો છે એનું મૂલ્યવર્ધન કરે, એમાંથી વિશિષ્ટ રીતે વસ્તુઓ બનાવીને પછી માર્કેટમાં વેચે તો ખેડૂત છે એ મને લાગે છે કે વધારે સમૃદ્ધ થાય, વધારે ઝડપથી પોતાનો વિકાસ સાધી શકે. તો તમે બધા મિત્રો સમજી જ ગયા હશો કે ગામના ચોરે આજે કંઈક આપણે આવી જ વાત કરવાની છે. આજનો વિષય છે ફળ અને શાકભાજીમાં મૂલ્યવર્ધન અને લણણી પછીની પ્રક્રિયાઓ. અને આ વિષયની ચર્ચા કરવા માટે આપણે વાત કરવાના છીએ ડૉક્ટર રામ ભારાઈ સાથે. સૌ મિત્રોને ખાસ જણાવવાનું કે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ઈંધણ બચાવવા માટે આપણને જે અપીલ કરેલ છે એના અનુસંધાને અમુક નિષ્ણાંતો સાથે આપણે ટેલિફોનિક વાતચીત હવે પછીના ચોરાના કાર્યક્રમમાં કરવાના છીએ. આ પ્રક્રિયાના ભાગરૂપે જ આજ ડૉક્ટર રામભાઈ ભારાઈ સાથે આપણે ટેલિફોનિક જોડાયા છીએ. ડૉક્ટર રામભાઈ ભારાઈનો પરિચય આપું તો તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની બાગાયત મહાવિદ્યાલયના પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી વિભાગના મદદનીશ પ્રાધ્યાપક છે અને આજે આપણને આ વિષય ઉપર વિસ્તૃત વાત કરવાના છે. તો સૌથી પહેલા ભારાઈ સાહેબનું આપણે સ્વાગત કરીએ અને સાહેબને કહીએ રામ રામ રામ રામ
3: રામ રામ ખેડૂત મિત્રોને રામ રામ.
2: હવે સાહેબ, બધા મિત્રોને વિષયની તો વાત કરી જ દીધી છે કે ફળ અને શાકભાજીમાં મૂલ્યવર્ધન અને લણણી પછીની પ્રક્રિયાઓ. તો સૌથી પહેલો પ્રશ્ન એ ઉઠે કે ફળ અને શાકભાજીમાં મૂલ્યવર્ધન એટલે શું અને ખેડૂતો માટે મૂલ્યવર્ધન કેમ જરૂરી છે?
3: નમસ્કાર ખેડૂત.

0: મિત્રો, મૂલ્યવર્ધન એટલે એ ફળ અને શાકભાજીના મૂલ્યની અંદર આપણે વધારો કરીએ છીએ. જેમ કે ફળ છે અને શાકભાજી છે, એમની અલગ અલગ બનાવટો બનાવી અને એનું મૂલ્યવર્ધન કરીએ, એના જે એકચ્યુઅલ મૂલ્ય છે એની અંદર આપણે વધારો કરીએ છીએ. એની અલગ અલગ બનાવટો બનાવીને, જેમ કે ફળની અંદરથી આપણે અલગ અલગ પીણાઓ બનાવી શકીએ છીએ, શાકભાજીને અલગ અલગ સુકવણી કરી, ચીરીઓ કરી અને એનું અલગ અલગ મીઠાની છે, અલગ અલગ એના અથાણા બનાવી શકીએ છીએ. તો આ પ્રકારે ફળ અને શાકભાજીનું અલગ અલગ પદ્ધતિઓથી આપણે એનું મૂલ્યવર્ધન કરી શકીએ છીએ. અને આજના ટાઈમની અંદર ખેડૂત મબલખ ઉત્પાદન લેતો થયો છે, પરંતુ એ ઉત્પાદનને કઈ રીતે યોગ્ય માર્કેટ મળવું અથવા તો એનું કઈ રીતે પ્રોસેસિંગ કરીને સારામાં સારું પોષણક્ષમ ભાવ મેળવવો, એ આજના ટાઈમની અંદર જરૂરી છે. અને એ ફક્ત ને ફક્ત ખેડૂત મિત્રો મૂલ્યવર્ધન થકી મેળવી શકે છે.
1: વાહ ભાઈ વાહ, એટલે તમે સરસ મજાનું મૂલ્યવર્ધન વિશે વાત કરી. હવે સાહેબ, બીજો એક પ્રશ્ન એવો ઉદ્ભવે કે ભાઈ ફળ અને શાકભાજી છે ને એ ઝડપથી બગડી જતા હોય છે, તો એનું કારણ શું?
0: જી, ફળ અને શાકભાજી એ એક જીવંત કોષોથી ભરપૂર હોય છે અને બીજા જે ખેતીના પાકો કરતા જે આપણા બાગાયતી પાકો છે એમાં ખાસ કરીને ફળ અને શાકભાજીની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય છે. એ હોવાથી એ નાશવંત છે અને ખૂબ ટૂંકી શેલ્ફ લાઈફ ધરાવતા હોય છે. માટે ફળ અને શાકભાજી સૌથી પહેલા બગડી જવાની પ્રક્રિયાની અંદર શરૂ થતી હોય છે.
1: બરોબર. હવે સાહેબ, આપણે ભારત દેશની જ વાત કરીએ તો ભારતમાં ફળોના ઉત્પાદનમાંથી કેટલું પ્રોસેસિંગ થાય છે અને ફળ અને શાકભાજીનો બગાડ પણ આમ કેટલો થતો હોય?
0: હવે જો આખા દુનિયાભરની અંદર આપણે જોવા જઈએ તો ભારત આખા વિશ્વની અંદર બીજા ક્રમ પર આવે છે ફળ અને શાકભાજીના ઉત્પાદનની અંદર. એમાંનું આપણે 60-70% જે છે એ ફળ અને શાકભાજી યા તો અન્ય જે બાગાયતી પાકો છે એ આપણે ટેબલ પર્પઝ તરીકે, મતલબ કે ડાયરેક્ટ ફ્રેશ કન્ઝ્યુમ કરવાની અંદર ઉપયોગ કરીએ છીએ. જ્યારે 9-10% જે બાગાયતી પાકો છે એનું આપણે સંગ્રહ કરીએ છીએ, સ્ટોરેજ કરીએ છીએ અને ફક્ત 2-4% જ આપણે પ્રોસેસિંગની અંદર જઈએ છીએ. એટલે ખેડૂત મિત્રો, પ્રોસેસિંગની અંદર જવા માટે તમારા જે બાગાયતી પાકો છે એનું પ્રોસેસિંગની અંદર જવા માટે ખૂબ સારો સ્કોપ છે. અને પછી છે પોસ્ટ હાર્વેસ્ટ લોસ્ટ, કે જે લણણી પછીની જે પ્રક્રિયાઓ છે, માર્કેટ સુધી પહોંચે છે, સ્ટોરેજ સુધી પહોંચે છે, એની અંદર 25-30% બગાડ થાય છે. એટલે કે આપણો જે ભારતનો પોસ્ટ હાર્વેસ્ટ લોસીસ જે છે એ 25-30% છે.
1: અચ્છા, તો તમે પોતે જ કીધું કે ભાઈ આ લણણી પછીની જે પ્રક્રિયા છે એમાં આપણે ઓલું છે, તો એ લણણી પછીની પ્રક્રિયા શું છે અને આ લણણી ક્યારે કરવી જોઈએ?
0: હવે લણણી પછીની પ્રક્રિયા બાગાયતી પાકો માટે ખૂબ અગત્યની છે, કેમ કે મેં અગાઉ ખેડૂત મિત્રોને જણાવ્યું એમ કે ફળ અને શાકભાજીની અંદર પાણીનો ભાગ વધારે હોય છે, જે પેરિશેબલ હોય છે નેચરની અંદર, જેથી એમની અંદર બગડવાની પ્રક્રિયા જે છે એ વધારે સામાન્ય કરતા, બીજા જે પાક કરતા ફળ અને શાકભાજીની અંદર વધારે જોવા મળે છે. તો મોસ્ટલી ફળ અને શાકભાજી એ એવો પાક છે કે જેને આપણે સવારે અથવા તો સાંજના સમયે એ ઉતારવો જોઈએ, કાપવો જોઈએ, જેથી શું થશે કે જે દિવસ દરમિયાન જે તાપમાન છે એને ઓછું લાગશે, ગરમી ઓછી લાગશે, જેથી તમારો ફળ અને શાકભાજી જે છે એવા ને એવા ફ્રેશ માર્કેટ સુધી પહોંચશે અને તમને પોષણક્ષમ એનો ભાવ મળશે. જો આવું નહીં કરો તો તમારો પાક છે એ કરમાયેલો અને જે યોગ્ય માર્કેટ ભાવ એને મળવો જોઈએ એ નહીં મળે. બીજું વસ્તુ એ છે કે ઉતાર્યા પછી ની અમુક પ્રક્રિયાઓ એની અંદર કરવામાં આવે છે. એમાંનું છે એક, પેલું પ્રી કુલિંગ છે. પ્રી કુલિંગ એવું છે કે જે ખેતરની ગરમી હોય છે એને દૂર કરવી ખાસ જરૂરી છે. એ જો એ આપણે નથી કરતા તો પણ ફળ અને શાકભાજીની બગડવાની અથવા તો એની જે સેલ્ફ લાઈફ છે એ ઓછી થઈ જાય છે. માટે થઈને પ્રી કુલિંગની અંદર ફળ અને શાકભાજીને ઠંડા પવનની અંદર છાંયડા નીચે રાખવા જોઈએ, અથવા તો ઠંડા પાણીની અંદર બોળીને કાઢી અને કોઈ સારી

0: ચોખ્ખી જગ્યા ઉપર રાખવા જોઈએ, જેથી ફળ અને શાકભાજીની અંદર રહેલી જે ખેતરની ગરમી છે એ દૂર થાય છે અને તમારા ફળ અને શાકભાજીઓ લાંબા સમય સુધી એવા ને એવા રહે છે.
1: તો સરસ પ્રી કુલિંગ વિષય તમે અમને માહિતી આપી.

0: આ સોર્ટિંગ અને ગ્રેડિંગ શું છે અને ગ્રેડિંગથી ખેડૂતને શું લાભ થાય?
1: હવે સામાન્ય રીતે ખેડૂત જ્યારે એના ફળ અને શાકભાજી ઉતારે છે ત્યારે એકી સાથે ઉતારી અને ટોપલાની અંદર યા તો જે કેરેટ્સ હોય છે એની અંદર ભરી અને મોકલાવતા હોય છે, પરંતુ એ ખેડૂત મિત્રો એ બહુ ખોટી રીત છે, જેથી તમારા જે ફળ અને શાકભાજી છે એનો યોગ્ય ભાવ નથી મળતો. યોગ્ય ભાવ માટે આપણે સોર્ટિંગ અને ગ્રેડિંગની પ્રક્રિયાઓ કરવી અનિવાર્ય છે. સોર્ટિંગ એક એવી વસ્તુ છે કે જેની અંદર તમારા ફળ અને શાકભાજીઓ કોઈ પણ કીટકવાળા અથવા તો કોઈ પણ ફિઝિયોલોજીકલ ડિસઓર્ડર વાળા અથવા તો કોઈ ખામીઓ વાળા ફળ અને શાકભાજીઓ જે છે અથવા તો કોઈ પણ મેકેનિકલ ડેમેજ જે ફળ અને શાકભાજીની અંદર જોવા મળે છે, તો આવા ફળ અને શાકભાજી જે છે એને તમારે એમાંથી દૂર કરવા જોઈએ. અને બીજી જે પ્રોસેસ છે એ છે ગ્રેડિંગની, મતલબ કે વર્ગીકરણ. તો ફળ અને શાકભાજીને તમારે એના કદ, આકાર અને રંગ પ્રમાણે અલગ અલગ ટોપલીઓની અંદર રાખવા જોઈએ અને એ રીતના એનું વર્ગીકરણ કરવું જોઈએ, જેનાથી શું થશે કે તમારા ફળ અને શાકભાજીની માર્કેટની અંદર સારામાં સારી કિંમત ઉપજશે અને તમને સારો ભાવ મળશે. માટે ખેડૂત મિત્રોએ સોર્ટિંગ અને ગ્રેડિંગ એમના બાગાયતી પાકોનું કરવું અનિવાર્ય છે.
0: વાહ. હવે સાહેબ, ફળ અને શાકભાજીનું ધોવાણ આપણે કરવાનું હોય તો એ શા માટે કરવું જોઈએ અને પેકિંગનું પણ મહત્વ આ મૂલ્યવર્ધનમાં રહેલું છે તો એના વિશે પણ થોડી વાત કરો.
1: જી, આ જે આપણે સોર્ટિંગ ગ્રેડિંગની જે પ્રોસેસ છે એ કન્ટિન્યુઅસ છે, એમના પછીની જ પ્રોસેસ આવે છે પેકિંગ. પેકિંગ આપણે યોગ્ય પેકિંગ નથી વાપરતા જેના કારણે ખેડૂત મિત્રો જે ફળ અને શાકભાજી જે છે એ ખેતરથી માર્કેટ સુધી પહોંચતા પહોંચતા એની અંદર ઘણી પ્રકારની ખામીઓ સર્જાતી હોય છે ટ્રાવેલિંગ દરમિયાન. તો એ ખામીઓ ની આવે અથવા તો તમારા ફળ અને શાકભાજી જેવા તાજા તમે ઉતારેલા છે એ જ કન્ડિશનની અંદર જો તમારે પહોંચાડવા હોય તો એના માટે યોગ્ય પેકિંગ કરવું જરૂરી છે, જેની અંદર આપણે સીએફબી બોક્સીસ આવે છે, અલગ અલગ પેકેજિંગ પ્લાસ્ટિક મટીરિયલ્સ આવે છે, અલગ અલગ શીટ્સ આવે છે, જ્યુટ બેગ્સ આવે છે, હરેક પાક માટે અલગ અલગ પ્રકારનું પેકેજિંગ સામગ્રી વપરાતી હોય છે. પરંતુ ફળ અને શાકભાજીને યોગ્ય પેકેજિંગ સાથે માર્કેટમાં પહોંચાડવા અનિવાર્ય છે, જેથી તમારા ફળ અને શાકભાજીઓ એઝ સચ કન્ડિશનની અંદર ત્યાં પહોંચી શકે અને ખેડૂત મિત્રોને સારામાં સારા ભાવ મળી શકે.
0: પછી સાહેબ, એક શબ્દ આવે છે કોલ્ડ ચેઇન. તો કોલ્ડ ચેઇન શું છે અને કોલ્ડ ચેઇનનો મુખ્ય લાભ છે એ શું હોય?
1: જી જી જી, કોલ્ડ ચેઇન ખેડૂત મિત્રો બીજી કઈ જ વસ્તુ નથી કે તમારા પાકને તમે ખેતરથી લઈને માર્કેટ સુધી કઈ રીતે પહોંચાડવો અને એ ખેતરથી માર્કેટ સુધીની વચ્ચે જે પણ કઈ પ્રોસેસ કરવામાં આવે છે ફળ અને શાકભાજીની અંદર એ આપણે કોલ્ડ ચેઇન કહી શકાય છે. પછી એ સંગ્રહ માટે જો મોકલતા હોય તો બી ચાલે અથવા તો માર્કેટની અંદર મોકલતા હોય તો પણ ચાલે, યા તો કોઈ લાંબા ડિસ્ટન્સની જે માર્કેટ છે એની અંદર પરિવહન કરતા હોય તો પણ એ ચાલે. કોલ્ડ ચેઇન મેનેજમેન્ટની અંદર લણણી પ્રક્રિયાથી લઈ પ્રી કુલિંગ થી લઈ વોશિંગ થી લઈ સોર્ટિંગ ગ્રેડિંગ અને પેકિંગ થી લઈ અને જે વાતાનુકૂલિત વાહનો આવે છે એની અંદર પેક કરીને જે તે જગ્યા સુધી પહોંચાડવાની પ્રક્રિયાને કોલ્ડ ચેઇન કહે છે.
0: અચ્છા, બરોબર. તો સરસ આખી ચેઇન પહેલેથી તમે સમજાવી. હવે સાહેબ, આપણે ખાસ બનાવટો ઉપર આવીએ કે ફળ અને શાકભાજીમાંથી કઈ કઈ મૂલ્યવર્ધિત બનાવટો આપણે બનાવી શકીએ?
1: ફળ અને શાકભાજીની અંદરથી મુખ્યત્વે આપણે જોવા જઈએ તો ઘણી બધી પ્રકારના પીણાઓ બને છે. અત્યારે હાલની અંદર કેરીની સિઝન ચાલી રહી છે, જેની અંદર એના અલગ અલગ જ્યુસ બને છે, સ્કોશ બને છે, શરબતો બને છે, જામ બને છે, જેલી બને છે, માર્મલેડ બને છે, અથાણાઓ બને છે, અલગ અલગ શાકભાજીની ચટણીઓ બને છે, મુરબ્બાઓ બને છે અને ફળ અને શાકભાજીનું સુકવણી પણ કરવામાં આવે છે ને ફ્રોઝન, એટલે કે એને લાંબા સમય સુધી ફ્રોઝન કરીને પણ રાખવામાં આવે છે. તો આટલી આટલી બનાવટો ખેડૂત મિત્રો બનાવી અને જ્યારે તમારા ફળ અને શાકભાજીના

0: સારા ભાવ નહીં મળતા હોય અથવા તો માર્કેટની અંદર ભાવ ઓછો હોય તો ત્યારે એ તમારા ફળ અને શાકભાજીનું પ્રોસેસિંગ કરી અને એ જ ફળ અને શાકભાજીના તમે સારામાં સારા બનાવટો બનાવીને સારામાં સારો ભાવ મેળવી શકો છો.
1: અચ્છા, હવે સાહેબ એક પેસ્ચ્યુરાઇઝેશન કરીને શબ્દ છે, આપણે દૂધમાં ખાસ એ સાંભળતા હોઈએ છીએ, તો એ પેસ્ચ્યુરાઇઝેશન આપણે ફળ અને શાકભાજી માટે શું છે?
0: જે દૂધની અંદર એપ્લિકેશન થાય છે પાસ્ચ્યુરાઇઝેશનની, એ સેમ વસ્તુ આપણા જે ફળમાંથી બનતાઓ પીણા છે એની અંદર પાસ્ચ્યુરાઇઝેશનની પ્રોસેસ કરવામાં આવે છે, જેના કારણે એ જ્યુસને જીવાણુરહિત કરી દેવામાં આવે છે, જેના કારણે લાંબા સમય સુધી તમારા ફળનું જ્યુસ છે તમે એ સારી કન્ડિશનની અંદર સાચવી રાખો છો. હવે એમની અંદર પાસ્ચ્યુરાઇઝેશનની અંદર 100 ડિગ્રીથી બિલો તમારે ટેમ્પરેચર રાખવાનું છે, જેથી તમારું ફળનું જે જ્યુસ છે એ એઝ સચ કન્ડિશનની અંદર જોવા મળશે.
1: બરાબર. હવે સાહેબ આપણે રાસાયણિક પરિરક્ષણની વાત કરીએ, તો આ રાસાયણિક આપણે પરિરક્ષણ કરવા હોય તો એમાં ક્યાં ક્યાં રસાયણો વપરાય છે?
0: મુખ્યત્વે બાગાયતી પાકોના પરિરક્ષણની અંદર મોટા ભાગે જો ઉપયોગ કરવામાં આવતા હોય તો એ રાસાયણિક પરિરક્ષણમાં સોડિયમ બેન્ઝોઇટ છે અને પોટેશિયમ મેટાબાઇસલ્ફેટ છે. પણ હવે આ અત્યારે આ નેચરલ ફાર્મિંગના યુગની અંદર રાસાયણિક પરિરક્ષણની અંદર જવા કરતા નેચરલ પ્રોસેસિંગની અંદર આવકાર્ય છે. જો ખેડૂત મિત્રો નેચરલી પ્રોસેસ પ્રોડક્ટ જો માર્કેટની અંદર મુકતા થશે તો એમને સારામાં સારો ડબલ ભાવ મળશે અને એની ખેત પેદાશ પણ સાચવવી નહીં પડે અને સારામાં સારો એનો પોષણક્ષમ ભાવ મેળવી શકશે.
1: બરાબર. હવે ખાંડ વડે આપણે પરિરક્ષણ કેવી રીતે થાય સાહેબ?
0: હવે જે ખાંડ છે, તેલ છે, નમક છે, એ બધા નેચરલી પ્રિઝર્વેટિવ્સ છે. એમાંનું ખાંડ છે એ 65-70% કોઈ પણ મૂલ્યવર્ધિત તમે પ્રોડક્ટ તૈયાર કરતા હોય તો એની અંદર એનો ખાંડનો જે રેશિયો છે એ 65-70% ઉમેરવાથી કોઈ પણ તમારી મૂલ્યવર્ધિત જે પ્રોડક્ટ છે એ લાંબા સમય સુધી તમે સુરક્ષિત રાખી શકો છો.
1: અચ્છા, અને મીઠું અને એસિટિક એસિડ છે એના માટે?
0: મીઠું અને એસિટિક એસિડ જે છે એની અંદર મીઠું તમારે 15% અને જ્યારે એસિટિક એસિડ છે એ 2% કોઈ પણ ખાદ્ય પદાર્થોને લાંબા સમય સુધી સાચવવા માટે રાખી શકાય છે.
1: બરોબર. હવે મુદ્દાની વાત કરીએ તો મૂલ્યવર્ધનથી આપણા જે ખેડૂત મિત્રો છે એને શું લાભ થાય અને ખાસ તો ગામડાઓ છે એને એમાં શું ફાયદો મળે?
0: ખેડૂત મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે સવારથી લઈને સાંજ સુધી ગામડાઓની દોટ ચાલે છે શહેરો તરફ અલગ અલગ પ્રકારની ખરીદીઓ માટે. ક્યારે આપણે એવું વિચાર્યું છે કે ગામડું હરેક પ્રકારની ખેત પેદાશો બનાવે છે અને એ જ ખેત પેદાશોનું પ્રોસેસિંગ થઈ અને પાછી આપણે ખરીદી કરીને એ જ બનાવટો આપણા જ જે ફળ શાકભાજી છે, યા તો ધાન્ય પાકો છે, યા તો કઠોળ પાકો છે, યા તો તેલીબિયા પાકો છે, એની જ આપણે બનાવટો પાછા આપણે માર્કેટમાંથી ખરીદીને લાવીએ છીએ. તો ખેડૂત મિત્રો, જો ગામડાને આપણે સતર કરવા હોય, ખેડૂતને જો આપણે સતર કરવા હોય તો આ જે પ્રોસેસિંગ છે તમારા ફળ અને શાકભાજીનું અથવા તો ધાન્ય પાકોનું અથવા તો તેલીબિયા પાકોનું એ ગામડાની અંદર ખેડૂત જાતે કરતો થાય અને જાતે એની જ પ્રોડક્ટો બનાવીને વેચે ત્યારે ખરા અર્થની અંદર મૂલ્યવર્ધનથી ગામડાઓને ફાયદો થશે અને ડાયરેક્ટ બેનિફિશિયરી ખેડૂત રહેશે.
1: વાહ, ખૂબ સરસ વાત કરી. હવે સાહેબ, ખેડૂતોએ લણણી પછી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ પણ થોડું વાત કરો.
0: હવે ખેડૂત મિત્રો, જેમ આપણે આગળ વાત કરી ચૂક્યા એમ કે લણણી છે એ જ્યારે દિવસનું તાપમાન છે એ ઓછું હોય, એટલે કે સવારે અથવા તો સાંજના સમયે તમારે ફળ અને શાકભાજીઓ ઉતારવા જોઈએ, જેથી તમારા ફળ અને શાકભાજીઓની જે ફ્રેશનેસ છે એ મેન્ટેન રહે. એ બાદ એમને પ્રી કુલિંગની ટ્રીટમેન્ટ આપવી જોઈએ. પ્રી કુલિંગ ટ્રીટમેન્ટ આપવાથી તમારી જે ખેતરની ગરમી રહેલી છે ફળ અને શાકભાજીની એ દૂર થાય છે, જેના કારણે એની સેલ્ફ લાઈફ જે વધે છે અને જે દેહધાર્મિક એની ફળ અને શાકભાજીની ક્રિયાઓ છે એ ધીમી પડી જાય છે, જેના કારણે એની

0: લાઈફ છે એ વધી જાય છે. બાદમાં તમારે સોર્ટિંગ કરવું જોઈએ, જેવા એવા બગડેલા કોઈ પણ પ્રકારનું ડેમેજ છે યા તો ઇન્સેક્ટ કોઈ રોગ જીવાત લાગેલી છે એવા ફળ અને શાકભાજીઓ દૂર કરવા જોઈએ. બાદમાં ગ્રેડિંગ કરવાનું હોય છે. ગ્રેડિંગ ની અંદર ફળ અને શાકભાજીના કદ, આકાર, રૂપ, રંગ પ્રમાણે અલગ અલગ વર્ગીકરણ કરવું જોઈએ. અને બાદમાં તમારા ફળ અને શાકભાજીઓને પેકિંગ કરવું જોઈએ યોગ્ય પેકેજિંગ મટીરિયલ ની અંદર, અને ત્યારબાદ એને યોગ્ય સંગ્રહ રૂમ ની અંદર રાખવા જોઈએ. આ એક આઈડિયલ લણણી પદ્ધતિ છે કોઈ પણ ફળ અને શાકભાજી ઉતાર્યા બાદ પછીની.
1: બરોબર. તો ખૂબ સરસ ઘણા બધા મુદ્દાઓ મૂલ્યવર્ધન વિશેના આપણે તમે ચર્ચા કરી. હવે આપણે મુલાકાતના અંત તરફ જઈ રહ્યા છીએ. તો સાહેબ, આપણો જે વિષય છે ફળ અને શાકભાજીમાં મૂલ્યવર્ધન અને લણણી પછીની પ્રક્રિયાઓ, તો એના માટે ખેડૂત જે મિત્રો છે એના માટે આખા વિષયને અનુરૂપ આપનો સંદેશ શું રહેશે?
0: મારો ખેડૂત મિત્રોને એ જ અરજ છે કે ખેડૂત મિત્રો, જે પણ કોઈ બાગાયતી પાકો કરો છો યા તો ખેતીવાડીના પાકો કરો છો, તમે જાતે એનું મૂલ્યવર્ધન અથવા તો એનું પ્રોસેસિંગ કરવાનું જાતે ચાલુ કરો. ફક્ત એની અંદર તમે સોર્ટિંગ ગ્રેડિંગની પ્રક્રિયા કરો છો તો પણ તમારા પાકનું સારામાં સારું મૂલ્ય માર્કેટની અંદર તમે મેળવી શકશો. એ ઉપરાંત જે તે પાક તમે વાવો છો, હવે એ પાકનું ઓછા ખર્ચની અંદર સારામાં સારું મૂલ્યવર્ધન કઈ રીતે થઈ શકે એ અપનાવવું જોઈએ, જેનાથી તમને ઓછી મહેનતની અંદર, ઓછી લાગતની અંદર સારામાં સારું નેટ રિટર્ન જે તમારા પાકનું છે એ તમને મળી શકે. અને આખરી આપણા ગુજરાતનો, આપણા ભારતનો ખેડૂત છે એ સદ્ધર થવો જોઈએ.
1: વાહ ભઈ વાહ. તો શ્રોતા મિત્રો, ફળ અને શાકભાજીમાં મૂલ્યવર્ધન અને લણણી પછીની પ્રક્રિયાઓ, આ વિશે ડૉક્ટર રામભાઈ ભારાઈએ આપણને ખૂબ વિગતવાર વાત કરી. ઘણા બધા મુદ્દાઓની ચર્ચા આ વિષયની આપણે કરી લીધી છે. તેમ છતાંય કોઈ મિત્રોને હજી વધારે વિશેષમાં કોઈ પ્રશ્ન હોય કે સાહેબ પાસેથી કંઈ માર્ગદર્શન મેળવવું હોય, તો ભારાઈ સાહેબનો મોબાઈલ નંબર એક તમને આપી દઈએ. ડૉક્ટર રામભાઈ ભારાઈ, કે જેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની બાગાયત મહાવિદ્યાલયના પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી વિભાગના મદદનીશ પ્રાધ્યાપક છે, એમનો મોબાઈલ નંબર છે 90-37-41-300 અને અંગ્રેજીમાં કહું તો 90-337-41-300. તો આ નંબર પર સાહેબનો સંપર્ક કરી શકાય. તો બારાઈ સાહેબ, તમે આવ્યા ગામના ચોરા કાર્યક્રમમાં અને શ્રોતા મિત્રોને, અમારા ખેડૂત મિત્રોને બહુ જ સરસ આ વિષયને અનુરૂપ માહિતી આપી. ગામના ચોરાનો કાર્યક્રમ સરસ મજાનો જાયમો છે, તો એક ગુજરાતી ગીત બધા મિત્રોને સંભળાવીએ અને સાહેબ તમારી રજા લઈએ. આપને અને સૌ મિત્રોને કહીએ રામ રામ, રામ રામ,
0: રામ રામ, રામ રામ.

કાર્યક્રમ ગામનો ચોરો પ્રસારણ આકાશવાણીના રાજકોટ અમદાવાદ વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે નવી દિલ્હીથી દેશમાં પીએમ વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ 2400 કરોડ રૂપિયાની પ્રોત્સાહન રકમનું વિતરણ. કેન્દ્રીય

0: મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, પ્રધાનમંત્રીએ દેશમાં આઈટી ક્ષેત્રના વિકાસને વેગ આપવા એસટીપીઆઈને 2 અને 3 સ્તરના શહેરોમાં વિસ્તૃત કર્યું. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, ગુજરાતમાં ચિત્તાના વસવાટ અંગે કેન્દ્ર સરકાર વિચાર કરી રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ભારતનું સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન છેલ્લા નાણાકીય વર્ષમાં 1,78,000 કરોડ રૂપિયાથી વધુ થયું. સ્વિટ્ઝર્લેન્ડમાં મુલાકાતમાં વિલંબ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે સીધી વાટાઘાટોનો નવો તબક્કો સ્થગિત. અને બેડમિન્ટનમાં ભારતની અસ્મિતા ચલિહાએ ચીનમાં મકાઉ ઓપનની મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં એક સમારોહમાં પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના પીએમ વીબીઆરવાય હેઠળ 2,400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનનું વિતરણ કર્યું. આ પ્રોત્સાહનથી દેશભરમાં 15 લાખ રોજગારની તકોનું નિર્માણ થયું છે. આ તકે પ્રધાનમંત્રીએ કહ્યું કે આવનારા વર્ષોમાં ભારતના યુવાનો વૈશ્વિક વિકાસ, નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાને આગળ ધપાવવામાં મોખરે રહેશે.
1: દુનિયા ભારત કે યુવાઓ કી ક્ષમતા કો ભલી ભાંતિ પહેચાનને લગી હૈ ઓર એસે સમય મેં હમારી કોશિશ હૈ કે ભારત કા હર યુવા અપની ક્ષમતા કો અવસર મેં બદલ સકે ઓર ઇસી સોચ કે સાથ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના કા આરંભ હુઆ. ये रोजगार योजना सामान्य तौर पर सोचे जाने वाली रोजगार योजना से बहुत आगे बढ़कर पहली नौकरी पाने वाले युवा के सपनों को शक्ति देने वाली योजना है.
0: શ્રી મોદીએ કહ્યું કે પીએમ વિકાસ ભારત રોજગાર યોજના પહેલીવાર કામ કરતા કર્મચારીઓને સશક્ત બનાવવા અને યુવાનોને અને ઉદ્યોગ વચ્ચે સેતુ બનાવવા વિશે છે. તેમણે ઉમેર્યું કે લગભગ 20 લાખ યુવાનોએ તેમની નવી નોકરીમાં 6 મહિના પૂર્ણ કર્યા છે અને તેમાંથી 10 લાખ લોકોને યોજનાના લાભાર્થી તરીકે પ્રોત્સાહન મળ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે લગભગ 2,000 કરોડ રૂપિયા સીધા તેમના ખાતામાં જમા થયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત વર્ષ 2047ના રાષ્ટ્રીય લક્ષ્યાંક પહેલા સિકલસેલ રોગને નાબૂદ કરી દેશે. તેમણે આ આનુવંશિક રક્ત વિકૃતિ વિશે જાગૃતિ લાવવા સંકલિત પ્રયાસો કરવા હાકલ કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વિશ્વ સિકલસેલ દિવસ નિમિત્તે મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં આયોજિત રાજ્યસ્તરીય કાર્યક્રમને સંબોધતા હતા. તેમણે જણાવ્યું કે તમામ રાજ્ય સરકારો અને અધિકારીઓને પણ અપીલ કરી અને તેમણે આ રોગને હળવાશથી ન લે કારણ કે તે એક પેઢીથી બીજી પેઢીમાં ફેલાય છે તેમ કહ્યું. તેમણે સંપૂર્ણપણે નાબૂદ કરવા માટેના પ્રયાસો કરવા જોઈએ તેમ પણ જણાવ્યું. આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિએ સિકલસેલ એનિમિયા નાબૂદી માટેના રાષ્ટ્રીય મિશન 2047 હેઠળ સ્થાપિત એક વિશેષ પ્રદર્શનની મુલાકાત લીધી. તેમાં સિકલસેલ રોગના નિવારણ, નિદાન અને સારવાર સંબંધિત વિવિધ પહેલો દર્શાવવામાં આવી હતી. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં આઈટી ક્ષેત્રના વિકાસને વેગ આપવા સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઇન્ડિયા એસટીપીઆઈને 2 અને 3 સ્તરના શહેરોમાં વિસ્તૃત કર્યું છે. એસટીપીઆઈ પટના ખાતે શ્રી વૈષ્ણવે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને રાજ્યના આઈટી ક્ષેત્રના વિકાસ પર ચર્ચાઓ યોજાઈ હતી.
2: માનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને એસટીપીઆઈ કો Tier 2, Tier 3 સિટીઝ મેં લે જાને કા નિર્ણય લિયા થા કુછ વર્ષો પહેલે. તો આજ યહાં પર પટના મેં સાથ હી ભાગલપુર ઓર દરભંગા મેં ભી એસટીપીઆઈ જો ખુલે હૈ ઉનકે માધ્યમ સે સ્ટાર્ટઅપ્સ કો કૈસે સહયોગ મિલે. માનીય મુખ્યમંત્રીજી કે નેતૃત્વ મેં આજ હમ સબ સાથ બેઠે ચર્ચા હુઈ, બહોત અચ્છે સુઝાવ આયે. તો આને વાલે સમય મેં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ, આઈટી ઇન્ડસ્ટ્રી, સ્ટાર્ટઅપ્સ કા ઇકોસિસ્ટમ, એઆઈ કે માધ્યમ સે સર્વિસિસ બનાના, ઇન સબકે લીએ બડી ઓપોર્ચ્યુનિટીઝ બિહાર મેં ક્રિએટ હોગી.
0: આ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટઅપ ઉત્સાહીઓ પાસેથી સૂચનો મંગાવાયા છે. શ્રી વૈષ્ણવે બિહારમાં આઈટી ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન આપવા મુખ્યમંત્રી સમરાટ ચૌધરીના પ્રયાસોની પ્રશંસા કરી. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ગત 12 વર્ષમાં દેશ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ પર આધારિત શાસન મોડેલ તરફ આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ કાર્યકાળની ઉજવણી નિમિત્તે ગુજરાતના ગાંધીનગરમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનને સંબોધતા શ્રી યાદવે કહ્યું કે સરકારની આ સિદ્ધિઓએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત તરફની સફર માટે મજબૂત પાયો નાખ્યો છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ભારત હવે વિશ્વની સૌથી ચોથું મોટું અર્થતંત્ર તરીકે ઉભરી આવ્યું છે અને વૈશ્વિક આર્થિક મંદી વચ્ચે પણ ભારતે સ્થિતિસ્થાપક વૃદ્ધિદર જાળવી રાખ્યો છે. રાષ્ટ્રીય સ્વનિર્ભરતાનો ઉલ્લેખ કરતાં શ્રી સંઘવીએ કહ્યું કે ભારત એક આયાતકારમાંથી સંરક્ષણ શસ્ત્રોના મુખ્ય નિકાસકાર બન્યું છે. તેમણે માળખાકીય સુવિધાઓના વિકાસની અભૂતપૂર્વ પ્રગતિ પર પણ પ્રકાશ પાડ્યો હતો. केंद्रीय गृह

0: સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે હવે સમય આવી ગયો છે કે દેશના દરેક નાગરિક માટે બંધારણ દ્વારા ખાતરી આપવામાં આવેલા અધિકારોનો આનંદ માણવા માટે ફોજદારી ન્યાય પ્રણાલીને યોગ્ય માધ્યમ બનાવવામાં આવે. નવી દિલ્હીમાં આયોજિત 26મી અખિલ ભારતીય ફિંગરપ્રિન્ટ પરિષદ 2026ને સંબોધતા તેમણે કહ્યું કે દેશની સિસ્ટમ પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે અને સમકાલીન જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તેને વ્યવસ્થિત રીતે અપડેટ કરવામાં આવી છે. રાષ્ટ્રીય સ્વયં સંચાલિત ફિંગરપ્રિન્ટ ઓળખ પ્રણાલી NAFIS વિશે બોલતા ગૃહમંત્રીએ તપાસ અને કાર્યવાહીથી લઈને અંતિમ સજા સુધી કાનૂની પ્રક્રિયાના દરેક તબક્કામાં ટેકનોલોજીને અસરકારક રીતે એકીકૃત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
1: हमारा लक्ष्य बहुत स्पष्ट है, अपराधी कितना भी चतुर हो वह कानून और विज्ञान की संयुक्त शक्ति के सामने बचना नहीं चाहिए. वैज्ञानिक जांच, समयबद्ध अभियोजन और इंटीग्रेटेड क्रिमिनल जस्टिस सिस्टम, इसका उपयोग कर हमने क्राइम कंट्रोल करना है. क्राइम करने से दंड मिलता है, ये भाव जब खड़ा होता है तो अपराध को रोकने के लिए बहुत बड़ी सफलता मिलती.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ભારતનું સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન 2014માં 46,000 કરોડ રૂપિયાથી વધીને છેલ્લા નાણાકીય વર્ષમાં 1,78,000 કરોડ રૂપિયાથી વધુ નોંધાયું છે. શ્રી સિંહ આજે બપોરે નાગપુરના અંબાઝારીમાં યંત્ર ઇન્ડિયા લિમિટેડની ઓર્ડિનન્સ ફેક્ટરીમાં અત્યાધુનિક 10,000 ટનના એલ્યુમિનિયમ એક્સ્ટ્રુઝન પ્રેસનો શિલાન્યાસ કર્યા પછી બોલી રહ્યા હતા.
1: મારા લક્ષ્ય બહુ સ્પષ્ટ હૈ, અપરાધ
2: 2014 में हमारा डोमेस्टिक डिफेंस प्रोडक्शन मात्र 46,000 करोड़ था, लेकिन आज भारत फाइनेंशियल ईयर यानी 2025-26 का डाटा देखें तो वह अब बढ़कर रिकॉर्ड 1,78,000 करोड़ रुपए से अधिक का हो चुका है. इसके अलावा 2014 के समय भारत का जो डिफेंस एक्सपोर्ट था वह अप्रॉक्सिमेटली 1,000 करोड़ था. इस समय हम अप्रॉक्सिमेटली 40,000 करोड़ रुपए का हम आज एक्सपोर्ट कर रहे हैं. यह केवल आंकड़ों की वृद्धि नहीं है बल्कि आप सबके सामर्थ्य की वृद्धि है.
0: સંરક્ષણ મંત્રીએ કહ્યું કે પ્રસ્તાવિત એલ્યુમિનિયમ એક્સ્ટ્રુઝન પ્રેસ દ્વારા ઉત્પાદિત ઘટકોનો ઉપયોગ ફક્ત સંરક્ષણ સાધનોમાં જ નહીં પરંતુ રેલવે, ઇસરો અને DRDO જેવા સંગઠનો દ્વારા ઉપયોગમાં લેવાતા મશીનરીમાં પણ થશે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની સ્વિટ્ઝરલેન્ડ મુલાકાતમાં વિલંબ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે સીધી વાટાઘાટોનો નવો તબક્કો સ્થાપિત કરાયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલયે લોજિસ્ટિકલ પડકારો અને આ ફેરફાર માટે અનિશ્ચિત સમયપત્રકનો ઉલ્લેખ કર્યો છે. સ્વીસ વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકા, ઈરાન, કતાર અને પાકિસ્તાન વચ્ચે આજે યોજાનારી વાટાઘાટો મુલતવી રાખવામાં આવી છે. એક ઈરાની અધિકારીએ પુષ્ટિ આપી કે ઈરાની પ્રતિનિધિઓ વાટાઘાટો માટે સ્વિટ્ઝરલેન્ડ ગયા ન હતા. બેડમિન્ટનમાં ભારતના અસ્મિતા ચલિહાએ ચીનમાં મકાઉ ઓપનની મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. અસ્મિતાએ ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ કોરિયાના કિમ મુન સુન સામે 21-16, 21-18 વિજય મેળવ્યો. આવતીકાલે સેમીફાઇનલમાં તેનો મુકાબલો દક્ષિણ કોરિયાના પાર્ક ગા યુન સામે થશે. અગાઉ અસ્મિતાએ અમેરિકાના ઈશિકા જયસ્વાલને 22-20, 21-15 હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે નવી દિલ્હીથી દેશમાં પીએમ વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ 2,400 કરોડ રૂપિયાની પ્રોત્સાહન રકમનું વિતરણ. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, પ્રધાનમંત્રીએ દેશમાં આઈટી ક્ષેત્રના વિકાસને વેગ આપવા STPIને 2 અને 3 સ્તરના શહેરોમાં વિસ્તૃત કર્યું. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ગુજરાતમાં ચિત્તાના વસવાટ અંગે કેન્દ્ર સરકાર વિચાર કરી રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ભારતનું સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન છેલ્લા નાણાકીય વર્ષમાં 1,78,000 કરોડ રૂપિયાથી વધુ થયું છે અને સ્વિટ્ઝરલેન્ડ મુલાકાતમાં વિલંબ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે સીધી વાટાઘાટોનો નવો તબક્કો સ્થગિત કરાયો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
3: મીડિયમ વેવ્સ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, રાત્રિના 8 વાગ્યા છે. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં શરૂ કરીએ તે પહેલાં આવું સાંભળીએ કેટલીક જાહેરાત.
4: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી.

ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતોં પર ઊર્જા બના લેતે હૈ. तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है.
3: एक दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया.
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के. पता है, जो नॉर्थ ईस्ट कभी दूर लगता था, वो हमारे दिलों के और करीब आ गया है पिछले 12 सालों में, जब से नॉर्थ ईस्ट के नेशनल हाईवे की लंबाई बढ़कर 16,200 किलोमीटर हुई है. सिक्किम और अरुणाचल को पहली बार एयर कनेक्टिविटी मिली है. तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं.
3: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है.
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.

મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત. Mind.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનો મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન.

0: जून 2024 अंतर्राष्ट्रीय योग दिवस निमित्त प्रसारित।
1: સરેગામા કાર્યક્રમનું ગીત છે તમાશા ફિલ્મમાંથી, મોહિત ચૌહાણનો કંઠ એ આર રહેમાનનું સંગીત, શબ્દો ઇરશાદ કામિલના।

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
3: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન.

એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. માઇન્ડ મંગલમ, માઇન્ડ મંગલમ, હાર્ટ મંગલમ.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: ફિલ્મ જાને તો યા જાને નું આ ગીત બેની દયાલ, સતીશ ચક્રવર્તી, સાયોનારા અને દર્શનાનો કંઠ, એ આર રહેમાનનું સંગીત, શબ્દો અબ્બાસ ટાયરવાલાના.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનો મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન

0: 21 જૂન 2024 આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રસારિત.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ

0: 21 जून 2026 આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રસારિત.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: આવી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: ગીત છે રણબીર કપૂર અને દીપિકા પદુકોણે અભિનીત ફિલ્મ યે જવાની હૈ દીવાનીનું. પ્રીતમનું સંગીત અમિતાભ ભટ્ટાચાર્યનો, શબ્દો યુગલ સ્વર સુનિધિ ચૌહાણ અને અરિજિત સિંઘનો.

0: દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: આવી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો સારેગામા કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ. આપે ટ્યુન કર્યું છે મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ. આપને યાદ અપાવી દઈએ કે દેશભરના તમામ આકાશવાણીના વિવિધ કેન્દ્રોના વિવિધ કાર્યક્રમો આપ લાઈવ સાંભળી શકો છો. એ માટે આપ ડાઉનલોડ કરી શકો છો મોબાઈલ એપ્લિકેશન ન્યૂઝ ઓન AIR. શ્રોતા મિત્રો, આવતીકાલે સાંધ્યકાલીન સભાનો આરંભ થશે. બપોરે 3:53 અને 3:55 દિલ્હીથી વિશેષ જીવંત પ્રસારણ થશે. પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના તારકેશ્વર ખાતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 23મા હપ્તાનું વિમોચન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવશે. આ સમારોહનું જીવંત પ્રસારણ અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરવામાં આવશે આવતીકાલે બપોરે 3:55. આવતીકાલે રાત્રે 10 વાગે સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ દિલ્હી કેન્દ્રથી રિલે થશે, જેમાં આપ માણી શકશો કલાકાર વિવેક કર્માહેનું કંઠ્યગાન. એ પહેલા 9:30 દિલ્હી કેન્દ્રથી રિલે થશે રાષ્ટ્રીય રેડિયો પત્રિકા ચિત્ર ભારતી. રાત્રિના 9:15 થઈ રહ્યા છે. થોડી જ પળોમાં સમાચાર સંધ્યા, હિન્દીમાં સમાચાર તેમજ ન્યૂઝ 8:09 અંગ્રેજીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.
3: નમસ્કાર, આકાશવાણી સે સમાચાર સંધ્યા કે સાથ મેં પ્રિયંકા અરુણા. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના કે અંતર્ગત 2400 કરોડ રૂપે કી પ્રોત્સાહન રાશિ કા વિતરણ કિયા. ઉન્હોને કહા કી આને વાલે વર્ષો મેં ભારતીય યુવા વૈશ્વિક વિકાસ નવાચાર ઓર ઉદ્યમિતા કો ગતિ દેને મેં અગ્રણી ભૂમિકા નિભાએંગે. દેશ મેં કોયલે સે અમોનિયમ નાઇટ્રેટ બનાને કા પહેલા વાણિજ્યિક સંયંત્ર ઓડિશા કે ઝારસુગડા જિલ્લે મેં 25,000 કરોડ રૂપે કી લાગત સે સ્થાપિત કિયા જાયેગા. सर्वोच्च न्यायालय ने चिन्हित फुटपाथ पर चलने के अधिकार को मौलिक अधिकार बताया. इसके कार्यान्वयन के लिए एक नियामक निकाय गठित करने को कहा. भारत ने पाकिस्तान पर आतंकवादियों को पनाह और प्रशिक्षण देने तथा तैनात करने का आरोप लगाते हुए उसकी संयुक्त राष्ट्र में

हंसते रहिए, मुस्कुराते रहिए दिन भर। आज के फनकार।

0: તો શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ વિવિધ ભારતી કાર્યક્રમ ઢલતી જાહેરાત અહીં સમાપ્ત થાય છે. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણી રાજકોટ. રાત્રિના 11 વાગી રહ્યા છે. થોડી જ પળોમાં હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં રવિ કપૂર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજ નઈ દિલ્હીમાં એક સમારોહમાં પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના કે અંતર્ગત 2400 કરોડ રૂપિયા કી પ્રોત્સાહન રાશિ કા વિતરણ કિયા. યોજના કા ઉદ્દેશ્ય રોજગાર સૃજન મેં તેજી લાના, રોજગાર ક્ષમતા બઢાના ઓર સભી ક્ષેત્રો મેં સામાજિક સુરક્ષા કા વિસ્તાર કરના હૈ. પ્રધાનમંત્રી ને કહા કે આને વાલે વર્ષો મેં ભારત કે યુવા વૈશ્વિક વિકાસ, નવાચાર ઓર ઉદ્યમિતા કો ગતિ દેને મેં અગ્રણી હોંગે. શ્રી મોદી ને કહા કે ઇસ યોજના કા ઉદ્દેશ્ય પહેલી બાર રોજગાર પાને વાલોં કો સશક્ત બનાના ઓર યુવાઓં તથા ઉદ્યોગ કે બીચ સેતુ કા નિર્માણ કરના હૈ.
2: દુનિયા ભારત કે યુવાઓં કી ક્ષમતા કો ભલી ભાંતિ પહેચાનને લગી હૈ ઓર એસે સમય મેં હમારી કોશિશ હૈ કે ભારત કા હર યુવા અપની ક્ષમતા કો અવસર મેં બદલ સકે ઓર ઇસી સોચ કે સાથ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના કા આરંભ હુઆ.
1: પ્રધાનમંત્રી ને બતાયા કે ઇસ યોજના સે બડી સંખ્યા મેં રોજગાર સૃજન હુઆ હૈ.
2: પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના કે સહયોગ સે અબ તક કરીબ 70 લાખ જોબ સૃજિત હુઈ હૈ. કરીબ 20 લાખ યુવા અપની પહેલી નોકરી કે 6 મહિને પૂરે ભી કર ચુકે હૈ. 2000 કરોડ રૂપિયા સે અધિક કી રાશિ સીધે ઉનકે બેંક ખાતો મેં પહોંચી હૈ. યે રાશિ કેવલ આર્થિક સહાયતા નહીં હૈ, યે ઉનકે પરિશ્રમ કા સમ્માન હૈ.
1: इस अवसर पर श्रम और रोजगार मंत्री मनसुख मांडविया ने कहा कि मोदी सरकार ने रोजगार के अवसर बढ़ाए हैं. देश में कोयले से अमोनियम नाइट्रेट बनाने का पहला वाणिज्यिक संयंत्र ओडिशा के झारसुगुड़ा जिले में 25,000 करोड़ रुपए की लागत से स्थापित किया जाएगा. प्रधानमंत्री नरेंद्र मोदी कल इस कोयला गैसीकरण परियोजना की आधारशिला रखेंगे. ये परियोजना BHEL द्वारा स्वदेशी रूप से विकसित कोयला गैसीकरण तकनीक का उपयोग करके प्रतिदिन 2000 टन अमोनियम नाइट्रेट का उत्पादन करेगी. विदेश मंत्री सुब्रमण्यम जयशंकर ने कहा है कि देश